પુરુષોત્તમ ઉપાધ્યાયને આપે સાંભળ્યા. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ છે ભવસાગરના મોતી કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો. હેમુ ગઢવીને સાંભળીએ.

હેમુ ગઢવી અને સાથીઓના સ્વરમાં ભક્તિ રચના સાંભળી આપણે. શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર ભાવ સાગરના મોતી આપ સાંભળી રહ્યા છો.

હેમંત ચૌહાણના સ્વરમાં ગવાયેલા ભક્તિ રચના સાથે જ આજનો આ ભવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 6:35 થવા જાય છે.

પોતપોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. 6:35 થવા જાય છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ ગાન હવે અમે રિલે કરીશું.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડિક્સ

આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. અત્યારે સવારના 6:50 થઈ છે. સાંભળીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે રૂપરેખા બાદ તુરત જ 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું. ત્યારબાદ 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ કરીશું. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં અનુરાધા પોડવાલ, સોનુ નિગમ, સુરેશ વાડકર અને નરેન્દ્ર ચંચલને આપ સાંભળશો. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજી સમાચાર રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં સાંભળશો ફિલ્મ કર્મા, સાજન ચલે સસુરાલ, હીરો હમ સબ ચોર હે અને માસૂમ ફિલ્મના ગીત. 9 વાગે મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો શ્રોતા મિત્રોનો ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ હેલો FM ગોધરા, નિર્માણ અને પ્રસ્તુતિ વિપુલ પુરોહિતની. 10:30 સાંજના 5:30 સુધી આકાશવાણીના અમદાવાદ તેમજ વિવિધ ભારતીના કાર્યક્રમોના સહપ્રસારણમાં અનુક્રમે 10:30 અમદાવાદથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત, 11 વાગે મુખ્ય સમાચાર, 11:02 વિસરાતા સૂર કાર્યક્રમમાં હિન્દી ફિલ્મ ગીત, 12 વાગે મુખ્ય સમાચાર અને 12:02 લોકસંગીત, તેમજ 12:30 સહિયર કાર્યક્રમ અને 1:20 ગુજરાતીમાં સમાચાર અને 2:30 પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું અને 1 વાગે આપ સાંભળશો વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ગીતમાલા કાર્યક્રમ, 1:30 હિન્દી ફિલ્મ ગીત, 2 વાગે ત્રિવેણી, 2:15 હિન્દીમાં સમાચાર, 2:35 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અને 3 વાગે વિવિધા, તેમજ 3:30 નાટ્ય તરંગ અને 4 વાગે પીટારા ઉજાલે ઉનકી યાદો કે અને 5:00 છાયા ગીત વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે. 5:30 યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં સ્વસ્થ જીવન મસ્ત જીવન, આ વિશે શિફાનાઝ સૈયદ સાથેની મુલાકાત સાંભળશો અને 6:00 હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં સાંભળશો ફિલ્મ બોબી, અભિમાન, દાગ, પ્રાણ જાય, પ્રવચન ન જાય, અમાનુષ, આંધી, કભી કભી અને ગોલમાલ ફિલ્મના ગીત. 6:30 પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન પ્રસારિત થશે અને 7 વાગે આપ સાંભળશો બોસ્ટન, બર્મિંગહામ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ICC 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ. 7:10 વિશેષ શૃંખલા દિલ્હીથી રિલે કરીશું. 7:50 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 8:00 પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત, તેમજ 8:30 ફરીથી આપ સાંભળી શકશો બોસ્ટન, બર્મિંગહામ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ ICC 2026 મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ, જે અમે જીવંત પ્રસારિત કરીશું. 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા, 9:00

0: ये आकाशवाणी का इंद्रप्रस्थ चैनल है। हमारे स्टूडियो की घड़ी में 7:10 हो चुके हैं और
1: नमस्कार, आकाशवाणी अमदावाद वडोदरा प्रादेशिक समाचार मित्तल पटेल वांचे छे। सौप्रथम मुख्य समाचार। કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે. અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. સમાચાર વિગતવાર. શ્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે છેલ્લા 12 વર્ષમાં દેશના ઇન્ફાસ્ટ્રક્ચર વિકાસ, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ, રોજગાર અને આર્થિક વિકાસના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે.
2: મોદીજીએ 12 વર્ષના કાર્યકાળ દરમિયાન 4 કરોડ લોકોને મકાન ઉપલબ્ધ કરાવ્યા, 35 કરોડ લોકોને જનધન ખાતા ખોલ્યા, દેશમાં દરેક ઘરે ટોયલેટ ઉપલબ્ધ કરાવ્યું, 80 કરોડ લોકોને મુફ્ત અનાજની યોજના ચલાવી, દેશની અંદર કિસાનો માટે ઉત્પાદન કોસ્ટથી 1.5 ગણી કિંમતે MSPથી ખરીદી કરી, જેથી કરી અને લોકોનું જીવન ધોરણ પણ અપ થયું, સાથે સાથે દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પણ થયું.
1: પોરબંદર લોકસભાના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ પોરબંદર જિલ્લાના વિકાસને લગતી અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. પત્રકારો સાથેની વાતચીતમાં કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે પોરબંદર લોકસભા વિસ્તારમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટને ઝડપી ગતિ આપવામાં આવી રહી છે, જેને કારણે આગામી સમયમાં વિસ્તારના સર્વાંગી વિકાસને નવી દિશા મળશે. તેમણે જણાવ્યું કે રાણાવાવ ખાતે નવા રેલવે યાર્ડના નિર્માણ માટેની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પોરબંદર એરપોર્ટના વિસ્તરણ માટે પણ સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોરબંદર અમદાવાદ વાયા મુંબઈ ફ્લાઇટ સેવાને મંજૂરી મળી ગઈ છે. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. પોરબંદરમાં કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાના અધ્યક્ષસ્થાને વિકસિત પોરબંદર ફર્નિચર પાર્ક સમિટ યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે પોરબંદરના ફર્નિચર પાર્કથી ગુજરાતનો વૈશ્વિક વેપાર વધશે. આ સમિટમાં દેશના ફર્નિચર ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિની જાણકારી મેળવીને પોરબંદર દરિયાકાંઠે હોવાથી વૈશ્વિક વ્યાપારની વિપુલ સંભાવનાને કારણે અનુકૂળ રહેશે તેવો પ્રતિભાવ આપ્યો હતો. પોરબંદર નજીક ફર્નિચર પાર્ક માટે સૂચિત સાઇટ નક્કી કરવામાં આવી છે. ગુજરાત સરકાર અને ભારત સરકારના સંકલનથી આ પ્રોજેક્ટ આગામી સમયમાં સાકાર થશે. આ માટે 100 હેક્ટર જમીનની પસંદગી કરવામાં આવી છે અને તેને સંપાદન કરવાની કાર્યવાહી થઈ રહી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે ₹74.32 કરોડના ખર્ચે નિર્માણ પામેલા નવનિર્મિત 4 લેન રેલવે ફ્લાયઓવર બ્રિજ સાંઢિયા પુલનું લોકાર્પણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બ્રિજની કુલ લંબાઈ 678 મીટર અને કુલ પહોળાઈ 16.24 મીટર છે. રેલવે ટ્રેકથી આ પુલની ઊંચાઈ 6.25 મીટર છે. આ બ્રિજ કાર્યરત થતાં અંદાજીત 50,000 જેટલા વાહનોને રોજિંદી ટ્રાફિક સમસ્યામાંથી મુક્તિ મળશે. જૂનાગઢ જિલ્લાના કેશોદ હવાઈ મથકનું 363 કરોડ રૂપિયાના ખર્ચે નવીનીકરણ થઈ રહ્યું છે, જેમાં પાયલોટ તાલીમ સંસ્થાનું પણ નિર્માણ કરાશે. આ પ્રોજેક્ટમાં રનવેને 1371 મીટરથી 2500 મીટર સુધી લંબાવવાનો અને ઇન્સ્ટ્રુમેન્ટ લેન્ડિંગ સિસ્ટમ સ્થાપિત કરાશે. આ અંગે કેશોદ હવાઈ મથકના નિયામક રાજકપૂર મીનાએ વધુ માહિતી આપી હતી.
3: કેશોદ એરપોર્ટ પે અભી એક ટર્મિનલ બિલ્ડિંગ બન રહી હૈ. ઉસ ટર્મિનલ બિલ્ડિંગ કે અંદર જૈસે લિફ્ટ્સ, એસ્કેલેટર્સ, એરોબ્રિજીસ ઓર બાકી જો લેટેસ્ટ એરપોર્ટ પર ટર્મિનલ બિલ્ડિંગ કી જો ભી સુવિધાએ હોતી હૈ વો સારી સુવિધાઓ સે ઇક્વિપ્ડ હમારી ટર્મિનલ બિલ્ડિંગ હોગી. યે સારે વિકાસ કાર્ય કમ્પ્લીટ હોને કે બાદ મેં બહોત સારી એરલાઇન્સ ઇસ એરપોર્ટ પે આને મેં ઇન્ટરેસ્ટેડ હોંગી.
1: કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સેવા, સુશાસન અને જનકલ્યાણને સમર્પિત સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. જામનગર એરપોર્ટ પર આગામી તારીખ 15ના પ્રવાસી સુવિધા દિવસની ઉજવણી કરી અનેકવિધ લોક ઉપયોગી કાર્યો હાથ ધરાના છે. આ અંગે એરપોર્ટ ડાયરેક્ટરે પત્રકારોને માહિતી આપી હતી.
4: ફ્રી હેલ્થ ચેકઅપ કા પ્રોગ્રામ રખા હૈ, ટ્રી પ્લાન્ટેશન કા પ્રોગ્રામ રખા હૈ, ઓર બચ્ચો કે લિયે પેઇન્ટિંગ કોમ્પિટિશન રખી હૈ. ઉસકે અલાવા હમ યહાં કે

0: जो सफाई कर्मचारी हैं उनके लिए सम्मान करने का हमने व्यवस्था किया है, और विमेन वर्कफोर्स इन एविएशन इंडस्ट्री में इस एयरपोर्ट के जितने भी विमेन हैं उनको सम्मानित करने की व्यवस्था की है।
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAT ને ફોલો કરશો. પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં રાજકોટ જિલ્લા આયોજન મંડળની બેઠક કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈ હેઠળ વર્ષ 2026-27 માટેની રૂપિયા 2,250 લાખની નવી દરખાસ્તો મંજૂરી માટે રજૂ કરવામાં આવી હતી. આ બેઠકમાં જિલ્લામાં તાલુકા આયોજન સમિતિ તરફથી 8 તાલુકાના ₹13.44 કરોડના ખર્ચના કુલ 428 કામો મંજૂર કરાયા હતા. જિલ્લાની 6 નગરપાલિકા ભાયાવદર, જસદણ, ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા તરફથી મળી કુલ 302 લાખના ખર્ચના કામોની બહાલી અપાઈ હતી. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ ભાવનગરમાં પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત વધુ 25 ઇલેક્ટ્રિક બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગ્રીન ટ્રાન્સપોર્ટ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટના વિઝનને સાકાર કરતી આ પર્યાવરણ ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક બસો ભાવનગરના નાગરિકોને સ્વચ્છ, શાંતિપૂર્ણ અને આધુનિક પરિવહન સુવિધા પ્રદાન કરશે. આજે રાજ્યભરમાં લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા યોજાશે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની લોકરક્ષક કેડરની કુલ 12,733 જગ્યાઓ માટેની કુલ 2,63,345 ઉમેદવારોની લેખિત પરીક્ષા આજે રાજ્યની કુલ 879 શાળા કોલેજોમાં યોજાશે, જે માટેની તૈયારી ભરતી બોર્ડ તરફથી પૂર્ણ કરવામાં આવી છે. ભરતી બોર્ડના જણાવ્યા મુજબ ઉમેદવારો કોલ લેટરમાં દર્શાવેલ કોઈપણ જાતનું પ્રતિબંધિત સાહિત્ય કે ઇલેક્ટ્રોનિક વસ્તુઓ સાથે રાખી શકશે નહીં. પરીક્ષા અંગેની કોઈપણ પ્રકારની સચોટ માહિતી માટે ઉમેદવારોએ ફક્ત ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ ચેક કરવા જણાવાયું છે. યુપીએસસીએ ભારત સરકારના વિવિધ પદો પર સીધી ભરતી માટે પાત્ર ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. ઉમેદવારો માટેની સૂચનાઓ સાથેની વિગતવાર જાહેરાત આયોગની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન રિક્રુટમેન્ટ એપ્લિકેશન પોર્ટલ દ્વારા 3 જુલાઈ સુધી અરજી કરી શકે છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. જોકે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહ્યું છે. રાજ્યના 8થી વધુ શહેરોમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. આ અંગે વધુ માહિતી સાંભળીએ હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્મા પાસેથી.
2: અગર હમ બાત કરે મેક્સિમ ટેમ્પરેચર્સ કી તો કોઈ વિશેષ બદલાવ આયા નહીં હૈ કલ કે મુકાબલે મેં ઓર અગલે 7 દિન તક ભી હમ ઉમીદ કર સકતે હૈ કે કોઈ વિશેષ બદલાવ મેક્સિમ ટેમ્પરેચર મેં નહીં આયેગા. જો કલ સર્વાધિક ટેમ્પરેચર મેક્સિમ દર્જ કિયા ગયા થા અહેમદાબાદ મેં 42.7 ડિગ્રી સેલ્સિયસ રહા થા. સૌરાષ્ટ્ર કી બાત કરે તો 41.8 ડિગ્રી સુરેન્દ્રનગર મેં રહા થા ઓર ગાંધીનગર મેં 42.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા.
1: વલસાડ જિલ્લાના ઉમરગામ રોડ રેલવે સ્ટેશન ખાતે સુરત મુંબઈ વચ્ચે દોડતી ફ્લાઇંગ રાણી એક્સપ્રેસને 9 સ્ટોપેજ મંજૂર કરાયું છે. આ પ્રસંગની ઉજવણી માટે ઉમરગામ રેલવે સ્ટેશન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં રેલવેના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ફ્લાઇંગ રાણીના સ્ટોપેજથી સ્થાનિક ઉદ્યોગો, નાના મોટા વેપારીઓ અને દૈનિક અપડાઉન કરતા કામદારોને મોટો ફાયદો થશે. આ વિસ્તારના વિકાસને નવી ગતિ મળશે. ભાવનગરમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા અને કૃષિમંત્રી જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ સંમેલનમાં જિલ્લાના અગ્રણી ઉદ્યોગપતિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાંતો, જનપ્રતિનિધિઓ અને નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. કાર્યક્રમમાં કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ શિક્ષણ, આરોગ્ય અને માળખાકીય સુવિધાઓમાં નોંધપાત્ર વિકાસ થયો છે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમ્ન વાજાના અધ્યક્ષસ્થાને કેશોદ ખાતે વિકસિત ભારત સંમેલન પ્રગતિપથ યાત્રા યોજાઈ હતી. અને દ્વારકાના શિવરાજપુર બીચના દરિયામાં મધ્યપ્રદેશનો એક યુવક તણાયો હતો. મધ્યપ્રદેશના 4 મિત્રો શિવરાજપુર બીચ ખાતે દરિયામાં નાહવા પડ્યા હતા ત્યારે એક યુવક દરિયામાં તણાયો હતો. ઉલ્લેખનીય છે કે શિવરાજપુર બીચ પર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી અને નાહવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયાએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષમાં દેશમાં આર્થિક વિકાસ, રોજગાર, સામાજિક સુરક્ષા, કૃષિ, મહિલા સશક્તિકરણ સહિતના ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું. પોરબંદર ખાતે 100 હેક્ટર જમીન પર દેશનો સૌથી અદ્યતન ફર્નિચર પાર્ક બનશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટ ખાતે રૂપિયા 74 કરોડ 32 લાખના ખર્ચે નિર્મિત પુલનું લોકાર્પણ કર્યું. આજે રાજ્ય

0: રાજ્યમાં 2 લાખથી વધુ ઉમેદવારો લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા આપશે અને હવામાન વિભાગે આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી 7:20 થઈ છે. સાંભળીએ ભક્તિ સંગીતનો કાર્યક્રમ આરાધના.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: અનુરાધા પોડવાલ અને સોનુ નિગમને સાંભળીએ.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારત.

ના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ. વિકસિત ભારત.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર શ્રોતા મિત્રો, ભક્તિ સંગીતનો આરાધના કાર્યક્રમ અહીં સંપન્ન થાય છે. 7:45 થઈ છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રીલે કરીશું. બસ હવે થોડી જ વારમાં

નમસ્કાર. આકાશવાણી સમાચાર જયેશ વેગડા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે

0: તે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા ટી ટ્વેન્ટી વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને ત્રણ મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાની બે દેશોની મુલાકાતના પ્રથમ તબક્કામાં ફ્રાન્સના નાઇસ પહોંચ્યા છે. G7 સંમેલનમાં હાજરી આપવા ઉપરાંત શ્રી મોદી ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ભારતીય શૈક્ષણિક સંસ્થાઓને વૈશ્વિક રોકાણકારો અને બજારો સાથે જોડતા શિક્ષણ મંત્રાલયના કાર્યક્રમ ઇન્ડિયા ઇનોવેટર્સનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે તથા પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. નાઇસ પહોંચ્યા બાદ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હોટેલ નેગ્રોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: નીસ મેં પ્રધાનમંત્રી કે સ્વાગત મેં ફ્રાન્સીસી ઓર ઇતાલવી કલાકારોને કથક, ઓડિસી ઓર ભારતનાટ્યમ જૈસે શાસ્ત્રીય નૃત્ય પ્રસ્તુત કિયે. આજ દોપહેર પ્રધાનમંત્રી મોદી ઓર ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ એમન્યુએલ મેક્રો સંયુક્ત રૂપસે ઇનોવેશન ઓર સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કો પ્રદર્શિત કરને વાલે પ્લેટફોર્મ ભારત ઇનોવેટ્સ લોન્ચ કરેંગે. ભારત ફ્રાન્સ ઇનોવેશન વર્ષ કે દૌરાન આયોજિત ઇસ કાર્યક્રમ મેં 120 સે જ્યાદા ભારતીય સ્ટાર્ટઅપ કે સાથ સાથ વૈશ્વિક નિવેશક, સીઈઓ ઓર ટેકનોલોજી લીડર્સ હિસ્સા લેંગે. શૈલેશ મેનન કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે શ્રીરામ શર્મા.
0: દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના નાઇસમાં રહેતા ભારતીય સમુદાય પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ તેમના ઉષ્માભર્યા સ્વાગતને અવિસ્મરણીય ગણાવ્યું. તેમણે કહ્યું કે ભારતથી મહેલો દૂર હોવા છતાં સમુદાયના તેમના વતન સાથેના સંબંધો મજબૂત રહે છે. સ્લોવાકિયામાં ભારતીય રાજદૂત અપૂર્વા શ્રીવાસ્તવે બ્રાતિસ્લાવામાં આકાશવાણી સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદીની મુલાકાત બંને દેશો વચ્ચે સહયોગના નવા માર્ગો ખોલશે અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
2: प्रधानमंत्री नरेंद्र मोदी जी की जो ये स्लोवाकिया के लिए यात्रा है, ये बहुत ही ऐतिहासिक यात्रा है क्योंकि यह किसी भी भारतीय प्रधानमंत्री की पहली यात्रा होगी, तो इसलिए हम सभी लोग काफी उत्साहित हैं इस यात्रा को लेकर. हमें पूरी उम्मीद है कि इससे न केवल राजनीतिक संबंध प्रगाढ़ होंगे बल्कि आर्थिक, रक्षा और पीपल टू पीपल रिलेशंस को भी बहुत अधिक बढ़ावा मिलेगा.
0: આસામમાં AN-32 વિમાન તૂટી પડતા 5 જવાનો શહીદ થયા છે. દુર્ઘટનાગ્રસ્ત વિમાન જોરહાટમાં નિયમિત ઉડાન પર હતું ત્યારે ઉતરાણ દરમિયાન ગઈકાલે એરબેઝ પરિસરમાં તૂટી પડતા વિસ્ફોટ બાદ તેમાં આગ લાગી હતી. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આસામના જોરહાટમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા AN-32 વિમાનમાં 5 બહાદુર સૈનિકોના મૃત્યુ અંગે શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે કહ્યું કે સ્ક્વોડન લીડર પ્રશાંતસિંહ, ફ્લાઇટ લેફ્ટનન્ટ શુભમ કુમાર, સાર્જન્ટ જીતેન્દ્ર શર્મા, અગ્નિવીર એર ખેમા રામ કુમાવત અને અગ્નિવીર એર દાનિશ આલમે પોતાની ફરજ બજાવતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું. તેમણે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા તેમની હિંમત અને સેવાને ગર્વ અને કૃતજ્ઞતા સાથે યાદ રાખશે. શ્રી સિંહે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના વ્યક્ત કરી અને કહ્યું કે રાષ્ટ્ર આ દુઃખની ઘડીમાં તેમની સાથે ઊભું છે. ઇસરોના ચેરમેન વીર નારાયણે જણાવ્યું છે કે ઇસરોએ અણુ ઉર્જા વિભાગ સાથે મળીને એક અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવી છે જે ચંદ્રના લેન્ડરને અત્યંત ઠંડા વાતાવરણથી બચાવી શકે છે. બેંગલુરુમાં CSIR RISE કોન્ક્લેવને સંબોધતા ઇસરોના વડાએ સમજાવ્યું કે ચંદ્રયાન 3નું સૌર ઉર્જાથી ચાલતું લેન્ડર વિક્રમ ચંદ્ર પર ફક્ત 14 દિવસ માટે જ કાર્ય કરી શકે છે. હવે ઇસરો અણુ ઉર્જા વિભાગ સાથે મળીને ચંદ્ર પર 200 દિવસ સુધી કાર્ય કરી શકે તેવું ચંદ્ર લેન્ડર વિકસાવવા માટે કામ કરશે. કૃત્રિમ ગરમીથી સજ્જ આ લેન્ડર કઠોર ચંદ્ર વાતાવરણમાં પણ કાર્ય કરી શકે છે. તેમણે કહ્યું કે આનાથી ભવિષ્યના લાંબા ગાળાના મિશનમાં મદદ મળશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો.

0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે. ત્યારબાદ તરત જ હર્મુઝ સમુદ્રધુની બધા માટે ખુલ્લું મૂકવામાં આવશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે તેમને આશા છે કે વાટાઘાટો સફળ થશે, પરંતુ જો તે સફળ ન થાય તો એક છેલ્લો ઉપાય છે. દરમિયાન ઇરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાધેઈએ જણાવ્યું હતું કે તાત્કાલિક કરાર પર હસ્તાક્ષર થવાની અપેક્ષા નથી. તેમણે જણાવ્યું હતું કે કરાર આજે થશે નહીં, પરંતુ આગામી દિવસોમાં શક્ય બની શકે છે. એક અહેવાલ સાંભળીએ.
1: અમેરિકા કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પ્રસ્તાવિત સમજૌતે કી તુલના 2015 કી સંયુક્ત કાર્ય યોજના સે ભી કી. ઉન્હોને કહા કી ઉનકે પ્રસ્તાવિત સમજૌતે સે ઈરાન કે પરમાણુ હથિયારોં પર પૂરી તરહ અંકુશ લગેગા. ઉન્હોને દાવા કિયા કી ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર પ્રભાવી રોક લગાઈ ગઈ હૈ ઔર શેષ પરમાણુ સામગ્રી બાદ મેં નષ્ટ કર દી જાયેગી. ઉધર ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાગેઈને કહા કી તુરંત કિસી સમજૌતે પર હસ્તાક્ષર કી ઉમ્મીદ નહીં હૈ. ઉન્હોને કહા કી યે સમજૌતા આજ નહીં હોગા, હો સકતા હૈ કી અગલે કુછ દિનોં મેં એસા સંભવ હો. ઈરાન કે લોક પ્રસારક इस्लामिक रिपब्लिक ऑफ ईरान ब्रॉडकास्टिंग के अनुसार श्री बागई ने दूसरे पक्ष की विसंगति के कारण जारी वार्ता प्रक्रिया से तुरंत कोई उम्मीद जाहिर नहीं की. समाचार कक्ष से कृष्णकांत.
0: संदेशा व्यवहार मंत्री ज्योतिरादित्य सिंधियाए हिमाचल प्रदेश में पोस्ट विभाग द्वारा ड्रोन आधारित टपाल सेवा शुरू करने की जाहरात करी. आ सेवा राज्य में મંડીની મુખ્ય પોસ્ટ ઓફિસ અને રહેધર શાખા વચ્ચે શરૂ કરવામાં આવશે. આ પહેલ ગ્રામીણ ડાક સેવકો અને ડાક સહાયકો સાથે કેન્દ્રીય મંત્રીની વાતચીત દરમિયાન મળેલા પ્રતિસાદ પર આધારિત છે. મંત્રાલયે જણાવ્યું કે વિભાગ આગામી 3 મહિનામાં હિમાચલ પ્રદેશ અને આસામમાં આશરે 150 સ્થળોએ ડ્રોન આધારિત ટપાલ સેવા શરૂ કરવાની યોજના છે. મંત્રાલયે ઉમેર્યું કે મંડી મુખ્ય પોસ્ટ ઓફિસથી આશરે 12 કિલોમીટર દૂર સ્થિત રેધર શાખા સુધી પહોંચવામાં 2 કલાકથી વધુ સમય લાગે છે. ડ્રોન સેવા સમય આ ઘટાડીને માત્ર 7 મિનિટનો કરશે. હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. ભારતે 22 ઓવર અને 5 બોલમાં 195 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. કેપ્ટન શુભમન ગિલે 84 રન બનાવ્યા. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. પહેલા બેટિંગ કરતા અફઘાનિસ્તાને 24 ઓવર અને 5 બોલમાં 194 રન બનાવ્યા હતા. ભારત તરફથી નવા ખેલાડીઓ હર્ષ દુબે અને ગુરુગુર બારારે 3-3 વિકેટ લીધી હતી. સતત વરસાદને કારણે મેચ મોડી શરૂ થઈ હતી અને તેને 25-25 ઓવર સુધી ઘટાડી દેવામાં આવી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત અને પાકિસ્તાન સામે મેચ રમાશે. આ મેચ બર્મિંગહામના એડબેસ્ટન ખાતે ભારતીય સમય મુજબ સાંજે 7 વાગે શરૂ થશે. ભારતે મહિલા T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પાકિસ્તાન સામે રમાયેલી 16 મેચોમાંથી 13 મેચ જીતી છે. આજે અન્ય એક મેચમાં નેધરલેન્ડ્સનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 10:30 વાગે શરૂ થશે. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
2: આજના અખબારોમાં મોદીની ફાન્સ યાત્રા, ચોમાસું, અમેરિકા ઇરાન વચ્ચે શાંતિ કરારની સંભાવના સહિતના સમાચારોને સ્થાન મળ્યું છે. સંદેશની હેડલાઇન છે, આ વર્ષે ચોમાસામાં જ વરસાદ ગાયબ થઈ જશે. નવગુજરાત સામે લખે છે, પીએમ મોદી ફ્રાન્સ સ્લોવકિયાની 6 દિવસની મુલાકાતે ટ્રમ્પને મળશે. દિવ્યભાસ્કરે અમેરિકા ઇરાન યુદ્ધ આજે ડીલ ફાઇનલ થશે અને વાયુસેના દુર્ઘટનામાં પાયલટ સહિત 5ના મોતના સમાચાર પ્રથમ ભાગને લીધા છે.
0: ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટર્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કરશે. આસામના જોરહાટમાં વાયુસેના વિમાન દુર્ઘટનામાં વાયુસેનાના 5 જવાનો શહીદ. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધ સમાપ્ત કરવા આજે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે અને 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.
3: આકાશવાણીના ગોધરા કેન્દ્રોના પ્રસારણ છે. સાંભળીએ મન્નાડેને.

0: મન્નાડે આપે સાંભળ્યા. આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં સમાચાર રિલે થશે.
1: ઓર લાઇટ બિલ કે

0: આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવવું છે તો ડિપ્લોમા બીઈ કે ડીટુડી માટે બેસ્ટ ઓપ્શન છે કેજે ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
2: કેજેઆઈટી સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટની ગેરંટી.
1: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
0: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાન, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: લતા મંગેશકરને સાંભળીએ હીરો ફિલ્મનું ગીત.

0: ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
0: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
0: 1 લાખ આપો, બચી જશો.
1: આટલા પૈસા?
0: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
0: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
2: હેલો મમ્મા.
1: હાય.
3: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
4: સાજન ચલે સસુરાલ, આ ફિલ્મ ગીતલ કૈયાગ્નિક અને કુમાર સાનુના અવાજમાં.

0: रात में आसमान चांद सितारों से फूल काटता है। रात हौले हौले धरती पर अपना आंचल फैलाती है।
1: अपनी आप रातों में चिमने सरकती है।
0: जब नींद कहीं दूर भाग जाती है तब विविध भारती बन जाती है एकाकीपन की साथी।
2: एक तेरा साथ हमको दो जहां से प्यारा।
3: मुंबई थी प्रसारित विविध भारती ना कार्यक्रमों नु सहप्रसारण अमे करी रहा हता आकाशवाणी ना गोधरा केंद्र पर थी एफएम बेंड 102.2 मेगाहर्ट्ज पर आ केंद्र आवेलु छे। अत्यारे सवारना बराबर 10 थया छे।
4: પ્રસ્તુત છે આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
5: હેલો એફએમ ગોધરા।
4: યાંત્રિકી સહયોગ વારી શેખ, પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત। હેલો એફએમ ગોધરા,
6: રમેશ દલાતી બોલું।
4: અચ્છા રમેશભાઈ, આપ તો કાઉન્સિલર પણ છો ગોધરાના?
6: હા।
4: વડાપ્રધાનશ્રીના 12 વર્ષના સફળ કાર્યકાળ પૂર્ણ થવાના અવસરે આપ શું કહેશો?
6: આપણા દેશને વિકાસની દિશામાં નહીં અને વિશ્વ સ્તરે જે લઈ ગયા છે મોદી સાહેબ, એ ખૂબ જ સરાહનીય છે અને આ એક માઇલસ્ટોન એવો છે, વિકાસનો માઇલસ્ટોન,
4: જી,
6: જેમાં જન જનની સુખાકારીનું જ કામ થતું હોય, પ્રજાલક્ષી જ કામ થતા હોય,
4: જી,
6: અને એ જ એક સાચા લોકનેતા, જેને કહી શકીએ આપણે ગાંધીવાદી નેતા કહીએ, લોકનેતા કહી શકીએ, એ પ્રકારેનું આ કાર્ય આપણા દેશમાં થઈ રહ્યું છે, દેશવાસીઓ માટે ગર્વનો વિષય છે।
4: જી જી, વિકાસની પ્રક્રિયા માત્ર ને માત્ર સરકાર કરશે કે એવું છે નહીં?
6: ના, પ્રજામાં પણ એ જ પ્રકારની અવેરનેસ દેખવા મળે છે, જેમ કે સરકાર સ્તરે કે રાજ્ય સ્તરે કે કોઈ એક સત્તાલક્ષી એના પર કામ થતું હોય તો એમાં પ્રજા પણ એટલી જ સહકાર આપે છે અને એટલો જ ભાગ આપે છે।
4: સ્વચ્છતા અભિયાનની આપણે વાત કરીએ તો આપણા ગોધરા શહેરમાં જે નાગરિકો છે એમને શું કહેશો, શું સંદેશ આપશો?
6: સાફ સફાઈની જે વાત છે, તંત્ર તો તંત્રની રીતે કરવાનું છે જ, પણ મારી નાગરિકોને એવી પણ અપીલ છે,
4: જી,
6: કે પોતપોતાના વિસ્તારમાં પોતપોતાની સોસાયટીમાં બને એટલા ચોકસાઈ રખાય, સ્વચ્છતા રાખીએ,
4: જી,
6: એના કારણે લોકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેતું હોય, એ રીતે પણ પ્રજા આમાં સહકાર આપી શકે।
4: પર્યાવરણની વાત આવે છે તો આ એક ગંભીર મુદ્દો તો છે જ, ક્લાઇમેટ ચેન્જ થયું છે, સ્વચ્છતાની સીધી આપણા સ્વાસ્થ્ય પર અસર થાય છે, તો નાની નાની વાતો, હાજી,
6: અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એક બહુ જ સારો કન્સેપ્ટ વૃક્ષારો

0: રોપણ નો શરૂ કર્યો છે, તે ક્લાઇમેટ ને ખૂબ એમાં ફાયદાકારક રહે છે.
1: એક પેડ માં કે નામ,
0: એક પેડ માં કે નામ, અને એની જાળવણી ની જવાબદારી પણ આપણા બધાની જ છે. તંત્ર દ્વારા બધે અલગ અલગ સ્થળોએ વૃક્ષારોપણ અવારનવાર થતું હોય છે. અત્યારે 12 વર્ષ વિકાસના જે ઉજવણી ચાલી રહી છે એમાં જન સુખાકારીનો આ પણ એક ભાગ છે.
1: ચોક્કસ. તો રમેશભાઈ, આ તો અમારો ફોન ઇન પ્રોગ્રામ છે, આપ જનપ્રતિનિધિ છો, તે છતાંય આપણે માનવી છે, આપણને કઈ શોખ હોય છે નવરાશની પળો જે હોય, તો આપને શું ગમે છે નવરાશની પળોમાં કરવું?
0: ત્યારે નવરાશની પળોમાં મોટા ભાગે વાંચન કરું છું, એમાંથી કંઈક ને કંઈક શીખી અને મારા પોતાના જીવનમાં પણ એનું ઇમ્પ્રુવમેન્ટ લાવું.
1: અરે વાહ, મોબાઈલના યુગમાં પણ તમારો વાંચનનો શોખ છે, એ ખરેખર જે પેઢી છે, આવનારી જે પેઢી છે, એ લોકો માટે એક પ્રેરણાત્મક વાત છે. અને ફોન ઇન પ્રોગ્રામમાં આપની પસંદગીનું ગીત કયું છે?
0: પસંદગીનું ગીત, એક્ચ્યુઅલ તો હું સંગીત પ્રેમી પણ છું.
1: જી જી જી.
0: મેરે દેશ કી ધરતી,
1: જી,
0: સોના ઉગલે,
1: ખૂબ જ સુંદર મજાનું દેશભક્તિ ગીત છે.
0: જી.
1: તો રમેશભાઈ, આપને સંભળાવીએ છીએ આપની પસંદનું ગીત, સાંભળો.

0: હેલો એફએમ ગોધરા,
1: શાંતાથી બોલું છું.
0: શુભ નામ આપનું?
1: જાદવ મનુભાઈ શેખરભાઈ.
0: અને મનુભાઈ શું કરો છો તમે?
1: બેંકમાં એકાઉન્ટનું કામ કરીએ છીએ.
0: મનુભાઈ, ખાસ કરીને તમારો જે સાપા વિસ્તાર છે, તો હવે ચોમાસું જે ઋતુ છે તેમાં ખેતીવાડીમાં મુખ્ય પાકો કયા છે?
1: ડાંગર, મકાઈ ને તુવર.
0: અચ્છા અચ્છા અચ્છા. તમારે બેંકમાં રજા હોય અથવા બીજું કઈ કામ ના હોય તો બીજો કઈ શોખ પણ માણસને હોય છે, એકલા બેઠા હોય તો શું કરવું ગમે તમને?
1: રજા હોય તો રજા માટે ઘરના કામ માટે ઉપયોગમાં લઈએ.
0: ઘર પરિવારના સભ્યો અને મિત્રો?
1: આપણે પત્ની છે, બે છોકરાઓ છે અને છોકરાની વહુ છે.
0: અચ્છા અચ્છા અચ્છા. તો આજની તમારી પસંદગીનું ગીત કયું છે? કઈ ફિલ્મનું ગીત સંભળાવીએ બોલો?
1: બોર્ડરનું સંભળાવો.
0: તો મનુભાઈ આપને અને આપના મિત્રોને સંભળાવે છે આપની પસંદનું ગીત, સાંભળો.

0: હેલો એફએમ ગોધરા
1: જી,
0: કોણ બોલો છો, ક્યાંથી બોલો છો?
1: શૈલેષભાઈ ઠાકોર ગોધરા.
0: શું કરો છો આપ?
1: મારું અહિયાં ફિઝિયોથેરાપી સેન્ટર છે, ફિટનેસ સેન્ટર છે, એનું સંચાલન વગેરે
0: જી,
1: સામાજિક કાર્યો, પોલિટિકલ સક્રિયતા.
0: માનનીય વડાપ્રધાનશ્રીને 12 વર્ષનું સફળ કાર્યકાળની ઉજવણી હાલ ચાલી રહી છે
1: જી,
0: તો એ સંદર્ભે આપ શું કહેશો?
1: છેલ્લા 12 વર્ષમાં કેન્દ્ર સરકારે જે રીતે નિર્ણયો લીધા અને કોન્ક્રીટ વર્ક તરફ સરકારોએ જે રીતે કામ કર્યું, એમાં હું હમણાં જ આપને એક એક્ઝામ્પલ આપીશ. હું હમણાં હિમાલય ગયો હતો, આદિ કૈલાસ, જ્યાં પાર્વતી સરોવર છે
0: જી.
1: એ પાર્વતી સરોવર સુધી આપણી બોલેરો ગાડી જઈ શકે છે. તમે વિચારો કે જે દુર્લભ જગ્યાઓ કે જે આપણે માત્ર ફોટાઓમાં જોઈ શકતા હતા, એવું રૂબરૂ પાર્વતી સરોવર સુધી હમણાં જઈને આવ્યો, એ વાતને એક અઠવાડિયું થયું
0: જી જી.
1: ટૂંકમાં એક જે કહેવત છે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી, આ સાક્ષાત વસ્તુ જે આપણે જોઈ છે કે દુર્લભ જગ્યાઓને પણ, ખાસ કરીને ધાર્મિક જગ્યાઓને ખૂબ સુંદર બનાવ્યા છે. ખૂબ રોડ રસ્તા, એ ડુંગરો જો આપણે ઉત્તરાખંડના જોઈએ તો સાહેબ, ત્યાં ચાલતા જવામાં પણ ડર લાગે એ જગ્યાએ આપણે ગાડીઓ લઈને જઈ શકીએ.
0: સાચી વાત છે, ને અત્યારનો જે યુગ છે આમ જોવા જઈએ તો આત્મનિર્ભર બનવાનો જ છે, અને એ તરફનું આ એક કદમ પણ ગણી શકાય.
1: એ માત્ર રોડ રસ્તાની વાત નથી, કે આવા જે રાજ્યો હતા કે જે માત્ર ડુંગરોમાં વસે છે, એમના સહિત ગુજરાતની વાત કરીએ તો પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને યુનિવર્સિટીથી લઈને શૈક્ષણિક કોલેજોથી લઈને નવા તાલુકાઓ બન્યા હોય તો ત્યાં સાયન્સ કોલેજો, દરેક જિલ્લામાં મેડિકલ કોલેજો, સમાજને જરૂરી તમામ વસ્તુ સરકારોએ જે કરવી જોઈએ એ આ 12 વર્ષમાં દેખાય છે, એમાં બેમત નથી
0: જી.
1: બીજી વસ્તુ એ પણ છે કે જે સામાજિક રીતે પણ સમાજને આગળ ચલાવીને એને ડેવલપ કરવા માટે જે પુશઅપ હોવું જોઈએ, એ વર્ગ સમાજનો કોઈ પણ હોય, એ પુશઅપ માટે પછી યુવાનોનું હોય, વિદ્યાર્થીઓનું હોય, ખેતીવાડીને લગતું હોય, જે નોકરિયાત વર્ગનો હોય, ટૂંકમાં તમામ તાણાવાણાને પુશઅપ કરવાનું કામ આ સરકાર કરે છે, હું જોઈ રહ્યો છું
0: જી જી.
1: આજે તમે જોશો કે એક સામાન્ય માણસ એ 2-વ્હીલર કે 4-વ્હીલર લઈને ફરે છે
0: જી. સાચી વાત,
1: છેલ્લા 10-15 વર્ષમાં આપણે જોઈ શકીએ છીએ. એટલે આ પ્રગતિ બહુ સીધે સીધી ઉડીને આંખે વળગે એવી એ વિકાસના ચરણ તરફ લઈ ગઈ. આ માત્ર વખાણ નથી, આ વાસ્તવિક છે
0: જી જી. એકદમ સાચી વાત છે, આપ સામાજિક આગેવાન છો, સાથે સાથે બિઝનેસ પણ કરી રહ્યા છો, અને આપનો જે સમાજ છે તેના આગેવાન પણ છો. આટલા બધા જે કામો છે એક સાથે આપ કઈ રીતે કરી શકો છો? આપનું જે શારીરિક સક્ષમતા, માનસિક અને આ બધું જે બેલેન્સ રાખવાની જે પ્રક્રિયા છે એ કેવી રીતે આપ સાધો છો?
1: થોડું માઇક્રો પ્લાનિંગ હોય છે એમાં, અને ટીમવર્ક હોય છે
0: જી.
1: 3-4 પ્રકારના ફિલ્ડમાં કામ કરીએ છીએ, પણ એમાં આખી એક પદ્ધતિ ડેવલપ કરી છે અને એક ટીમ પણ ડેવલપ કરી છે
0: જી.
1: અને ટીમના માધ્યમથી જયારે જયારે કંઈ પણ કામ હોય ત્યારે એના માઇક્રો પ્લાનિંગથી આગળ વધીએ છે
0: જી.
1: અને પોઝિટિવ થોટ, કંઈ લેવાનું કશું જ નહીં પણ કંઈક આપવાની ગણતરી
0: જી જી જી,
1: એવા ભાવથી થોડું ચાલીએ છીએ તો સફળતાઓ મળે છે અને કામ પણ સરસ થાય છે.
0: ચોક્કસ ચોક્કસ. શૈલેષભાઈ, આપને કોઈ શોખ પણ હશે?
1: સમાજ હિતના કાર્યોમાં રચ્યા પચ્યા રહેવું જ્યાં સુધી આપણી ઉંમર અને શરીર

0: સ્થાપે અને એનો જે એક અદભુત આનંદ મળે છે અને જે સેટિસ્ફેક્શન થાય છે એનાથી મને મજા આવતી હોય છે.
1: અરે વાહ, આ કાર્યક્રમમાં આપની ફરમાઈશનું કોઈ ગીત હોય તો કયું સંભળાવી?
0: મોહમ્મદ રફી કે લતા મંગેશકરના કોઈ ગીત આપતો તો ચાલશે.
1: ચોક્કસ. તો શૈલેષભાઈ, આપે વાત કરી બદલ આપનો આભાર અને આપને સંભળાવીએ છીએ આપની પસંદગીનું આ સુંદર મજાનું ગીત. સાંભળો.

0: હેલો એફએમ ગોધરા,
1: ગુજરાત સે બાત કર.
0: ગોધરા થી કોણ બોલો છો?
1: અક્રમભાઈ.
0: હા અક્રમભાઈ બોલો.
1: પુરાને સોંગ હૈ જો 90 કે દશક કે સોંગ હૈ
0: કે 90 કે દશક કે આપને ગાને કી બાત કી તો વો જો ગાને હૈ વો કભી ભી સુનતે હો તો બહોત હી બઢિયા લગતે હૈ.
1: બહોત હી બઢિયા લગતે હૈ વો જો ઉસકી મીઠાસ હૈ ને વો કભી ભી આપ સુને. કલાશ ફિલ્મ કા હૈ વો જિંદગી સે જંગ જીત લેંગે હમ.
0: તો અક્રમભાઈ આપકો સુનાતે હૈ આપકી પસંદ કા ગાના સુનિયે.

0: એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252727.
0: અને ગોધરાનો એસટીડી કોડ છે 0262702672.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ.
1: હેલો એફએમ ગોધરા,
2: યાંત્રિકી સહયોગ વારી શેખ,
0: પ્રસ્તુતિ નિર્માણ વિપુલ પુરોહિત.
3: પોલીસ?
4: મિસ સીમા?
3: જી,
4: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
3: કેમ પણ હું
4: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
3: ડિજિટલ અરેસ્ટ?
4: 1,00,000 આપો, બચી જશો.
3: આટલા પૈસા?
4: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
3: જેલમાં તો તું જઈશ, તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
4: અરે,
3: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો, પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલ થી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
5: હેલો મમ્મા.
3: હાય.
6: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: બેન, નોકરી મળી ગઈ.
7: અરે વાહ, અભિનંદન. હવે બહુ બધી શોપિંગ.
5: હા, નવો મોબાઈલ, જીન્સ, જેકેટ.
7: ખૂબ રાજકુમાર, સેલરી ની પહેલા જ ખર્ચા.
5: ઇન્સ્ટન્ટ લોન પણ તો મળે છે.
7: પહેલા બજેટ બનાવતા શીખ, પછી ખર્ચો કર.
5: પણ બેન,
7: જો કમાણી નો એક ભાગ હંમેશા બચાવવો, પણ પાર્ટી દેવાથી નહીં બચે તું.
5: હા બેન, પાર્ટી મારી, બજેટ તમારું.
7: અચ્છા.
6: RBI કહે છે,
8: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.
9: શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. FM 102.2 દશાંશ મેગાહર્ટઝ પરથી અત્યારે સવારના 10:30 થયા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું બસ હવે થોડી જ વારમાં.
10: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમને આગળ વધારીએ અને અમે સાંભળીએ ફિલ્મ હેપી ન્યૂ યરનું આ ગીત. ગીતને સ્વર આપ્યું છે શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંઘ, સંગીત વિશાલ શેખર, શબ્દરચના ઇરશાદ કામિલ. પરંતુ એ પહેલા આ સંદેશ.
11: જીવનની વાત સાંભળીને
12: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
11: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં હવે સાંભળીએ જન્નત ફિલ્મનું આ ગીત કેકેના સ્વરમાં. ગીતને સંગીત આપ્યું છે પ્રીતમ અને શબ્દરચના સઈદ કાદરીની.

0: ભગુ દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના અંતમાં સાંભળીએ ફિલ્મ જિંદગી ના મિલેગી દોબારાનું આ ગીત. સ્વર ફરહાન અખ્તર અને ઋતિક રોશન, સંગીત શંકર એહસાન લોય, શબ્દરચના જાવેદ અખ્તર.

આ સાથે જ ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, આપ જોડાયેલા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રને સંગ. 10:45 થઈ રહી છે. રજૂ કરીએ સુગમ સંગીત. આજના કલાકાર છે બીરેન પુરોહિત, પ્રથમ રચના હરકિશન જોશીની.

આ રચના સાથે સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થયો. આજના કલાકાર હતા બીરેન પુરોહિત. આપ સાંભળી રહ્યા છો આકાશવાણી અમદાવાદ વડોદરા. બરાબર 11 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ફ્રાન્સની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રપતિ મેક્રોન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદ્ઘાટન કરશે. આજે વિશ્વ રક્તદાતા દિવસ પર આરોગ્ય રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે લોકોને રક્તદાન કરવાની અપીલ કરી છે. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા આયુષ મંત્રાલયના વૈશ્વિક ઓનલાઇન યોગ સત્રમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. ટપાલ વિભાગ હિમાચલ પ્રદેશમાં ડ્રોન આધારિત ટપાલ સેવાઓ શરૂ કરશે. ઇસરો અને પરમાણુ ઉર્જા વિભાગ ચંદ્ર લેન્ડર માટે સંયુક્ત રીતે અદ્યતન કૃત્રિમ ગરમી પ્રણાલી વિકસાવશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથે યુદ્ધનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની આશા વ્યક્ત કરી છે. ઇરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા અયાતુલ્લાહ અલી ખામેનીના અંતિમ સંસ્કારનો સમયપત્રક જાહેર કર્યું છે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. મ્યાનમારમાં ગઈકાલે રાત્રે 3.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. ઇટાલીની રાજધાની રોમમાં ગઈકાલે સ્થળાંતર મુદ્દાના સમર્થન અને વિરોધમાં અલગ અલગ વિરોધ પ્રદર્શન કરાયા. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. ભાવનગર એરપોર્ટ ખાતે સીઆઈએસએફ દ્વારા નાણાકીય જાગૃતિ સત્ર યોજાયું. સ્વિટ્ઝર્લેન્ડમાં આજે વસ્તી મર્યાદાના પ્રસ્તાવ પર લોકમત યોજાઈ રહ્યો છે. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. ફિફા વર્લ્ડ કપ 2026માં સ્કોટલેન્ડે હૈતીને 101-0થી હરાવીને 28 વર્ષ પછી જીત મેળવી. આજે રાજ્યભરમાં 2 લાખથી વધુ ઉમેદવારોની લોકરક્ષક ભરતી માટેની લેખિત પરીક્ષા. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. 3 મેચની એક દિવસીય ક્રિકેટ શ્રેણીની પહેલી મેચમાં ભારતે અફઘાનિસ્તાનને 7 વિકેટથી પરાજય આપ્યો. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આ 12 વાગે સાંભળી

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના આરંભમાં સાંભળીએ મિસ્ટર એન્ડ મિસિસ 55નું આ ગીત, ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં. ગીતકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર ઓ.પી. નૈયર.

કાર્યક્રમમાં આગળ સાંભળીએ દો ભાઈ ફિલ્મનું ગીત, ગીતા દત્તના સ્વરમાં, બોલ રાજા મહેંદી અલી ખાનના, ધૂન સચિન દેવ બર્મનની.

સાંભળશો છું મંતર ફિલ્મનું આ ગીત ગીતા દત્તના સ્વરમાં. ગીતકાર જાનિસાર અખ્તર, સંગીતકાર ઓ પી નૈયર.

કાર્યક્રમમાં આગળ સાંભળશો દેવદાસ ફિલ્મનું ગીત, ગીતાદત્ત અને મન્નાડેના સ્વરમાં, બોલ સાહેર લુધિયાનવીના, ધૂન એસ ડી બર્મનની.

સાંભળશો હાવરા બ્રિજ ફિલ્મનું આ ગીત ગીતા દત્તના સ્વરમાં, બોલ કમર જલાલાબાદીના, ધૂન ઓપી નૈયરની.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ પ્યાસા ફિલ્મનું આ ગીત, ગીતા દત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ સાહિર લુધિયાનવીના, ધૂન એસ ડી બર્મનની.

આ પ્રસ્તુતિ સાથે વિસરાતા સુર કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગીતો. કાર્યક્રમનો આરંભ કરીએ અનુરાધા પૌડવાલ અને પંકજ ઉદાસના સ્વરમાં ગવાયેલ આ ગીતથી.

આ સાથે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 12 વાગે આપ સાંભળી શકશો મુખ્ય સમાચાર.

0: પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ વિશ્વ રક્તદાતા દિવસ પર લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ યમુના કિનારે સ્વચ્છતા અભિયાનનું નેતૃત્વ કર્યું. ઇટાલીની રાજધાની રોમમાં સ્થળાંતર કરનારાઓના સમર્થનમાં અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શનો થયા. આંધ્રપ્રદેશ વિઝાગ સ્ટીલ પ્લાન્ટ વિસ્ફોટમાં મૃત્યુઆંક વધીને 10 થયો. સરકારે શક્ય તમામ મદદની જાહેરાત કરી. બોટાદના અવની ચાવડાની ભારતીય અંડર 19 ટીમમાં પસંદગી. સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ક્રિકેટર બન્યા. રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ જૂનાગઢમાં 67.93 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર રેલવે ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કર્યું. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યભરમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં 3 મહિલાઓ અને કિશોર સહિત ઓછામાં ઓછા 7 લોકોના મોત. રાષ્ટ્રપતિ મુર્મુએ ઓડિશાના પાક ઉત્સવ રાજા નિમિત્તે રાષ્ટ્રને શુભેચ્છા પાઠવી. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ બેચ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા રૂટ દ્વારા મુસાફરી કરશે. ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમો અંગે માહિતગાર કરવા પત્રકાર પરિષદ યોજાઈ. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. સ્કોટલેન્ડે હેતીને 1-0 હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026માં 28 વર્ષમાં પોતાનો પ્રથમ વર્લ્ડ કપ વિજય મેળવ્યો. સુશાસનના 12 વર્ષ નિમિત્તે ગુજરાત સરકાર તથા જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પ્રગતિ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ.
2: શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ કાર્યક્રમમાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા છે ત્રિલોક સંઘાણી. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.
3: મિત્રો નમસ્કાર. મિત્રો આપનું સ્વાગત આ વિશેષ કાર્યક્રમમાં. આજે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ. સોનલબેન આપને નમસ્કાર.
4: નમસ્કાર.
3: મિત્રો, કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થયા એ સંદર્ભમાં આપણે જે વિશેષ શ્રેણી ચલાવી રહ્યા છીએ એ સંદર્ભમાં દેશની આર્થિક નીતિઓ પર વાત કરવા માટે આપણી સાથે છે ડોક્ટર સોનલ યાદવ. તેઓ અમદાવાદની બહુ જાણીતી યુનિવર્સિટી સાથે સંકળાયેલા છે, અર્થશાસ્ત્રના અધ્યાપિકા છે, અર્થશાસ્ત્ર પર એમની પકડ પણ બહુ

0: સોનમબેન, આપણે જ્યારે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓની વાત કરીએ ત્યારે અલગ અલગ ક્ષેત્રની સિદ્ધિઓની વાત આપણે કરતા હોય ત્યારે, કારણ કે આર્થિક ક્ષેત્રની આપણે જ્યારે વાત કરીએ ત્યારે એની અસર દરેક ક્ષેત્રો પર પડતી હોય,
1: સાચી વાત છે.
0: તો એક અર્થશાસ્ત્રના અભ્યાસુ તરીકે કેન્દ્ર સરકારની છેલ્લા દાયકાની અર્થવ્યવસ્થાની વાત અથવા તો અર્થશાસ્ત્રની નીતિઓની વાત આપણે કરવી હોય તો આપ એને કઈ રીતે મૂલવશો?
1: સો આર્થિક નીતિઓની છેલ્લા 12 વર્ષની આપણે વાત કરીએ તિલકભાઈ, તો આપણે એને બેઝિક સુવિધાઓથી ચાલુ કરીશું. એટલે ઘરમાં આપણે રહીએ છીએ તો એ ઘરમાં કેટલી બેઝિક સુવિધાઓ આપણને જોઈએ, તો આપણને એક તો ખાવા માટે અનાજ જોઈએ, પાણી જોઈએ, પીવા માટે સ્વચ્છ પાણી જોઈએ, રાંધવા માટે તમને ગેસ જોઈએ, બરાબર, બહાર ફરવા જાઓ તો તમને સારી સુવિધાઓ, સરસ રોડ જોઈએ, ફ્યુઅલ જોઈએ, રાઈટ? તો પહેલા ફેઝમાં આપણે જોઈએ તો સરકારે 2014 થી 2019માં આ બધી સુવિધાઓ, જેને માળખાકીય સુવિધાઓ, બેઝિક સુવિધાઓ કહેવાય, એની પર ભાર મૂક્યો. તો આપણે ચાલુ કરીએ તો સૌથી પહેલા 2014માં જનધન યોજના, એને આપણે જેમ ટ્રિનિટી પણ કહીએ છીએ, જનધન આધાર મોબાઈલ,
0: બરોબર,
1: રાઈટ? સો જનધન યોજના અંતર્ગત તમે ગામડામાં રહેતો જે શ્રમિક છે જેની પાસે બેંક એકાઉન્ટ નહોતું, એને બેંક એકાઉન્ટ ખોલાયું, રાઈટ? ઘરમાં બચત કરતો હતો, જે સેફ નતું, હવે એ બેંકમાં બચત કરતો થયો. ગવર્મેન્ટે જે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, ડીબીટી કહીએ, એનો લાભ એને મળ્યો.
0: એટલે ગવર્મેન્ટની જે લાભ મળતા હતા એ સીધા એના ખાતામાં જમા થાય,
1: રાઈટ? પહેલા વચ્ચે કોઈ વચેટીયો હતો,
0: બરોબર છે,
1: જે કદાચ ધક્કો ખવડાવતો હતો, એને પૂરા પૈસા નતો આપતો, તો એ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના પણ ફાયદાઓ આ બેંક એકાઉન્ટ ખુલ્યું એનાથી મળ્યું,
0: બરોબર,
1: અને એ સલામત રીતે બચત પણ કરી શકે છે,
0: બરોબર,
1: એટલે નાણાકીય સલામતી છે, લીકેજીસ ઘટ્યા જે આપણે કહીએ. બીજી વાત કરીએ તો વીજળી, તમને ઇલેક્ટ્રિસિટી જોઈએ, ખૂણે ખૂણે નાના નાના ગામમાં સૌભાગ્ય યોજના હેઠળ હવે વીજળી પહોંચી,
0: બરોબર.
1: તો વીજળી પહોંચી તો શું ફાયદા થયા? તો પહેલા તમે 6 વાગ્યા સુધીમાં કામ આટોપી લેતા હતા, હવે બાળકોને હોમવર્ક કરવું હોય તો રાત્રે લાઇટ હોય તો એ લોકો હોમવર્ક પણ કરી શકે છે, એટલે એજ્યુકેશનમાં પણ એનો ફાયદો છે. એટલે એ બીજી વાત, ગૃહિણીઓને રાંધવાનું હોય તો ઉજ્જવલા યોજના, ઉજ્જવલા યોજના હેઠળ ગેસ, એલપીજી ગેસનું વિતરણ થયું, ડિસ્ટ્રીબ્યુશન થયું,
0: બરોબર.
1: તો હવે મહિલાઓનો ટાઈમ એનાથી પણ બચે છે, સ્વાસ્થ્યમાં સુધારો થયો, કારણ કે લાકડા વીણવા જતી હતી તો ટાઈમ બહુ થતો હતો, પછી ચૂલામાં એ રાંધતી હતી તો ધુમાડાના લીધે એના લંગ્સ ખરાબ થતા હતા. તો આપણે ઇન્ડાયરેક્ટલી કહીએ તો હેલ્થમાં પણ સુધારો દેખાય છે ક્લિયરલી,
0: બરોબર,
1: અને ટાઈમ બચે છે તો એ ટાઈમમાં કંઈક બીજું પણ કરી શકે છે, રાઈટ? અને આપણે જાણીએ છીએ કે મહિલામાં ઉદ્યોગ સાહસિકતા ખૂબ છે, એ કંઈ નાનું મોટું કામ, સીવણ કામ છે કે ભરતકામ છે, એવું કામ કરીને એ પોતે એક ઉદ્યોગ સાહસિક બની શકે છે, જેના ચાન્સ પહેલા નહોતા, કારણ કે ઘરમાં જ એટલો બધો ટાઈમ જતો રહેતો હતો. પછી આપણને શું જોઈએ તો ટોયલેટ. આપણે જાણીએ છીએ કે પહેલા તો આટલા વર્ષોમાં એવા કેટલા ઘર હતા કે મોસ્ટલી 90% ઘર એવા હતા જેમાં ઓપન ડિફિકેશન, એટલે ટોયલેટ જ,
0: બીજો કોઈ વિકલ્પ નહોતો,
1: હા, કોઈ વિકલ્પ જ નહોતા, એટલે ટોયલેટ છે એ બંધાયા. ટોયલેટ બંધાયા તો એમાં પણ સેનિટેશન તમે કહીએ તો હેલ્થમાં સુધારા થાય, કારણ કે ઓપન ડેફિકેશન છે એ અટકી
0: ગયું.
1: એટલે ટોયલેટ બન્યા તે બહુ જ મોટો ફાયદો એમાં પણ છે, કારણ કે બહેનોને પહેલા વહેલી સવારે જવું પડતું, હવે એ એમને એની ચિંતા નથી, એટલે એમની સેફટી પણ એક આપણે જોઈએ તો એ પણ વધી છે. પછી આપણે જોઈએ તો જીએસટી, તરત જ તમે જુઓ તો 2014માં સરકાર આવી, પછી જીએસટી આવી, તો જીએસટી પણ એક બહુ મોટું રિફોર્મ છે,
0: બરોબર.
1: પહેલા આટલા બધા તમારે જે ઇનડાયરેક્ટ ટેક્સ હતા એ હવે સબઝ્યુમ થઈ ગયા એક જીએસટીમાં,
0: બરોબર છે.
1: અને આપણે જાણીએ છીએ કે ઘણા બધા જે રેવન્યુઝ પહેલા કરતા અત્યારે જીએસટી થકી રેવન્યુ પણ સરકારના વધ્યા છે,
0: એટલે
1: બિઝનેસ માટે આજે ગુજરાત રેફ્રિજરેટર બનાવતું હોય તો એ રેફ્રિજરેટર ઇઝીલી એ મહારાષ્ટ્રને પહોંચાડી શકે છે, અને તમે એમાં જીએસટી ક્રેડિટ પણ લઈ શકો, એટલે રેવન્યુ પણ માં પણ વધારો થયેલો છે.
0: એટલે સોનમબેન, આપણે એક વાક્યમાં કેવું હોય તો આર્થિક નીતિની જે અસર હોય છે જીવનના બીજા ક્ષેત્રો પર પણ પડે છે, એટલે એક આર્થિક નીતિ વિશે કોઈ નિર્ણય લેવાય એનો ફાયદો આપણી લાઈફ

0: ક્વોલિટી પર પણ પડે એવું આપણે કહી શકીએ.
1: ચોક્કસ
0: જી
1: ચોક્કસ, કારણ કે તમે જુઓ તો આ બધી જે યોજનાઓ છે એના થકી ક્વોલિટી ઓફ લાઈફ છે ઇમ્પ્રુવ થઈ,
0: એક્ઝેક્ટલી,
1: લોકોની ઇન્કમ વધી, લોકોને રોજગારી મળી, લોકો સારું ખાતા થયા. પહેલા ભૂખમરો એક મોટો પ્રશ્ન હતો, આજે ભૂખમરાથી કોઈ નથી મરતું, કારણ કે સરકાર 80% જનતાને ફ્રી ધન ધાન્ય આપે છે. અને બાકી તમે જુઓ તો પોવર્ટી, ગરીબી જે 2011માં કદાચ 29% જેવી હતી, એ ગરીબી આજે ઓછી 3.5% જેટલી થઈ ગઈ છે.
0: એટલે આખું એક બહુ જ મોટું પરિવર્તન આપણે જોઈ શકીએ છીએ.
1: એક્ઝેક્ટલી. અને ગરીબીની ડેફિનેશન પહેલા જે હતી તેંડુલકર કમિટીએ કેલરી ઇન્ટેક ઉપર જ હતી,
0: બરોબર.
1: પછી રંગરાજન કમિટીએ એને વધારે બ્રોડ બનાવી દીધી, એટલે એમણે ગરીબીમાં મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ, જેમાં એમણે હેલ્થ અને એજ્યુકેશનને પણ સાંકળી લીધા. એટલે જે ડેફિનેશન છે એ બહુ બ્રોડ થઈ, તેમ છતાં તમે જુઓ તો ગરીબી છે એ એકદમ
0: 5% થી ઓછી,
1: મુખ્ય પ્રેરક પરિબળો તો ડિજિટલ ઇન્ડિયા. આપણે સૌથી પહેલા કહીશું કે ડિજિટલ ઇન્ડિયાના ફાયદા ખૂબ જ છે, કારણ કે પહેલા નાના નાના કામ માટે તમારે ગવર્મેન્ટ ઓફિસમાં જવું પડતું, અને આપણે જાણીએ છીએ કે ધક્કા બહુ ખાવા પડતા અને ટાઈમ પણ વેસ્ટ થતો. ડિજિટલ ઇન્ડિયાથી તમે નવો ધંધો બી ચાલુ કરવો હોય તો તમે ઓનલાઈન પોર્ટલ ખોલીને એમાં રજીસ્ટર કરી શકો છો,
0: બરોબર છે.
1: તો એક બહુ મોટું રિફોર્મ તમે ડિજિટલ ઇન્ડિયાને કહી શકો,
0: બરોબર.
1: સ્ટાર્ટઅપ ઇન્ડિયા,
0: જી,
1: રાઈટ. આજે આપણે જોઈએ છીએ કે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત લગભગ 139 જેટલી યુનિકોર્ન બની, જેની નેટવર્ક છે કે 1 બિલિયન થી વધારે છે. આપણે ત્રીજા સ્થાને છીએ વર્લ્ડમાં, યુએસ અને ચાઇના પછી આપણે ત્રીજા સ્થાને આવીએ છીએ. એટલે આપણા યુવાઓ છે આમાં સ્ટાર્ટઅપ ઇન્ડિયા અંતર્ગત બી ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇકોનોમિક્સમાં આપણે જાણીએ છીએ કે જો સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો એના ફાયદાઓ ઘણી બધી જગ્યાએ મળી જતા હોય છે. એટલે સારા રોડ બન્યા, સારા મેટ્રો ટ્રેન આવી,
0: બરોબર,
1: રાઈટ. ગામડાઓ કનેક્ટ થયા શહેરો સાથે, એટલે ખેડૂત હોય કે નાનો બિઝનેસમેન હોય એના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાઓ એ બધી વધી, એના લીધે ટ્રાવેલ ટાઈમ પણ ઓછો થયો. તો આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમને તરત નહીં પણ લાંબા ગાળે એ ખૂબ જ ફાયદાકારક છે, કારણ કે લગભગ આપણે 25 વર્ષ પહેલા કે 50 વર્ષ પહેલા તો કોરિયા છે અને ઇન્ડિયા છે લગભગ એક જ સ્થાન ઉપર હતા 50 વર્ષ પહેલા. પણ આજે આપણે જોઈએ કે કોરિયા ખૂબ આગળ નીકળી ગયું. કેમ? કારણ કે કોરિયાએ સૌથી પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એજ્યુકેશન, હેલ્થ પર ભાર મૂક્યો.
0: બરોબર છે.
1: કદાચ આપણે આઝાદી પછી આ વસ્તુઓને મિસ કરી ગયા.
0: બરોબર છે.
1: આજે હવે આ સરકારે ચાલુ કર્યું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, હેલ્થ, જો સારી તબિયત હશે તો પ્રોડક્ટિવિટી વધશે, પ્રોડક્ટિવિટી વધશે, ઉત્પાદન ક્ષમતા તો અલ્ટિમેટલી ગ્રોથ થવાનો જ છે.
0: બરોબર છે.
1: અને જે આપણે આયુષ્યમાન ભારત યોજના છે એના અંતર્ગત પણ આપણે જાણીએ છીએ કે છેવટના માણસને, ગરીબમાં ગરીબ માણસને પણ આજે હોસ્પિટલમાં સર્જરી હોય કે દાખલ કરવાનું હોય,
0: આરોગ્યલક્ષી સુવિધાઓ એના માટે પણ
1: પ્રાપ્ય થઈ ગઈ. એટલે બહુ નાની નાની વસ્તુઓ છે પણ એ ખૂબ જ જરૂરી વસ્તુ.
0: એટલે આપણે એવું કહી શકીએ સોનાબેન કે કેન્દ્ર સરકારનું ફોકસ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઉપર છે, એટલે કે વ્યવસાય કરવાની સરળતા ઉપર છે અને એનો ફાયદો સામાન્ય માનવી સુધી પહોંચી રહ્યો છે.
1: ચોક્કસ. સો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની વાત કરીએ તો 2014 પહેલા આપણે કદાચ 169માં સ્થાને હતા, આજે આપણે 63માં સ્થાને આવી ગયા.
0: એટલે બહુ મોટી પ્રગતિ છે.
1: એટલે બહુ મોટી પ્રગતિ છે. તો ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લગભગ 10 પરિબળો છે, પેરામીટર્સ, જેમાં મેઇનલી આપણે જાણીએ તો કન્સ્ટ્રક્શન પરમિટ લેવી,
0: બરોબર,
1: કે ઇલેક્ટ્રિસિટીની પરમિટ મળી જાય,
0: બરોબર છે.
1: સૌથી મોટું છે એ લેબર રિફોર્મ્સ થયા, જેમાં તમને જે ઉદ્યોગ સાહસિક છે એને ફ્લેક્સિબિલિટી મળી લેબર રિફોર્મ્સના અંતર્ગત. એટલે જે કોમ્પ્લિકેશન હતા, 29 લેબર લોસ હતા, જેને 4 જ લેબર કોડમાં કન્વર્ટ કરી દીધા, એટલે ખૂબ જ સુવિધાજનક થઈ ગયું, પેપર વર્ક ઓછું થઈ ગયું. સિંગલ વિન્ડો ક્લિયરન્સ, એટલે તમારે પહેલા એક ઉદ્યોગ ચાલુ કરવો હોય તો કદાચ 4-5 મહિના લાગી જતા,
0: બરોબર,
1: આજે તમારે એ સમય એકદમ ઓછો થઈ ગયો છે.
0: એટલે પ્રમાણમાં સુગમ બન્યું બધું.
1: કરેક્ટ. એટલે બહારની કંપનીઓને પણ અહીંયા બિઝનેસ કરવા આવવું હોય તો એ કદાચ
0: ઇન્ડિયાને
1: એને પ્રોત્સાહન મળે છે, જેને આપણે ઇકોનોમિક્સમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ.

0: કહીએ કે બહારની કંપનીઓ અહીંયા આવીને પોતાનો બિઝનેસ કરશે, જેના કારણે અહીંયાના લોકોને પણ ફાયદો થશે ને ત્યાંના લોકોને ફાયદો થશે, આપણને વિદેશી હુંડિયામણ મળશે.
1: કેન્દ્ર સરકારનું એક ધ્યેય એ પણ છે કે ભારત વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બને, એક અર્થશાસ્ત્રી તરીકે આપનો શું અભિપ્રાય છે?
0: સો વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનવા માટે પણ સરકારે ઘણી બધી યોજનાઓ છે એની પર ભાર મૂક્યો. દાખલા તરીકે મેક ઇન ઇન્ડિયા,
1: બરોબર,
0: તમે અહીંયા આવો અને અહીંયા ઉત્પાદન કરો,
1: બરોબર છે.
0: અને પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ કે તમે વધારે પ્રોડ્યુસ કરશો તમને વધારે ઇન્સેન્ટિવ મળશે,
1: બરોબર.
0: તો આ બધી જે યોજનાઓ છે એ અલ્ટિમેટલી ટોટલ પ્રોડક્શનમાં વધારો કરશે, ઉત્પાદકતા વધશે, અને બાકી જે ક્વોલિટી ઓફ લાઈફની આપે વાત કરી કે આરોગ્ય સારું હશે, એજ્યુકેશન સારું હશે, સ્કિલ હશે, તો કદાચ એને આપણે વધારે ઉત્પાદનમાં કન્વર્ટ કરી શકીશું. એટલે આજનો યુવા છે એ ભણેલો હશે અને સ્કિલ્ડ હશે તો ઓબ્વિયસલી એ વધારે સારું પ્રોડ્યુસ કરશે, કારણ કે એની ઉત્પાદકતા વધારે હશે. તો એ રીતે આપણે જોઈએ તો ટોટલ જે આઉટપુટ છે અને ગ્રોથ છે, આજે ભારત છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમીમાં, લગભગ 7% ગ્રોથ વિશ્વમાં કોઈ દેશનો નથી, જે બતાવે છે કે આપણે
1: સાચા રસ્તે છીએ.
0: હા, સાચા રસ્તે છીએ,
1: બરોબર. હવે એક અર્થશાસ્ત્રી તરીકે સોનમને એક વાક્યમાં જવાબ મારે તમને પૂછવો હોય કે ફક્ત આર્થિક વૃદ્ધિ પૂર્તિ કે સમાવેશી વૃદ્ધિ પૂર્તિ?
0: મારા મતે સમાવેશી વૃદ્ધિ પૂર્તિ, ઇન્ક્લુઝિવ ગ્રોથ હોવો જોઈએ,
1: બરોબર.
0: એટલે વિકાસ તો જ કામનો કે જો એ બધાને આવરી લે, અને જે શરૂઆતમાં મેં કીધું એમ છેવટના માણસને પણ આ વિકાસ છે એ આવરી લે છે. પછી એ ખેડૂત હોય તો એગ્રીકલ્ચરમાં આટલી બધી સ્કીમ આવી કે એને પણ ડ્રોન દીધી, તો બહેનોને પણ આવરી લીધા. પહેલા કોઈ બહેનો વિશે વિચારતું જ નહોતું, પણ આપણે જો પીરિયોડિક લેબર ફોર્સ સર્વેના ડેટા જોઈએ તો જેટલી બહેનો આજે એમ્પ્લોયડ છે એમાં લગભગ 80% બહેનો તો એગ્રીકલ્ચરમાં જ કામ કરે
1: છે.
0: તો એ જે કામ કરે છે એમને કંઈક તો ફાયદો થવો જોઈએ, તો આ ડ્રોન દીધી એ એગ્રીકલ્ચરમાં ઉદ્યોગ સાહસિકતા વધારવા માટે બહેનોને આ ડ્રોન આપવામાં આવે છે, ટ્રેનિંગ આપવામાં આવે છે સેલ્ફ હેલ્પ ગ્રુપની જે બહેનો છે એમાં. સો એનાથી કેટલો ફાયદો થાય, તમે ફોરકાસ્ટ કરી શકો, તમે સારું વાવણી કરી શકો,
1: ઘણા બધા ફાયદા.
0: હા, અને સોઇલ હેલ્થ કાર્ડ એ પણ દરેક ખેડૂતને એ કદાચ પ્રાપ્ય બન્યા છે. લખપતિ દીદી, એટલે બહેનો ઉદ્યોગ સાહસિક છે પણ એમની પાસે મૂડી નથી, તો સરકાર એમને એમાં પણ હેલ્પ કરી લે છે. એટલે કદાચ આવતા સમયમાં એવું થશે કે ઘણી બધી બહેનો છે એ લેબર ફોર્સમાં એન્ટ્રી લેશે, અને એ ધીમે ધીમે વધી રહ્યું છે. 23% હતું, એનાથી હવે 45% જેવી બહેનો લગભગ હવે લેબર માર્કેટમાં છે, જેનો મતલબ એમને કામ કરવું છે અને એમને અવસર મળે છે તો એ કામ કરે છે ઘરની બહાર.
1: તો પ્રધાનમંત્રીશ્રીનું એક ધ્યેય છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવું, તો એના સંદર્ભમાં એક અર્થશાસ્ત્રી તરીકે આપનો સંદેશ યુવા મિત્રો માટે અને શ્રોતા મિત્રો માટે શું રહેશે?
0: ચોક્કસ, હું તો ઓપ્ટિમિસ્ટિક છું, એટલે 2047માં આપણે વિકસિત ભારત થઈશું જ,
1: બરોબર છે.
0: જે રીતે હેલ્થ અને એજ્યુકેશન અને સ્કિલ ઉપર સરકાર ભાર મૂકી રહી છે, એનાથી ચોક્કસ છે એ આજનો યુવા છે ભારતને આગળ લઈ જવાનો છે. મારું તો એવું કહેવું છે કે આજે નોકરી શોધવાની જરૂર નથી, નોકરી આપો,
1: બરોબર છે. તમે એવી તકો નિર્માણ કરો,
0: એવી તકો નિર્માણ કરો કે તમે 10 લોકોને નોકરી આપો,
1: બરોબર.
0: અને જો તમે જોબ સીકર ની જગ્યાએ જોબ ગીવર બનશો તો આઈ થિંક અનએમ્પ્લોયમેન્ટ નો પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આજે બેકારી બેરોજગારી છે એ બહુ મોટો મુદ્દો છે, પણ કોણ બેરોજગાર છે? આપણે ફરીથી ડેટા જોઈએ તો જે સૌથી વધારે અશિક્ષિત છે, ઇલિટરેટ, એમાં બેકારી સૌથી ઓછી છે,
1: બરોબર.
0: સૌથી વધારે બેકારી જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એમાં છે, લગભગ 2 ડિજિટમાં છે. તો પ્રશ્ન થાય કે આટલું ભણ્યા પછી કેવી રીતે એ બેકાર છે? તો આપણે એ રીતે પણ જોઈ શકીએ કે જે પોસ્ટ ગ્રેજ્યુએટ છે એ રાહ જોઈ રહ્યો છે કરેક્ટ ઓપોર્ચ્યુનિટી, એટલે એ વેઇટ કરી શકે છે,
1: બરોબર છે.
0: જ્યારે જે ઇલિટરેટ છે એ વેઇટ નથી કરી શકતો, એને એના ઘર માટે કમાવાનું છે, એના મા બાપને ભરણ પોષણ આપવાનું છે. જ્યારે આ જે ભણેલો ગણેલો છે એને ફ્રીડમ છે, એના પેરેન્ટ્સ છે એ કહે છે કે ઓકે બેટા તું રાહ જો, કરેક્ટ ઓપોર્ચ્યુનિટી આવે ત્યારે તું એન્ટર થા, કોઈ ઉતાવળ નથી, ત્યાં સુધી તો બીજી 1-2 ડિગ્રી લઈ લે.
1: એક્ઝેક્ટલી.
0: તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એજ્યુકેશનમાં પણ એનરોલ

0: ખૂબ વધ્યું છે. જે લેટેસ્ટ અસર ડેટા પણ બતાવે છે કે બહેનોમાં એનરોલમેન્ટ વધારે વધ્યું છે ભાઈઓ કરતા.
1: અચ્છા,
0: એટલે એક બહુ જ ખુશીની વાત છે,
1: સારું ચિહ્ન છે.
0: હા, જેનો મતલબ એ થયો કે હાયર એજ્યુકેશન માટે પેરેન્ટ્સ છે બહેનોને મોકલે છે. અને કેમ મોકલે છે? કારણ કે યુનિવર્સિટી ને એટલી કોલેજો બની,
1: બરોબર છે.
0: તમે જુઓ તો 1000 થી વધારે યુનિવર્સિટી બની છે ને, અને કેટલી બધી નવી કોલેજો ખુલી. એટલે બહેનો છે એ આરામથી નાનું ડિસ્ટન્સ ટ્રાવેલ કરીને કોઈ બી કોલેજમાં એડમિશન લઈ શકે છે.
1: એટલે એક રીતે જોયે તો માળખાકીય સુવિધાઓમાં જે સુધારો થયો, આપણે જે શૈક્ષણિક કે બીજી કોઈ પણ બધી સુવિધા હોય, બધી સુવિધાઓનો વધારો થયો અને એની અસર આપણી જીવનની, આપણી લાઈફની ક્વોલિટી ઉપર પડી રહી છે.
0: ચોક્કસ.
1: તો સોનલબેન, આપણે ભારત સરકારની જે છેલ્લા 12 વર્ષની જે કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ છે એ વિશે આપણે એક ચિત્ર શ્રોતાઓ સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. આપણે બધા જ આશાવાદી છીએ કે આપણું જે સ્વપ્ન છે કે ભારતને એક વિકસિત ભારત 2047 સુધીમાં બનાવવું, એમાં આપણે પણ આપણું યોગદાન આપી શકીએ. આશા સાથે આપનો આભાર અને આપને ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ.
0: ખૂબ આભાર ત્રિલોકભાઈ આપનો પણ, અને આઈ વિશ 2047 સુધી ઇન્ડિયા વિકસિત ભારત બને
1: જી,
0: અને એમાં આપણે આપણું યોગદાન આગળ
1: આપી શકીએ. થેન્ક યુ.
2: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વર્તમાન કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યમાં વિશેષ ચર્ચા, આર્થિક વિકાસની વધતી ગતિ. આ ચર્ચામાં અર્થશાસ્ત્રી પ્રોફેસર સોનલ યાદવ સાથે વાતચીત કરી રહ્યા હતા ત્રિલોક સંઘાણી. પ્રસ્તુતકર્તા દીપશિખા દુર્ગાપાલ.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગુજરાતી ગીતો. આવો સાંભળીએ સંકેત શાહના સ્વરમાં શ્યામલ પડિયાની આ રચના.

0: આ સાથે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થયો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ પ્રસ્તુત છે મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર.
1: પોલીસ?
2: મિસ સીમા?
1: જી.
2: હમણાં જ પોલીસ સ્ટેશને આવો. ઉભા રહો, નહીં તો ઘરે આવી જઈશું. હા,
1: કેમ પણ હું
2: એકલા બીજા રૂમમાં જાઓ. તમારો દીકરો અમારી કસ્ટડીમાં છે અને તમે ડિજિટલ અરેસ્ટમાં છો.
1: ડિજિટલ અરેસ્ટ?
2: 1,00,000 આપો, બચી જશો.
1: આટલા પૈસા?
2: અચ્છા ઠીક છે, એક લિંક મોકલી છે, હમણાં પ્રોસેસિંગ માટે 30,000 આપી દો, નહીં તો દીકરો જેલમાં જશે. હો,
1: જેલમાં તો તું જઈશ. તારો ચહેરો રેકોર્ડ થઈ ચુક્યો છે.
2: અરે,
1: ડિજિટલ અરેસ્ટ જેવું કઈ નથી હોતું, આ બધું ફ્રોડ છે. એટલે પેનિક ના કરો. પોલીસ, બેંક, RBI વગેરેના નામથી આવનારા સાયબર અપરાધીઓના ફોન કે વિડીયો કોલથી સાવધાન રહો. તેમને પૈસા ન મોકલો અને તરત પોલીસમાં રિપોર્ટ કરો.
3: હેલો મમ્મા.
1: હાય.
4: RBI કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.

0: આકાશવાણી રાજકોટ પ્રસ્તુત છે મહિલા સંતોના જીવન કવન પર આધારિત વિશેષ શ્રેણી નારી સંતોની શબદ સાધના. લેખન અને રજૂઆત ડોક્ટર નિરંજન રાજ્યગુરુ. સંગીત નિયોજન ડોક્ટર ભરત પટેલ. નિર્માણ સહાય કાનન છાયા. નિર્માણ અટલ શર્મા. આજે સાંભળીએ નારી સંત મીરાબાઈની વાણી. ભજનના કલાકાર ગીતા ચૌહાણ.
1: જન્મ જોગણ મીરા પ્રેમ લક્ષણા ભક્તિધારામાં અદ્વિતીય એવી આરત અને ઝંખલા લઈને આવે છે. સમગ્ર ભારતીય પ્રેમ લક્ષણા ભક્તિ માર્ગમાં મીરાબાઈના પદોનું સ્થાન પ્રથમ પંક્તિનું છે. કૃષ્ણ અને ગોપીના અનેક વિધ ભાવો અને એનું હૃદયસ્પર્શી આલેખન મીરાબાઈની વાણીમાં જોવા મળે. મીરાબાઈ એમ ગાતા હોય કે મુખ

ભગવાન કૃષ્ણના વિરહમાં દરદ દીવાની બની જતી મીરાએ પ્રભુ વિરહની વેદનાના આંસુ પોતાની વાણીની અંદર અનેક વાર વહાવ્યા છે. ભગવાનની તાલાવેલી લાગતા એની નિંદર હરામ થઈ જાય, રડી રડીને આંખો રાતી ચોળ થઈ જાય, અને ઝંખનામાં ને ઝંખનામાં હૈયા ભીતર દવ બલે ખનખન ઝરે અંગાર, એવી સ્થિતિ મીરાબાઈએ વિશેષ કરીને વિપ્રલંબ શૃંગારનું ગાન કર્યું છે. જોકે પ્રભુ મિલનના આનંદના પદો પણ મળે, પણ એ વારંવાર કૃષ્ણની સહજ એવી સ્ત્રી સહજ લજ્જા લઈને, આર્જવ લઈને, કારણ કે એનો શૃંગાર ક્યારેય મર્યાદા ઓળંગતો નથી. કૃષ્ણને પતિ તરીકે બાળપણથી સ્વીકાર્યા છે, અને ગુજરાતી સાહિત્યમાં, રાજસ્થાની અને ગુજરાતીમાં એના ચિરંજીવ એવા ઉર્મિક કાવ્યો આપણને મળે છે.

ભારતવર્ષના શુકદેવજી, જયદેવ, વિદ્યાપતિ, ચંડીદાસ, સુરદાસ, વૈષ્ણવ ભક્ત કવિઓ અને કબીર પરંપરાના અનેક સંત કવિઓ, ભાણ સાહેબ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ત્રિકમ સાહેબ, મોરાર સાહેબ, ગંગ સાહેબ, કેટલા બધા સંત કવિઓ અને છેક નરસિંહથી માંડીને દયારામ સુધી આપણને જે ગુજરાતી સંત ભક્ત કવિઓ મળે છે, એણે ભગવાન કૃષ્ણની લીલા તો વારંવાર ગાય છે, પ્રેમ લક્ષણા ભક્તિનું ગાન કર્યું છે. અને એમાં સંત કવયત્રી મીરાબાઈ એમ કહેતા હોય કે પ્રેમની પ્રેમની પ્રેમની રેમને લાગી કટારી, પ્રેમની હેરી મેં તો પ્રેમ દીવાની, મેરો દર્દ ન જાને કોઈ, અથવા તો પ્રેમનગર મત જાના મુસાફિર, પ્રેમનગર મત જાના, આ મીરાબાઈની વાણી. અને એ સતત સતત ભગવાન ગોવિંદાને યાદ કરતા હોય, પ્રેમ લક્ષણા ભક્તિમાં એનું વિરહગાન કરતા હોય, અને ગોવિંદો પ્રાણ હમારો રે, મને જગ લાગ્યો ખારો, મને મારો રામજી ભાવે રે, બીજું મારી નજરે નાવે એમ.

0: आप सांभळी रह्या हता महिला संतोना जीवन कवन पर आधारित विशेष श्रेणी नारी संतोनी शब्द साधना। लेखन अने रजूआत डॉक्टर निरंजन राज्यगुरु, संगीत नियोजन डॉक्टर भरत पटेल, निर्माण सहाय कानन छाया, निर्माण अटल शर्मा। आहती आकाशवाणी राजकोट की प्रस्तुति।
1: वाह मित्रों, मीराबाई की भक्ति रचनाओ आपने एक अलग भाव विश्व में लई जाए छे। आशा छे कि आपने अमारो आ नवो प्रयास चोक्कस पसंद पड़ी रह्यो हशे। हजू अनेक नारी संतोनी आवीज गूढ़ वाणीनो आपने लाभ लेवाना छीए आवता अंकोमा। हवे आजनो विचार विमर्श, आजे वात करिए आजना दिन विशेष विषे। आजे छे विश्व रक्तदाता दिवस। दर वर्षे 14 जूनना रोज समग्र विश्वमां विश्व रक्तदाता दिवस उजववामां आवे छे। आ दिवस एवा निस्वार्थ रक्तदाताओने समर्पित छे जેઓ પોતાના રક્તનો દાન કરીને અનેક લોકોને નવજીવન આપે છે। તો રક્તદાનના મહત્વ, તેના લાભો અને સમાજમાં તેની જરૂરિયાત વિશે થોડી વાતો કરીશું। આ દિવસ ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે રક્તદાનની પ્રવૃત્તિમાં લોકોને જાગૃત કરી વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કરાવવાનો। વર્ષ 2004માં પ્રથમવાર 4 મુખ્ય આંતરરાષ્ટ્રીય સંગઠનો દ્વારા તેની શરૂઆત કરવામાં આવી હતી। 14 જૂનનો દિવસ નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક કાર્લ લેન્ડસ્ટાઇનરની જન્મજયંતિ નિમિત્તે પસંદ કરવામાં આવ્યો। તેમણે રક્તના વિવિધ ગ્રુપોની શોધ કરી હતી, જે એ, બી અને ઓ પ્રકારના ગ્રુપની શોધ કરી અને આધુનિક રક્તસંચાર વ્યવસ્થાનો પાયો નાખ્યો। મિત્રો, આપણા શરીરમાં વહેતું રક્ત જીવનનો આધાર છે। અકસ્માત, સર્જરી, પ્રસૂતિ, કેન્સર, થેલેસેમિયા અને અનેક ગંભીર બીમારીઓમાં ઘણી વખત દર્દીઓને રક્તની જરૂર પડે છે। આવી પરિસ્થિતિમાં રક્તનો કોઈ કૃત્રિમ વિકલ્પ ઉપલબ્ધ નથી, માત્ર માનવ જ માનવને રક્ત આપી શકે છે। એક સ્વસ્થ

વ્યક્તિનું રક્તદાન કોઈના ડૂબતા પ્રાણ બચાવી શકે છે. મિત્રો, વિજ્ઞાન ગમે તેટલું આગળ વધી ગયું હોય, તેનાથી પ્લાસ્ટિક જેવા પદાર્થો તો બનાવી શકે છે, પરંતુ લોહીનું એક ટીપું પણ કોઈ લેબોરેટરી કે ફેક્ટરીમાં બની શકતું નથી. એ તો માત્ર માનવ શરીર જ બનાવી શકે. એટલે જ જ્યારે હોસ્પિટલમાં કોઈ દર્દી જીવન અને મોત વચ્ચે ઝોલા ખાય ત્યારે તેને અન્ય વ્યક્તિનું લોહી જ બચાવી શકે. વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા મુજબ સુરક્ષિત અને પૂરતા પ્રમાણમાં રક્તની ઉપલબ્ધતા કોઈપણ દેશની આરોગ્ય સેવા માટે અત્યંત જરૂરી છે. તેથી સ્વૈચ્છિક અને નિયમિત રક્તદાનને પ્રોત્સાહન આપવું એ સમયની માંગ છે. ઘણા લોકોમાં રક્તદાન અંગે કેટલીક ગેરમાન્યતાઓ જોવા મળે છે. કેટલાક લોકો માને છે કે રક્તદાન કરવાથી શરીર નબળું પડી જાય અથવા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય, પરંતુ તબીબી નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર સ્વસ્થ વ્યક્તિ દ્વારા કરાયેલ રક્તદાન સંપૂર્ણપણે સુરક્ષિત છે. સામાન્ય રીતે 18 થી 65 વર્ષની વયનો અને નિર્ધારિત વજન ધરાવતો સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન દરમિયાન આશરે 350 થી 450 મિલીલીટર જેટલું રક્ત લેવામાં આવે છે, જે શરીર થોડા જ સમયમાં ફરીથી બનાવી લે છે. રક્તદાનની પ્રક્રિયા સરળ, સુરક્ષિત અને લગભગ 10 થી 15 મિનિટમાં પૂર્ણ થઈ જાય છે. રક્તદાન માત્ર જરૂરિયાતમંદ દર્દી માટે જ નહીં, પણ દાતા માટે પણ લાભદાયક છે. રક્તદાન પહેલા આરોગ્યની પ્રાથમિક તપાસ કરાવવામાં આવે છે, જેને કારણે વ્યક્તિને પોતાના સ્વાસ્થ્ય વિશે માહિતી મળે છે. સાથે જ રક્તદાનથી સમાજ સેવાનો સંતોષ અને માનવતાની સેવાનો આનંદ પણ પ્રાપ્ત થાય છે. આજે આપણા દેશમાં અનેક સ્વૈચ્છિક સંસ્થાઓ, બ્લડ બેન્કો અને આરોગ્ય વિભાગો રક્તદાન શિબિરોનું આયોજન કરે છે. યુવાનો, મહિલાઓ અને સમાજના દરેક વર્ગના લોકો આગળ આવીને રક્તદાન કરે તો રક્તની અછત જેવી સમસ્યાને ઘણી હદ સુધી દૂર કરી શકાય. મિત્રો, વિશ્વ રક્તદાતા દિવસ આપણને એક મહત્વપૂર્ણ સંદેશ એ આપે છે કે રક્તદાન એ ખરેખર મહાદાન છે. આ એવું દાન છે જેનાથી દાતાને કોઈ નુકસાન થતું નથી, પરંતુ તેનાથી અન્યના જીવનને બચાવી શકાય છે. તો આવો આપણે સૌ સાથે મળીને રક્તદાન અંગેની ગેરમાન્યતાઓ દૂર કરીને સ્વૈચ્છિક રક્તદાનને પ્રોત્સાહન આપીએ અને જરૂરિયાતમંદ લોકો માટે જીવનદાતા પણ બની શકીએ. તો મિત્રો, આશા છે કે આપને આ માહિતી ખરેખર ઉપયોગી પુરવાર થઈ હશે.

આ સરસ મજાના ગીત બાદ કાર્યક્રમ પૂરો કરવાનો થઈ રહ્યો છે સમય. સહિયર કાર્યક્રમ આપને કેવો લાગ્યો તે અંગેના પ્રતિભાવો આપ પત્રો અને ઇમેલ દ્વારા ચોક્કસ પાઠવશો તો અત્યારે કાર્યક્રમ પૂરો કરવાની કૃપા જીવરાજાનીને આપશો અનુમતિ. નમસ્તે.

આકાશવાણી અમદાવાદ વડોદરા રાજકોટ ભુજ બરાબર 1 વાગે સાંભળશો હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ 1 વાગીને 5 મિનિટે સાંભળશો અંગ્રેજીમાં સમાચાર.

0: सर्वप्रथम मुख्य समाचार। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઇડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રો સાથે નીસમાં ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: प्रधानमंत्री नरेंद्र मोदी और फ्रांस के राष्ट्रपति इमैनुअल मैक्रों संयुक्त रूप से भारत इनोवेट्स की शुरुआत करेंगे. इस कार्यक्रम में दुनिया भर से 120 से ज्यादा भारतीय स्टार्टअप, निवेशक और टेक्नोलॉजी लीडर्स शामिल होंगे. कार्यक्रम में नवाचार, उद्यमिता और उभरती हुई प्रौद्योगिकियों के क्षेत्र में भारत की बढ़ती ताकत को प्रदर्शित किया जाएगा. इसके बाद दोनों नेता भारत फ्रांस विशेष वैश्विक रणनीतिक साझेदारी में हुई प्रगति की समीक्षा और प्रौद्योगिकी, व्यापार तथा रक्षा से क्षेत्रों में सहयोग बढ़ाने के तरीकों पर द्विपक्षीय बातचीत करेंगे. राष्ट्रपति मैक्रों द्वारा आयोजित भोज के बाद प्रधानमंत्री मोदी अपनी यात्रा के अगले चरण में स्लोवाकिया रवाना होंगे. शैलेश मेनन की रिपोर्ट के साथ समाचार कक्ष से विशाल शर्मा.
0: आ यात्रा दरमियान श्री मोदी G7 सम्मेलन में उपस्थित रहेंगे. દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરે તેવી શક્યતા છે. બંને નેતા આર્થિક વિકાસ, સપ્લાય ચેઇન, ટેકનોલોજીકલ નવીનતા, રોકાણ ભાગીદારી અને અન્ય સુરક્ષા મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી અપેક્ષા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા મુજબ G7 સંમેલન અમેરિકાની આર્થિક અને વ્યૂહાત્મક પ્રાથમિકતાઓને આગળ વધારવા અને મિત્ર દેશો સાથે સહયોગ મજબૂત કરવાની તક પૂરી પાડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે ગત 12 વર્ષોમાં દેશમાં આરોગ્ય સંભાળ સેવા સુધારવા અને તેને રાહત દરે પૂરી પાડવા અનેક પગલાં લેવાયા છે. સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના ગરીબો અને જરૂરિયાતમંદોને સારવાર પૂરી પાડે છે, જ્યારે જનઔષધિ કેન્દ્રો રાહત દરે દવાઓ પૂરી પાડે છે. પ્રધાનમંત્રીએ ઉમેર્યું કે દર્દીઓને સ્ટેન્ટ અને ઘૂંટણના પ્રત્યારોપણના ઓછા ભાવનો લાભ થયો છે. વધુમાં મેડિકલ કોલેજો અને બેઠકોના વિસ્તરણથી ડોક્ટર બનવાની તકોમાં વધારો થયો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા દાયકામાં દેશના આરોગ્ય સંભાળ ક્ષેત્રમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે સરકારની મુખ્ય આરોગ્ય યોજનાઓએ આરોગ્ય સંભાળને વધુ સુલભ અને સસ્તું બનાવ્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગડકરીએ જણાવ્યું કે આયુષ્માન ભારત યોજના હેઠળ કરોડો લોકો કેશલેસ આરોગ્ય સંભાળ મેળવી રહ્યા છે અને તેનો વ્યાપ હવે વરિષ્ઠ નાગરિકો સુધી વિસ્તૃત કરાયો છે. તેમણે ઉમેર્યું જનઔષધિ કેન્દ્રો દ્વારા ગુણવત્તાયુક્ત દવાઓ રાહત દરે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. પ્રવર્તન નિદેશાલય ઇડીની ફરિયાદના આધારે

0: અમેરિકાની એક સંસ્થાને અને અન્ય છ લોકો સામે કેસ નોંધવામાં આવ્યો છે. ઈડી ફરિયાદના આધારે બેંગલુરુની કોઠાનુર પોલીસે ગત 11 જૂને ભારતીય ન્યાય સંહિતા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમની વિવિધ જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો છે, જેમાં ભારતમાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ગેરકાયદેસર વિદેશી ભંડોળનો ઉપયોગ કરાયો હોવાનો આરોપ કરાયો છે. ઈડીના જણાવ્યા મુજબ તપાસમાં જાણવા મળ્યું છે કે નવેમ્બર 2025થી એપ્રિલ 2026 વચ્ચે નિયમોનું ઉલ્લંઘન કરીને આશરે 92 કરોડ 55 લાખ રૂપિયાનો ગેરકાયદેસર ઉપયોગ કરાયો હતો. ઈડીનું કહેવું છે કે આ નાણાં વિદેશી ડેબિટ કાર્ડ દ્વારા ઉપાડવામાં આવ્યા હતા અને વિવિધ સ્થળોએ ખર્ચવામાં આવ્યા હતા. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7 લોકોના મોત થયા છે, જેમાં 3 મહિલાઓ અને 1 બાળકનો સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે મૃતકોમાંથી 2 રાંચીના અને 2 ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય ચતરા, ગીરડી અને સેરાઈકેલા ખરસાવન જિલ્લાના હતા. અધિકારીઓએ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે કેન્દ્રીય આરોગ્યમંત્રી જેપી નડ્ડાએ લોકોને સ્વેચ્છાએ રક્તદાન કરવાની અપીલ કરી છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નડ્ડાએ કહ્યું કે રક્તદાન એ વ્યક્તિને નવું જીવન આપવાનો સૌથી અસરકારક અને પવિત્ર તક છે. તેમણે રક્તદાનના મહત્વ વિશે જાગૃતિ વધારવા પર ભાર મૂક્યો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી પ્રતાપરાવ જાધવે પણ લોકોને જવાબદારીપૂર્વક રક્તદાન કરવા અને માનવ જીવન બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા અપીલ કરી છે. આયુષ મંત્રાલયે આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલાના કાર્યક્રમોના ભાગરૂપે આજે સવારે એક વૈશ્વિક ઓનલાઈન યોગ સત્રનું આયોજન કર્યું. તેમાં 130થી વધુ દેશોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય વિશ્વભરના યોગ ઉત્સાહીઓને ડિજિટલ મંચ પર એકસાથે લાવવાનો અને યુટ્યુબ લાઇવ યોગ સ્ટ્રીમ પર સૌથી વધુ દર્શકો માટે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપવાનો હતો. આ પ્રસંગે આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે કહ્યું કે યોગ એક વૈશ્વિક જન ચળવળ બની ગઈ છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની માન્યતા ભારત માટે ગર્વની વાત છે અને તે આરોગ્ય તથા માનસિક સુખાકારી માટે યોગની વધતી જતી સ્વીકૃતિને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગની તેમની દિનચર્યામાં સામેલ કરવા અપીલ કરી. દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પહેલા વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધનસિંહે સર્વાંગી સ્વાસ્થ્ય, માનસિક સુખાકારી અને પ્રકૃતિ સાથે સુમેળને પ્રોત્સાહન આપવામાં યોગની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ભારતીય શાસ્ત્રીય નૃત્ય અને સાંસ્કૃતિક વારસાની આ ઉજવણીનું આયોજન સંગમમ ગ્લોબલ એકેડમી ઓફ ઇન્ડિયા અને શ્રીલંકાના સંગમી ઝલિયા દ્વારા કરાયું. શ્રીલંકા, ભારત અને અન્ય ઘણા દેશોના હજારો નર્તકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ભરતનાટ્યમની શાશ્વત પરંપરા દર્શાવવાનો અને સરહદો પાર સાંસ્કૃતિક સંબંધોને પ્રોત્સાહન આપવાનો હતો. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહ આવતીકાલે નવી દિલ્હીથી રવાના થશે અને નાથુલા માર્ગ દ્વારા મુસાફરી કરશે. કૈલાસ માનસરોવર યાત્રા માટે પ્રથમ સમૂહનું પ્રસ્થાન સમારોહ નવી દિલ્હીમાં યોજાયો હતો. વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગરીટાએ સમારોહની અધ્યક્ષતા કરી હતી. શ્રી માર્ગરીટાએ યાત્રા માટે ઉત્તરાખંડ, સિક્કિમ અને ઉત્તર પ્રદેશની રાજ્ય સરકારોના અથાગ પ્રયાસની પ્રશંસા કરી હતી. આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. પ્રસ્તુત છે અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: આઈસીસી મહિલા T20 વિશ્વકપ મેં આજ ભારત કા સામના ચિર પ્રતિદ્વંદ્વી પાકિસ્તાન સે હોગા. મેચ બર્મિંગહમ કે એઝબેસ્ટન મેં ભારતીય સમય કે અનુસાર શામ 7 બજે સે શરૂ હોગા. ભારત પાકિસ્તાન કે સાથ અબ તક હુએ 16 મેં સે 13 મેચ અપને નામ કર ચુકા હૈ.
0: ઈરાને તેમના દિવંગત સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનેઈના અંતિમ સંસ્કારનું સમયપત્રક જાહેર કર્યું છે. ઈરાની સમાચાર સંસ્થાના જણાવ્યા મુજબ અંતિમ સંસ્કાર 4 અને 5 જુલાઈના રોજ તેહરાનના ઇમામ ખામેને દરગાહ ખાતે યોજાશે. છઠ્ઠીથી અને સાતમી તારીખે પવિત્ર શહેર કોમમાં ધાર્મિક વિધિઓ બાદ તેમને 9 જુલાઈના રોજ મસ્જિદમાં ઇમામ રેઝા દરગાહ ખાતે દફનાવવામાં આવશે. ઇટાલીના પાટનગર રોમમાં ગઈકાલે

0: ઇટાલીમાં સ્થળાંતર થયેલા વિદેશીઓના સમર્થન અને વિરોધમાં અલગ અલગ પ્રદર્શન થયા. સ્થળાંતર કરનારાઓ સામે કડક પગલાં લેવાની માંગ કરતી એક પહેલને સંસદમાં ચર્ચા કરવા જરૂરી 50,000 સહીઓ મળી ગઈ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થોડીવારમાં ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુએલ મેક્રો સાથે ઇન્ડિયા ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરશે. ઈડીની ફરિયાદ આધારે બેંગલુરૂમાં વિદેશી ભંડોળના ગેરકાયદેસર ઉપયોગ બદલ એક અમેરિકન સંસ્થા અને 6 લોકો સામે કેસ. ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાની વિવિધ ઘટનાઓમાં 7ના મોત. શ્રીલંકાના કોલંબોમાં આજે 5,000થી વધુ નર્તકોએ ભરતનાટ્યમ નૃત્ય કરી ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો. અને આઈસીસી મહિલા T20 વિશ્વકપમાં આજે ભારત પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: શ્રોતાઓ, જૈસા કે હમારી ઇન શ્રોતાને લિખા હૈ તો ક્યા આપ દર્પણ કો કહાં રખના હૈ ઇસ બારે મેં ભી ધ્યાન દેતે હૈ તો જરૂર બતાઈએ. એક ઓર શ્રોતાને લિખા હૈ કે આઈના તો વહી રહેતા હૈ મગર ચહેરા હર રોજ બદલ જાતા હૈ, કભી થકા હુઆ, કભી બિખરા હુઆ તો કભી સમરા હુઆ. યે સચ હૈ કે આઈના કભી ઝૂઠ નહીં બોલતા લેકિન પૂરા સચ ભી નહીં દિખા સકતા. આઈના ચહેરે કી ઝુરિયાં તો દિખા દેગા પર ચહેરે કે પીછે કી થકાન નહીં, મુસ્કાન તો દિખા દેગા પર ઉસકે પીછે છુપે દર્દ કો નહીં બતા સકતા. એક ઓર શ્રોતાને લિખા હૈ વસ્તુઓ મેં એક આઈના હી હૈ જો જૈસા હૈ ઉસકો વૈસા હી સ્વીકાર કરને કી ગ્રહણશીલતા રખતા હૈ. પૂરી નિશ્ચલતા કે સાથ આઈને કી જો સબસે બડી ખૂબી હૈ જહાં સે જો મિલા ઉસે ઉસી રૂપ મેં લોટા દેતા હૈ. ઇસલિયે તો કહેતે હૈ કે આઈના કભી ઝૂઠ નહીં બોલતા. ઉમ્ર દર ઉમ્ર ઓર બદલતે વક્ત કે દો હી સાક્ષી હોતે હૈ, પહેલા સમય ઓર દૂસરા આઈના. હમ ઇસ બાત કો કભી સમજ નહીં પાતે મગર સચ યહી હૈ, આઈના અપની મૌજૂદગી મેં હમેં ખુદ સે મિલને કી આઝાદી દેતા હૈ. એક કેવલ ઉસી કે પાસ સાહસ હોતા હૈ તુમકો તુમસે રૂબરૂ કરાને કા. આઈના હમારી જીવન રથ કા સચ્ચા સારથી હૈ.
2: કજરા લગા કે ગજરા સજા કે

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. રાજ્યભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અંતર્ગત વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. ત્યારે ભાવનગરમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને જિલ્લાના પ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ પત્રકાર પરિષદ યોજી આ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. તે મુજબ જિલ્લામાં પહેલા તબક્કાની જનકલ્યાણ શિબિર હેઠળ 11 જિલ્લા પંચાયત બેઠક પર સેવા સેતુ જેવા કાર્યક્રમ યોજાયા, જ્યારે આવતીકાલે 17 અને 19 જૂને યોજાનારા આગામી કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકને આવરી લેવાશે. જ્યારે જિલ્લામાં યોજાયેલી પ્રગતિ પથ યાત્રાનું ગઈકાલે પ્રસ્થાન કરાયું હતું. આ ઉપરાંત 16 થી 20 તારીખ સુધી જિલ્લામાં તાલુકા દીઠ યોજાનારા એક એક કાર્યક્રમમાં અંદાજે 5 થી 10 સ્ટોલ દ્વારા કૃષિ પ્રદર્શન કરાશે. તો અમરેલીમાં આજે યોજાનારા વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં વિકાસના 12 વર્ષની યાત્રા, જનકલ્યાણકારી યોજનાઓની સિદ્ધિ અને વિકસિત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવવા અંગે માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત જિલ્લામાં હાથ ધરાયેલા વિકાસલક્ષી પ્રકલ્પો, આધુનિક સુવિધાઓ અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી લોકો સુધી પહોંચાડવા પ્રગતિ પથ યાત્રા પણ યોજાશે. કચ્છના ભુજમાં હમીરસર તળાવ ખાતે પ્રભારી મંત્રી કાંતિલાલ અમૃતિયાએ શ્રમદાન કરી લોકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા, શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમ છાંગા, ધારાસભ્ય કેશુભાઈ ચાવડાએ આરોગ્ય પથ વોકવેથી સ્મૃતિવન સંગ્રહાલય સુધીની સાયકલ યાત્રાને લીલી ઝંડી આપી હતી. તો સુરતમાં નવયુગ મહાવિદ્યાલય ખાતે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મેયર માયા માવાણીની ઉપસ્થિતિમાં રાંદેર ઝોનની જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં લાભાર્થીઓને વિવિધ યોજનાઓના મંજૂરીપત્રો અને કીટનું વિતરણ કરાયું હતું. વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના કાર્યકાળ પૂર્ણ થવા નિમિત્તે યોજાનારા 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના કાર્યક્રમની માહિતી આપી. ડાંગના આહવામાં અતિથિગૃહ ખાતે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી પટેલે કહ્યું કે જ્યાં સુધી દેશનો ગરીબ સશક્ત નહીં થાય ત્યાં સુધી દેશનો વિકાસ અધૂરો રહેશે.
1: પ્રધાનમંત્રી બન્યા એના પછી દરેક વિસ્તાર માટે, દરેક સેક્ટર માટે, દરેક વર્ગ માટે કામ કરીને આપણો દેશનું નામ કઈ રીતે રોશન થાય એના માટે પૂરો પ્રયત્ન કર્યો છે. ત્યાં પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આયુષ્માન યોજના હોય, ડીબીટીના માધ્યમથી આપણે જનધનના બેંક એકાઉન્ટમાં પૈસા મોકલવાની વાત હોય, એવા દરેક લોકો માટે કામ કરીએ છીએ. ત્યાં કૃષિમાં વૃદ્ધિની વાત હોય, દૂધ ઉત્પાદનની વાત હોય, નેશનલ હાઈવેની વાત હોય કે પછી આપણી ટ્રેન કનેક્ટિવિટીની વાત હોય, એ બધા જ વસ્તુના નરેન્દ્ર મોદી સાહેબે અવિરત એમણે સારું કામ કર્યું છે.
0: મહીસાગર એસઓજી પોલીસે લગ્નના નામે લાખો રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થતી 2 મહિલાને પકડી પાડી છે. આ બંને મહિલા ગોધરા અને નડિયાદમાં છુપાયેલી હતી. જોકે મહીસાગર પોલીસે પીડિત વ્યક્તિની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી બંનેની ધરપકડ કરી, જ્યારે તેમની સાથે જોડાયેલા અન્ય લોકોની તપાસ હાથ ધરાઈ હોવાનું નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક જીએલ ચૌધરીએ જણાવ્યું.
2: મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હનની ગેંગ હતી એ બાબતમાં 2 મહિનામાં ગુનો દાખલ થયેલો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ એસઓજીએ પકડ્યા છે. જેઓ બંને 2 મહિનાની અંદર આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા.
0: જામનગરના સાંસદ પૂનમબેન માડમના માતા દીનાબેન હેમંતભાઈ માડમનું 78 વર્ષની વય અવસાન થયું. અમારા પ્રતિનિધિ જગત રાવલ જણાવે છે કે લાંબા સમયથી બીમાર સ્વર્ગીય દીનાબેન માડમે આજે અંતિમ શ્વાસ લીધા હતા. સાંજે 4:30 વાગે તેમના નિવાસસ્થાન નવા ગામ ઘેડથી તેમની અંતિમ યાત્રા યોજાશે. તેમના અવસાનથી માડમ પરિવાર અને

ભાજપમાં શોકની લાગણી જોવા મળી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે સૌને નિયમિત રક્તદાન થકી જરૂરિયાતમંદ દર્દીઓનું જીવન બચાવવામાં મદદરૂપ થવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો.

0: ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી.

મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 5:30 થવા જઈ રહી છે. થોડી જ વારમાં સાંભળશો યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે સ્વસ્થ જીવન, મસ્ત જીવન. વક્તા છે શિફાનાઝ સૈયદ, પ્રવક્તા મંસૂરી સદફ. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં સાંભળીએ આ કેટલાક વિજ્ઞાપન.

હેલો યુવા દોસ્તો, કેમ છો? મજામાં ને? યુવા દોસ્તોના ખાસ કાર્યક્રમ યુવાણીમાં વાલા શ્રોતા અને યુવા મિત્રનું સ્વાગત છે. હું છું આપની રેડિયો દોસ્ત મનસુરી સદર. તો દોસ્તો, શરૂ કરીએ આજના યુવાણી કાર્યક્રમને આ ધમાકેદાર ગીતથી.

0: તો યુવા દોસ્તો, ગીત સાંભળવાની મજા આવી ને? તો સાથીઓ, આપણે દર યુવાણી કાર્યક્રમમાં અવનવા ટોપિક વિશે વાતો કરતા હોઈએ છીએ. તો આજે પણ આપણે એક સુંદર મજાના ટોપિક વિશે વાત કરવાની છે. તે ટોપિક વિશે વાત કરવા માટે આજે આપણી સાથે અહીંયા ઉપસ્થિત છે સિફાનાજ સૈયદ. તો દોસ્તો, તેઓ આપણી સાથે સ્વસ્થ જીવન, મસ્ત જીવન તે વિશે વાત કરવાના છે. પરંતુ મિત્રો, આપણે તેઓને સાંભળતા પહેલાં થોડી વાતો કરી લઈએ ને. દોસ્તો, આપણને ખબર છે, જો આપણું જીવન સ્વસ્થ નહીં હોય ને તો આપણે કશું નથી કરી શકવાના. કેમ કે આજના ઝડપી અને ટેકનોલોજીથી ભરેલા સમયમાં લોકોની જીવનશૈલી ઘણી બદલાઈ ગઈ છે. અનિયમિત ખોરાક, ઓછી કસરત, વધારે તણાવ અને મોબાઈલનો વધારે પડતો ઉપયોગ, આ બધું જ આપણા સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર કરે છે. તેથી સ્વસ્થ જીવનશૈલી અપનાવવી ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો, એવો સુંદર મજાનો ટોપિક સ્વસ્થ જીવન, મસ્ત જીવન એ વિશે સૈયદ સિફાનાજ આપણી સાથે વાત કરવાના છે. તો ચાલો હવે આપણે તેઓને સાંભળીએ.
1: નમસ્કાર મિત્રો, હું તમારી મિત્ર સૈયદ સિફાનાજ. આજે આપણે એક એવા વિષય પર વાત

કરવા જઈ રહ્યા છીએ, જે દરેક વ્યક્તિના જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે. તે વિષય છે સ્વસ્થ જીવન અને મસ્ત જીવન. એક સવાલ પૂછો મિત્રો, સવારે ઉઠીને સૌથી પહેલું કામ તમે શું કરો છો? ફોન સ્ક્રોલ કરવાનું, કાં તો ચા નાસ્તાની ચિંતા હશે, ને ચાલવાનું, એનું તો સમય જ ક્યાં છે? પણ દોસ્તો, આ બધાની વચ્ચે આપણે એક માણસને ભૂલી જઈએ છીએ, અને એ માણસ કોણ છે ખબર છે? અરે, એ તો તમે પોતે જ છો. મિત્રો, આજના ઝડપી જીવનમાં આપણે પૈસા કમાવામાં, કારકિર્દી બનાવવામાં અને પરિવારની જવાબદારીઓ નિભાવવામાં એટલા વ્યસ્ત થઈ ગયા છીએ કે ઘણી વખત પોતાના સ્વાસ્થ્ય તરફ ધ્યાન આપવાનું ભૂલી જઈએ છીએ. પરંતુ એક વાત હંમેશા યાદ રાખવી જોઈએ કે જો સ્વાસ્થ્ય સારું હશે તો જ જીવનનો સાચો આનંદ માણી શકશું. એક સરસ મજાની શાયરી યાદ આવે છે, પહેલું સુખ તે જાતે નર્યા, અને જો શરીયત સાથ ના આપે તો બધી જ માયા નકામી ભૈયા. મિત્રો, ઘણી વખત લોકો ફિટનેસનો અર્થ માત્ર શરીર પાતળું હોવું અથવા જીમમાં કલાકો સુધી કસરત કરવી એમ જ સમજે છે, પરંતુ ફિટનેસનો સાચો અર્થ ઘણો જ વિશાળ છે. ફિટનેસ એટલે શારીરિક, માનસિક અને સામાજિક રીતે સ્વસ્થ રહેવું. જ્યારે આપણું શરીર તંદુરસ્ત હોય, મન પ્રસન્ન હોય અને આપણે દૈનિક કાર્યો ઉત્સાહથી કરી શકતા હોઈએ ને, ત્યારે જ મિત્રો સાચા અર્થમાં આપણે ફિટ હોઈએ. ઘણા લોકો ફિટનેસનું નામ પડે એટલે ગભરાઈ જાય છે કે હવે કલાકો સુધી જીમ જવું પડશે, બાફેલી શાકભાજી ખાવી પડશે ને ડાયટિંગ કરવી પડશે. અરે ના ના, ફિટનેસ સજા નથી, જીવન જીવવાની રીત છે. IMCR રિપોર્ટ મુજબ ભારતમાં 10 કરોડ લોકોને ડાયાબિટીસ છે. ગુજરાતમાં દર ત્રીજા વર્ષે કોઈ ના કોઈ બ્લડ પ્રેશરથી પીડાય છે, અને 30 વર્ષની ઉંમરે હાર્ટ એટેક સામાન્ય થઈ ગયું છે. આ જેવી અનેક જીવનશૈલી સંબંધિત બીમારીઓ ઝડપથી વધી રહી છે. તેનું મુખ્ય કારણ છે અનિયમિત જીવનશૈલી, ખોટી ખાવા પીવાની રીતો અને શારીરિક શ્રમનો અભાવ અને વધતો તણાવ. આપણા બાપ દાદા 80 વર્ષે પણ ખેતરે જતા હતા, ને આપણને તો 35 વર્ષે દાદરા ચડીએ તો હાંફી જઈએ છીએ. તો મિત્રો, ફરક ક્યાં છે? ફરક છે લાઇફસ્ટાઇલમાં. એમને એસી નહોતું પણ કુદરતી હવા હતી. ત્યાં ફાસ્ટફૂડ નહોતું પણ ઘરનો છાશ અને રોટલો હતો. ત્યાં જીમ નહોતું પણ આખો દિવસ શારીરિક શ્રમ હતો. મિત્રો, બીમાર પડીને હોસ્પિટલના બિલ ભરવા કરતા રોજ 30 મિનિટ શરીર માટે કાઢીએ. કારણ કે યાદ રાખો કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર, એટલે કે સારવાર કરતા સાવચેતી સારી. તો ચાલો હવે જાણીએ કે સ્વસ્થ જીવનશૈલી માટે કઈ બાબતો મહત્વની છે. સૌથી પહેલા છે ડાયટ અને ન્યુટ્રિશન, એટલે કે સંતુલિત આહાર. મિત્રો, જ્યારે આપણે ડાયટ શબ્દ સાંભળીએ છીએ ત્યારે આપણા મગજમાં શું આવે છે? બાફેલું ખાવાનું, કરેલાનો રસ અને બધો સ્વાદ ગાયબ થઈ જાય છે સાંભળીને. પણ સાચું કહું, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને ડાયટનો મતલબ ભૂખ્યા રહેવું બિલકુલ નથી. એનો મતલબ છે કે સ્માર્ટ ઈટિંગ. મિત્રો, આપણા સ્વાસ્થ્યનો તો આધાર જ ખોરાક પર છે. કહેવાય છે કે જેવું અન્ન તેવું મન. સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર ખૂબ જ અગત્યનો છે. આપણા રોજિંદા ભોજનમાં અનાજ, દાળ, શાકભાજી, ફળો, દૂધ અને પ્રોટીનયુક્ત ખોરાકનો સમાવેશ કરવો જોઈએ. લીલા શાકભાજી, મોસમી ફળો અને અંકુરિત કઠોળ શરીરને જરૂરી વિટામિન અને ખનિજ તત્વો આપે છે. આજકાલ ફાસ્ટફૂડ, કોલ્ડ ડ્રિંક્સ અને વધુ તેલવાળા ખોરાકનું પ્રમાણ વધી રહ્યું છે. આવા ખોરાક સ્વાદિષ્ટ તો લાગે છે, પરંતુ લાંબા ગાળે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. યાદ રાખો મિત્રો, તમારું પેટ કોઈ કચરાપેટી નથી કે જેમાં ગમે ત્યારે ગમે તે નાખી દેવાય. ઈશ્વરે આપણને આ સુંદર શરીર આપ્યું છે, તો એમાં સારું બળતણ એટલે કે હેલ્ધી ફૂડ પર પૂરવું પડશે ને. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરનું તાજું અને પૌષ્ટિક ભોજન લેવું જોઈએ. આપણે ગુજરાતી છીએ અને આપણને સવારે ગાંઠિયા, જલેબી કે સાંજે પાણીપુરી તો જોઈએ જ હે ને. મિત્રો, હું એમ નથી કહેતી કે આ બધું બંધ કરી દો, પણ મિત્રો, પ્રપોર્શન એટલે કે માપ અને બેલેન્સ બહુ અગત્યનું છે. આપણે થોડા નિયમ પાળવા જોઈએ, જેમ કે ઘરમાં બનેલું સાદું ભોજન એટલે કે દાળ, ભાત, શાક, રોટલી એ દુનિયાનું સર્વશ્રેષ્ઠ ડાયટ છે. અરે, આપણી ગુજરાતી થાળી એ જ દુનિયાની સૌથી બેલેન્સ થાળી છે. જુઓ ને, 2 રોટલી, 1 વાટકી દાળ, શાક, ભાત, સલાડ, છાશ, બસ એમાં 3 સફેદ ઝેર ઓછા કરી દો, એટલે કે શાકર, મીઠું અને મેંદો, કેમ કે એ આપણા શરીર માટે સાયલેન્ટ એનિમીઝ છે. એને થોડા ઓછા પ્રમાણમાં લેવાનું, અને સવારનું નાસ્તો ક્યારેય ના છોડો, અને રાત્રે 8 વાગ્યે ચૂલો બંધ કરી દો, તે પછી જમવાનું ટાળો. પછી પાણી, એ સૌથી અગત્યની વસ્તુ છે આપણા જીવનની. આપણે દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. ઘણીવાર આપણને ભૂખ નથી લાગતી હોતી, બસ શરીર પાણી માંગતું હોય છે, અને આપણે શું કરીએ?

0: છે, આપણે તો વેફર્સનું પેકેટ ખોલીને બેસી જઈએ છીએ.
1: તો સાથીઓ, આજે આપણી સાથે સિફાના જે સ્વસ્થ જીવન મસ્ત જીવન વિશે ખૂબ જ સરસ વાત કરી, પરંતુ હવે કંઈક મનોરંજન તો થઈ જાય ને, તો ચાલો દોસ્તો આ સરસ મજાનું ગીત સાંભળી લઈએ.

0: ગીતે સાંભળવાની મજા આવી ને, તો ચાલો હવે આપણે ફરીથી શિફાનાજને સાંભળીએ.
1: મિત્રો, રોજ 3 લિટર પાણી અને તમારી સ્કિન અને કિડની બધું જ તમને થેન્ક યુ કહેશે. હવે બેઠા બેઠા બોર થઈ ગયા મિત્રો, તો ચાલો ચાલવાનું શરૂ કરીએ. હા, હવે વાત કરીશું આપણે ફિટનેસના બીજા પિલર વિશે, એટલે કે ફિઝિકલ એક્ટિવિટી, એટલે રોજની હલનચલન અને નિયમિત કસરત. સ્વસ્થ જીવનશૈલીનો બીજો મહત્વપૂર્ણ આધાર છે નિયમિત કસરત. ફિટનેસનો મતલબ ફક્ત જીમમાં જઈને વજન ઊંચકવું અથવા સિક્સ પેક એબ્સ બનાવવા નથી. તમારા શરીરને મૂવમેન્ટ એટલે કે હલનચલન અને કસરતની જરૂર છે. આપણી લાઇફસ્ટાઇલ એટલી સેડેન્ટરી એટલે કે બેઠાણી થઈ ગઈ છે કે આપણે ઓફિસના 8 કલાક પણ ખુરશી પર બેસી રહીએ છીએ અને ઘરે આવીને પણ સોફા પર જ બેસી રહીએ છીએ. ઘણા લોકો કહે છે કે અમારી પાસે તો સમય જ નથી. પરંતુ મિત્રો, પ્રશ્ન સમયનો નથી, પ્રાથમિકતાનો છે. WHO કહે છે કે અઠવાડિયે 150 મિનિટ એટલે કે રોજ 22, હા ફક્ત 22 જ મિનિટ, ઝડપથી ચાલવું, સીડી ચડવી કે ઘરકામ કરવું કે તમને ગમતા ગરબા પણ કરી શકો છો, અને યોગ, સૂર્ય નમસ્કાર આ બધું જ કસરતમાં ગણાય છે. ઓફિસમાં કામ કરતા હોવ તો 1 કલાકનું નિયમ બનાવો. દર 1 કલાકે 5 મિનિટ ઊભા થઈને ચાલો, કાં તો સ્ટ્રેચ કરો, બોડીને મૂવમેન્ટ આપો, લિફ્ટને બાય બાય કરો અને સીડીઓથી જાઓ. નાના નાના બદલાવ મોટા ફરક લાવશે. કસરત કરવાથી શરીર વધે છે, હૃદય મજબૂત બને છે, વજન નિયંત્રણમાં રહે છે અને અનેક બીમારીઓથી બચી શકાય છે. યાદ રાખો મિત્રો, શરીર ચાલવા માટે બન્યું છે, સતત બેસી રહેવા માટે નહીં. ભારતની પ્રાચીન પરંપરામાં યોગનું વિશેષ મહત્વ છે. યોગ માત્ર શરીરને નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખે છે. દરરોજ થોડો સમય યોગ અને પ્રાણાયામ માટે ફાળવાથી તણાવ ઓછો થાય છે, એકાગ્રતા વધે છે અને માનસિક શાંતિ પણ મળે છે. યોગ જીવનમાં સંતુલિત અને સકારાત્મકતા લાવવામાં મદદ કરે છે. તમે મૂવમેન્ટ માટે ગમે તે વસ્તુ કરી શકો છો, જેમ કે રોજ 30 મિનિટ વોકિંગ કરી શકો છો. એ તો આ દુનિયાની બેસ્ટ કસરત છે. હેડફોન ભરાવો, તમારા મનપસંદ ગીતો સાંભળો અને ચાલો. પછી ડાન્સ, જો તમને ડાન્સ કરવું બહુ ગમતું હોય તો તમે ગરબા જેવો ડાન્સ પણ કરી શકો છો, એ પણ એક પ્રકારની કસરત જ છે. તમે યોગ અને પ્રાણાયામ પણ કરી શકો છો, જે માનસિક શાંતિ અને ફ્લેક્સિબિલિટી માટે અદ્ભુત છે. તમારે કોઈ ભારે કસરત કરવાની જરૂર નથી મિત્રો, બસ તમારા શરીરને રોજ થોડા પરસેવો પાડવાની આદત પાડો, તમારી એનર્જીનું લેવલ ડબલ થઈ જશે. પછી ત્રીજો પાયો છે પૂરતી ઊંઘ. મોડી રાત સુધી રીલ સ્ક્રોલ કરવી એ આજની સૌથી મોટી બીમારી છે. ઘણા લોકો ઊંઘ સાથે સમાધાન કરે છે. મોડી રાત્રે મોબાઈલ, ટીવી અથવા સોશિયલ મીડિયા પર સમય પસાર કરવાથી ઊંઘની ગુણવત્તા પણ બગડે છે. એક સ્વસ્થ વ્યક્તિ માટે દરરોજ 7 થી 8 કલાકની ગુણવત્તાયુક્ત ઊંઘ જરૂરી છે. 7 થી 8 કલાકની ઊંઘ ન આવે તો બીજા દિવસે ચીડિયા પડવું, પછી ભૂખ વધે, વજન વધે, આ બધી પરિસ્થિતિઓ આવે છે. પૂરતી ઊંઘથી શરીરને આરામ મળે છે, મગજ તાજગી અનુભવે છે અને કાર્યક્ષમતા પણ વધે છે. ઊંઘનો અભાવ અનેક શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. જ્યારે તમે સવારે ફ્રેશ થઈને ઉઠશો ને, ત્યારે તમારો આખો દિવસ પોઝિટિવ જશે. ફિટનેસ એટલે માત્ર બહારથી મસ્ક્યુલર દેખાવું એ નથી, પણ અંદરથી શાંત અને ખુશ હોવું તે પણ છે. મિત્રો, માત્ર શરીરનું સ્વાસ્થ પૂરતું નથી, માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. આજના સમયમાં તણાવ, ચિંતા, ડિપ્રેશન જેવી સમસ્યાઓ બહુ વધુ માત્રામાં છે. ટેન્શન એ બ્લડ પ્રેશર અને શુગરનો બેસ્ટ ફ્રેન્ડ છે. રોજ 10 થી 20 મિનિટ તમારી જાત માટે કાઢો, ઊંડા શ્વાસ લો, પ્રાર્થના કરો, બગીચામાં બેસો, તમને જે ગમે તે કરો અને હસો. હાસ્ય એ તો બેસ્ટ થેરાપી છે. તમારા પરિવાર સાથે સમય વિતાવો, મિત્રો સાથે વાતચીત કરો, સંગીત સાંભળો, પુસ્તક વાંચો, પોતાની મનગમતી પ્રવૃત્તિઓ કરો, તે ખૂબ જ જરૂરી છે. કેમ કે જો મન ખુશ નહીં હોય તો તમે ગમે તેટલું સારું ખાશો કે કસરત કરશો ને, તો પણ તમારા શરીરને નહીં લાગે. તેથી હેલ્ધી લાઇફસ્ટાઇલ માટે મેન્ટલ હેલ્થ અને 7 થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. મિત્રો, સ્વસ્થ જીવન માટે કેટલીક ખરાબ આદતોથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. જેમ કે તમાકુ, ગુટકા, સિગરેટ અને દારૂ જેવી વસ્તુઓ, એ શરીરને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ આદતો કેન્સર, હૃદયરોગ અને અન્ય ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે. સ્વસ્થ જીવન માટે આવી આદતો સંપૂર્ણપણે ટાળવી જોઈએ. આજના બાળકો અને યુવાનો મોટો સમય મોબાઈલ અને કમ્પ્યુટર પર વાપરે છે. ડિજિટલ સાધનોનો ઉપયોગ જરૂરી છે, પરંતુ તેનો અતિરેક ઉપયોગ નુકસાનકારક બની શકે છે. બાળકોને બહાર રમાડો, સાયકલ ચલાવવા લઈ જાઓ અને શારીરિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરો. યુવાનો આજે જ સારી આદતો અપનાવશે તો ભવિષ્યમાં વધુ સ્વસ્થ અને સફળ જીવન જીવી શકશે. વડીલો માટે પણ ફિટનેસ એટલી જ મહત્વપૂર્ણ છે.

0: છે. ઉંમર વધે એટલે કસરત બંધ કરવાની જરૂર નથી. તબીબી સલાહ મુજબ હળવી કસરત, ચાલવું અને યોગ કરવાથી શરીર સક્રિય રહે છે અને જીવનની ગુણવત્તા પણ સુધરે છે. તો ચાલો મિત્રો, હવે આપણે આપણી કોમન સમસ્યાઓ અને તેના કારણો અને ઉપાયો વિશે થોડી વાતો કરીએ. તો મિત્રો, આજના સમયમાં પેટ વધવું અને વજન વધવાની સમસ્યા બહુ ફેલાયેલી છે. જેના કારણો છે રાત્રે મોડે જમવું, તળેલું અને ગળ્યું જમવાનું અને બેઠાળું જીવન. એનો ઉપાય છે કે રાત્રે 8 વાગ્યા પહેલા જમી લો, રોજ 45 મિનિટ ચાલો અને રાતનું જમવાનું અડધું કરી દો. આ મંત્ર અપનાવો. બીજી મોટી સમસ્યા એ છે કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર, જેનું કારણ છે મીઠું ખાંડ, મેંદો અને ટેન્શન. અને એનો ઉપાય છે કે આપણે પાપડ અને અથાણા જેવી વસ્તુઓ લિમિટમાં ખાઈએ. પછી ચામાં ખાંડની જગ્યાએ ગોળ પણ તમે નાખી શકો છો. રોજ મેથીનું પાણી પીવો અને સૌથી અગત્યનું, ચિંતા કરવાનું બંધ કરી દો. બીજી સમસ્યા છે ઘૂંટણ અને કમરનો દુખાવો, જેનું કારણ છે બેસી રહેવું, કસરત ના કરવી અને વધુ વજન. અને એનો ઉપાય છે રોજ સૂક્ષ્મ વ્યાયામ કરવું, યોગ કરવું અને ખુરશી પર ટટ્ટાર બેસવું. યાદ રાખજો, તમારું શરીર એ જીવનભર માટે મળેલી એકમાત્ર ગાડી છે જેના કોઈ સ્પેરપાર્ટ નથી. એન્જિન એટલે કે હૃદય જો એકવાર બંધ પડી જાય તો પાછું ચાલુ ના થાય. માટે આજે જાતને એક વચન આપો, હું મારા શરીરની કાળજી લઈશ, નિયમિત કસરત કરીશ અને પૌષ્ટિક આહાર લઈશ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવીશ. મિત્રો, આજે આપણે જે વાતો કરી એને જો ટૂંકમાં કહું તો સારું ખાઓ, રોજ થોડું ચાલો અને પૂરતી ઊંઘ લો અને હંમેશા હસતા રહો. તો આજથી જ શરૂઆત કરો. એક ડગલું તમે માંડો, બાકીના ડગલા શરીર જાતે જ માંડી દેશે. યાદ રાખો, સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મનનો વાસ હોય છે.
1: તો સાથીઓ, આજે આપણી સાથે શિફાનાથ સૈયદે સ્વસ્થ જીવન મસ્ત જીવન એ વિશે ખૂબ જ સરસ વાત કરી. કેમ કે જો આપણું આરોગ્ય સ્વસ્થ નહીં હોય તો આપણે કઈ કામ જ નહીં કરી શકવાના. દૈનિક જીવનમાં સારા આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આ જીવનશૈલી વ્યક્તિને શારીરિક અને માનસિક બંને રીતે મજબૂત બનાવે છે. તો મિત્રો, સ્વસ્થ જીવન માટે યોગ્ય અને સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. શાકભાજી અને ફળો, અનાજ, દૂધ અને પ્રોટીનયુક્ત ખોરાક, પૂરતું પાણી, આ બધું ખૂબ જ જરૂરી છે. જંક ફૂડ અને વધારે તેલવાળા ખોરાક આપણે ટાળવા જોઈએ. આપણા સ્વસ્થ જીવન માટે આપણે નિયમિત કસરત કરવી જોઈએ. મિત્રો, કસરત શરીરને તંદુરસ્ત અને સક્રિય રાખે છે. તો મિત્રો, આપણે દરરોજ 30 મિનિટ તો કસરત કરવી જ જોઈએ. આપણે પૂરતી ઊંઘ લેવી જોઈએ, એ પણ આપણા માટે ખૂબ જ જરૂરી છે. એક વ્યક્તિને રોજ 7 કે 8 કલાક ઊંઘ લેવી જ જોઈએ. આપણે 7 કે 8 કલાક ના ઊંઘીએ તો શું થાય? તો આપણને થાક લાગે છે, આપણે તણાવમાં જ રહીએ છીએ અને આપણને કેટલાક રોગો પણ થઈ શકે છે. હવે સ્વસ્થ જીવન માટે તો સ્વચ્છતા પણ ખૂબ જરૂરી છે ને મિત્રો. તો આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, આસપાસનું વાતાવરણ પણ સ્વચ્છ રાખવું જોઈએ. મિત્રો, સ્વસ્થ જીવન જીવવા માટે અને મસ્ત જીવન જીવવા માટે આપણે માનસિક શાંતિ પણ ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે સકારાત્મક વિચારો કરવા જોઈએ, ધ્યાન ધરવું જોઈએ અને આપણો તણાવ ઘટાડવો જોઈએ. કેમ કે આજે સ્વસ્થ જીવન છે ને એ આપણા જ માટે ખૂબ ફાયદાકારક છે. સ્વસ્થ જીવનશૈલીથી આપણું શરીર તંદુરસ્ત રહે છે, રોગોથી બચાવ થાય છે, ઉર્જા વધે છે અને આપણું ધ્યાન પણ કેન્દ્રિત થાય છે. જીવન લાંબુ અને ખુશહાલ બને છે. સ્વસ્થ જીવન હોય ને તો મજા આવે, પરંતુ જો અસ્વસ્થ જીવન હોય ને, તમે જાણો છો મિત્રો, આપણને કેટલા બધા નુકસાન થઈ શકે છે. સ્થૂળતા વધે છે, ડાયાબિટીસ અને હાર્ટની બીમારીઓ થાય છે, થાક અને આળસ પણ રહે છે અને માનસિક તણાવ પણ વધે છે. દોસ્તો, આપણે જાણીએ છીએ યુવાનો દેશનું ભવિષ્ય છે. જો તેઓ સ્વસ્થ રહેશે તો દેશ પણ મજબૂત બનશે. આજકાલ આપણે જોઈએ છીએ યુવાનોમાં જંક ફૂડ, મોબાઈલ, અનિયમિત જીવનશૈલીની આદત વધી રહી છે, જે ખૂબ જ ખતરનાક છે. દોસ્તો, તમે પણ અનુભવ્યું હશે અને મેં પણ અનુભવ્યું છે. આજના સમયમાં તો લોકો પાસે સમયની અછત છે. ટેકનોલોજી આધારિત જીવનશૈલીના કારણે લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. સારા જીવન માટે આપણે સમયસર ખાવું જોઈએ, રોજ કસરત કરવી જોઈએ, મોબાઈલનો ઓછો ઉપયોગ કરવો જોઈએ, આપણે પૂરતું પાણી પીવું જોઈએ અને સકારાત્મક રહેવું જોઈએ. સ્વસ્થ જીવનશૈલી જીવનની સૌથી મોટી સંપત્તિ છે. જો વ્યક્તિ સ્વસ્થ રહેશે તો તે દરેક કાર્ય સારી રીતે કરી શકશે. તેથી દરેકે પોતાના જીવનમાં સારા આહાર, કસરત અને સ્વચ્છતાને મહત્વ આપવું જોઈએ. કેમ કે સ્વસ્થ શરીરમાં જ સ્વસ્થ મન વસે છે. આશા રાખું છું કે આજનો આ કાર્યક્રમ તમને ગમ્યો હશે. ફરી મળીશું એક નવી જ વાત સાથે. ત્યાં સુધી આપની રેડિયો દોસ્ત મનસુરી સદફને આપશો રજા. જય હિન્દ, ટેક કેર.

શ્રોતા મિત્રો, આ હતો આજનું યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો સ્વસ્થ જીવન મસ્ત જીવન. વક્તા હતા શિફાનાઝ સૈયદ અને પ્રવક્તા મનસુરી સદફ. સાથે આપણે સાંભળ્યા હિન્દી ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે સાંજના 6 થયા છે. પ્રસ્તુત છે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. મિત્રો, આજની આ પ્રસારણ યાત્રામાં હું છું આપની સાથે, આપની મિત્ર મનીષા ડામોર.

આજના કાર્યક્રમની શરૂઆત કરીએ મોહમ્મદ રફી અને લતા મંગેશકરના યુગલ સ્વરે ગવાયેલ અભિમાન ફિલ્મના આ ગીતથી.

0: એન્જિનિયરિંગમાં પાકું કરિયર બનાવું છે તો ડિપ્લોમા બીઈ કે D2D માટે બેસ્ટ ઓપ્શન છે. KJ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી સાવલી.
1: KJIT સાવલી આપે છે 100% જોબ પ્લેસમેન્ટ ની ગેરંટી.
0: વિઝિટ અવર વેબસાઇટ kjit.org ટુડે.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે.

સોદાગર ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું લતા મંગેશકરના સ્વરે ગવાયેલ, જેને સંગીત આપ્યું હતું રવિન્દ્ર જૈને. કાર્યક્રમમાં હવે પછીનું ગીત સાંભળીએ કિશોર કુમારના સ્વરે ગવાયેલ દાગ ફિલ્મનું.

0: આંધી ફિલ્મનું આ ગીત આપે સાંભળ્યું, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરે ગવાયેલ. ગીતના શબ્દો હતા ગુલઝારના અને સંગીતકાર હતા આર ડી બર્મન. આ સાથે જ આજનું હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. સમય અત્યારે સાંજના 6:30 થઈ રહી છે. સાંભળીએ પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધ

0: વરસાદ આવે કે તરત જાત જાતની ઔષધિઓ અને વૃક્ષો વાવવાની તૈયારી કરીને બેઠેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને અભિનંદન, નમસ્કાર.
1: મિત્રો, તમે કોઈ એવું ધાર્મિક સ્થાન જોયું છે કે જ્યાં બીમાર વ્યક્તિની સારવારને જ પ્રભુ સેવા માનવામાં આવતી હોય અને સારવારમાં જરૂરી ઘણી વનૌષધિઓ એ ધર્મસ્થાનની જમીનમાં જ ઉગાડાતી હોય
0: અને ખોરાકમાં પણ પ્રસાદ તરીકે દેશી ગીર ગાયના દૂધ, ઘી, સંસ્થાના જ ખેતરમાં છાણિયા કાથરથી પકવેલો બાજરો, અન્ય કઠોળ વગેરે જ વપરાતા હોય.
1: આવું ધાર્મિક સ્થાન એટલે બોટાદ જિલ્લાના પાળિયાદ નિસંત વિસામણ બાપુની જગ્યા, જ્યાં ગીર ગાય, ઘોડા, ભેંસ વગેરેની દેશી જાતોના જતન સાથે દેશી પાકોનું પણ જતન અને વિતરણ કરાય છે.
0: એટલું જ નહીં, કાઠી દરબારોની પરંપરા, તેમના પહેરવેશ, ઘરની સજાવટ, પરંપરાગત વાસણો, ભરતકામ વગેરેનું પણ ખૂબ ચીવટપૂર્વક જતન કરાય છે.
1: અને એમની ભોજનની વાનગીઓ પણ કાઠી સમાજની પરંપરાગત, જેમ કે છબાનું શાક, આવી વાનગીના નિષ્ણાત પણ વિસામણ બાપુની જગ્યાએ હેતથી સાચવ્યા છે.
0: એ જ રીતે સેંકડો વીઘા જમીનમાં લીમડા, વડ, પીપર, પીપળો જેવા અનેક વૃક્ષોની વિવિધતા તો નજરે જુઓ ત્યારે જ સાચું માનો.
1: મિત્રો, આ જૈવ વિવિધતાના જતન માટે આ ધર્મસ્થાનના મહંત શ્રી મહામંડલેશ્વર પૂજ્ય નિર્મળાબાના ભગીરથ કાર્યમાં સેવા આપી રહ્યા છે શ્રી ભૈલુ બાપુ.
0: આ પ્રવૃત્તિઓની એક ઝલક તેમની પાસેથી જ મેળવીએ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આજે તમને વિસામણ બાપુની જગ્યા એટલે પાળિયાદ જે સંસ્થાન, ધર્મ સંસ્થાન છે, ત્યાં લઈ જઈએ છીએ અને એ પણ એવી વિગતોની પરિચય માટે તમને લઈ જઈએ છીએ કે જ્યાં જૈવિક વિવિધતાના જતન માટે ખૂબ કામ થઈ રહ્યું છે. એ કામને આપણે જ્યારે તમે સાંભળશો ત્યારે તમને થશે કે અમારે પણ એક વખત વિસામણ બાપુની જગ્યાની મુલાકાતે જવું જોઈએ અને એટલા માટે જ આજે અમે બેઠા છીએ સંસ્થાના સંચાલક, જગ્યાના સંચાલક શ્રી ભૈલુબાપુ સાથે. તો આપણે સૌ પ્રથમ તમારા બધા વતી એમનું સ્વાગત કરીએ. નમસ્તે ભૈલુબાપુ.
2: હાજી નમસ્તે, રામ રામ, જય વિલાનાથ. સર્વપ્રથમ તો આકાશવાણીથી ઇનાબેન મોદી અને તરુભાઈનું સ્વાગત છે અમારી સંસ્થામાં. ખાસ તો આપ જ્યારે અમારી સંસ્થામાં આવ્યા છો ત્યારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યા તરીકે આ ખૂબ જ મોટું નામ છે. આ જગ્યાના સ્થાપક સંત એટલે પૂજ્ય વિસામણ બાપુ અને વિસામણ બાપુથી લઈ આજે ગાદીપતિ પૂજ્ય નિર્મળાબા એટલે સાતમી પેઢી છે. ખાસ જ્યારે આપણે આ ચર્ચા કરવા બેઠા છીએ ત્યારે આ સંસ્થામાં ઘણી બધી સેવાઓ અને પ્રવૃત્તિઓ ચાલે છે, જેમાં કે આજે આપણે ઉલ્લેખ કર્યો એમ કે જૈવિક વિવિધતા, જેમ કે આપણું પર્યાવરણનું કઈ રીતે સંરક્ષણ થાય, સ્વચ્છતા, ઉત્તમ અમારી અશ્વશાળા છે, ઉત્તમ ગીર ગાયની ગૌશાળા છે, એ જ રીતે સારામાં સારી રીતે પૂજ્ય વિસામણ બાપુથી લઈને આજે અમારી સંસ્થામાં જાફરાબાદી ભેંસ જે નસલ છે એની પણ સારામાં સારી રીતે એનું સંવર્ધન થઈ રહ્યું છે.
3: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમના શ્રોતા મિત્રોને ખાસ જણાવવાનું કે પાળિયાદની આ જે અહીંયા સંસ્થા છે અને આ જે જગ્યા છે એટલી પાવન ભૂમિ છે, પવિત્ર ભૂમિ છે. અહીંયા પગ મૂકતાની સાથે જ તમે પોતે જાણે અહોભાગ્ય હોય તમારું તેવું તમને ફીલ થાય, તેવું તમને લાગી રહ્યું છે. એમાં પણ હું પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 નિર્મળાબાને મળી અને અહીંયા બાપુને હું અત્યારે મળવા આવી છું અને એ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણને જે વાત કરી રહ્યા છે, આપણા કાર્યક્રમમાં આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણી અલગ અલગ રીતભાત, આપણી ખાણીપીણી એની વાત હોય છે. અહીંયા મેં આવતાની સાથે જ ગીર ગાયો એટલી બધી જોઈ, લગભગ 600-700 કે 800 જેટલી હશે, મેં ગણતરી પણ નથી કરી. પણ મિત્રો, આ પણ એક જોવા જેવું સ્થળ છે કે તમે જેવા એન્ટર થશો ને એટલે ત્યાં બહાર સ્ટેચ્યુ છે ગીર ગાયનું અને એ સ્ટેચ્યુ જોઈને જ ખબર

0: પડે કે આ ગીર ગાય જ છે. અને પછી ત્યાંથી અમારી સફર શરૂ થઈ. તો બાપુ, ખાસ મારે પૂછવું હતું કે આ જે ગીર ગાયો છે એ કેટલા વર્ષોથી, કે વિસામણ બાપુ હતા ત્યારથી એ ગાયોનો વંશજ ચાલુ છે, કેવી રીતનું છે?
1: જી બેન, અમારી પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં જે ગાયો છે એ ખાસ, એની વિશેષતા એ છે કે પૂજ્ય વિસામણ બાપુની જે ગાય હતી એનું નામ હતું બણકલ. આ એક જ ગાયનો વંશ છે અને અત્યારે એક ગાયમાંથી અત્યારે અમારે બધાથી ટોટલ 800 જેવી ગાયો છે. એ જ રીતે અશ્વની વાત કરીએ તો પૂજ્ય વિસામણ બાપુની જે રોજી ઘોડી હતી કાઠિયાવાડી નસલની, એ પણ એ જ રીતે આજે એક ઘોડીમાંથી અમારી પાસે અત્યારે 50 જેટલા કાઠિયાવાડી અશ્વો છે જે રોજી ઘોડીનો વંશ છે અને ઉત્તમ કાઠિયાવાડી જેને કહેવાય, સાચી નસલ. અને એ જ રીતે જાફરાબાદી ભેંસની વાત કરું તો પૂજ્ય વિસામણ બાપુના ટાઈમમાં એક પુતળી નામની જાફરાબાદી ભેંસ હતી, પુતળી, અને ઇંગ્લિશમાં પુતળીને આપણે ડોલ કહીએ. હા, તો એ પુતળીનો આજે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં 250 વર્ષથી એનું પણ સારી રીતે સંવર્ધન થઈ રહ્યું છે જાફરાબાદી નસલનું. તો એક ભેંસમાંથી અત્યારે અમારે 150 જેવી અત્યારે જાફરાબાદી નસલ છે. એટલે આપણી સનાતન સંસ્કૃતિ જે છે, સનાતન સંસ્કૃતિની ધરોહર, એ તો એનું તો જતન થઈ જ રહ્યું છે. એમાં ઘણી સેવાકીય પ્રવૃત્તિ છે, જેમ કે અમારે પૂજ્ય વિસામણ બાપુની જગ્યામાં પૂજ્ય વિસામણ બાપુ દ્વારા જે અંશેત્રની શરૂઆત કરવામાં આવી ત્યારથી લઈને આજની તારીખ સુધી અમારું અંશેત્ર 24 કલાક ચાલુ છે. બીજી આ સંસ્થાની વિશેષતા એ છે કે અહીંયા આ સંસ્થામાં ના તો કોઈ જમવાનો ચાર્જ છે, ના રહેવાનો ચાર્જ છે, તદ્દન બધું ફ્રી છે. એટલે મારું ખાસ તો આપને એ કહેવાનું છે કે સનાતન ધર્મની આ જે સંસ્થા છે આમાં આપણા સનાતન ધર્મ તો છે જ, પણ સનાતન ધર્મ સાથે સાથે પશુઓનું પણ બહુ જ સારી રીતે સંવર્ધન ચાલી રહ્યું છે. જી બેન.
0: મિત્રો, પ્રકૃતિનું પણ એટલું સરસ અહીંયા જતન થઈ રહ્યું છે. અલગ અલગ વૃક્ષો, અલગ અલગ તમે ક્ષુપ વનસ્પતિ, એમાં આપણે કહીએ ને કે ઔષધીય વનસ્પતિ, એ બધું જ લગભગ અહીંયા છે. આપણે એક પ્રોગ્રામમાં આપણે હરિયાળ ગુજરાતમાં વાત કરી હતી કે નક્ષત્ર વન ને રાશિ વન ને એ પણ અહીંયા ઊભા કરી રહ્યા છે અને અલગ અલગ રાશિ પ્રમાણેના, અલગ અલગ નક્ષત્ર પ્રમાણેના વૃક્ષો પણ અહીંયા વવાય છે. વડ અને પીપળ પણ અહીંયા એટલા સરસ અને સુંદર છે, તો એના વિશે કંઈક બાપુ આપ કંઈ કહો.
1: જી બેન, ખાસ તો આ સંસ્થામાં અમારે જે મેન પૂજ્ય વિસામણ બાપુનું જે જન્મસ્થળ છે ત્યાં પીપળાનું વૃક્ષ છે, એનું ખૂબ મહિમા છે અમારી આ સંસ્થામાં. જે પણ લોકો આવે ત્યાં પીપળાની પ્રદક્ષિણા કરે છે અને એનું બધાને ફળ પણ મળે છે. એ જ રીતે આપે કીધું એમ અમારી સંસ્થામાં જે નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે ત્યાં અમે ઓલરેડી નક્ષત્ર વન બનાવી દીધું છે, જે આપણા 27 નક્ષત્ર માં જે પણ એના નક્ષત્ર પ્રમાણે જે ઝાડ આવે એ એના મુહૂર્તમાં અને મંત્રોચ્ચાર સાથે આપણે પ્લાન્ટેશન કર્યું છે. એટલે નક્ષત્રવન પણ છે, નક્ષત્રવન પછી અમે એક રાશિવન બનાવ્યું છે, એ પણ આપણી રાશિ પ્રમાણે એના મુહૂર્ત પ્રમાણે ને એ પણ બધા પ્લાન્ટેશન આપણે મંત્રોચ્ચાર સાથે કરેલા છે. એ જ રીતે એક ગ્રહવન પણ બનાવ્યું છે, જે આપણે ગ્રહ પ્રમાણે જે ઝાડો આવે છે એ પણ મુહૂર્ત પ્રમાણે અને મંત્રોચ્ચાર સાથે આપણે એનું પ્લાન્ટેશન કર્યું છે. અને એક વન એવું બનાવ્યું છે કે જ્યાં લુપ્ત, અત્યારે ઘણા ઝાડોમાં એવું છે કે લુપ્ત થતા હોય છે, થવાની આરે છે, તો એક આખું વન લુપ્ત થતા ઝાડોનું વન બનાવીએ છીએ. એના માટે એક આખી ટીમ તૈયાર કરી રહી છે, બધું એનું સર્વે થશે અને પછી એનું પણ અમે પ્લાન્ટેશન કરશું. અને એક ત્યાં રામવન બનાવીએ છીએ, એટલે જે આખું અમે અહીંથી 7 કિલોમીટર દૂર એ આપણી જગ્યા છે, જેનું નામ આપ્યું છે અમે નિર્મળ ધામ. ત્યાં નિર્મળ ધામમાં આ 5 વન અમે બનાવીએ છીએ, નક્ષત્ર વન, ગ્રહ વન, રાશિ વન, રામ વન અને લુપ્ત થતા ઝાડોનું વન.
0: એટલે તરુભી સાચી વાત છે કે આપણા કાર્યક્રમનો ઉદ્દેશ્ય એ જ છે કે આપણા જે લુપ્ત થતા વનસ્પતિ વૃક્ષો જે છે એને ફરી પાછે પુનઃપ્રાપ્ય કરવા માટે સરકાર પણ એટલા જ પ્રયત્નશીલ છે. સરકાર એના માટે કામ પુષ્કળ કરી રહી છે અને આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતશ્રીનો પણ એ જ સંદેશ છે કે પ્રકૃતિને બચાવો. ખાસ બાપુ આપને એ પૂછવું છે કે અત્યારે જે સેન્દ્રિય ખાતર વાપરે છે કે આડેધડ રાસાયણિક ખાતરો વાપરે છે, તો હવે ધીમે ધીમે આપણે સજીવ ખેતી તરફ, પ્રાકૃતિક ખેતી તરફ, એને અલગ અલગ નામ આપેલા છે, અળસિયાની ખેતી તરફ, એવી રીતે આપણે

0: પડી રહ્યા છે. તો એવા પણ પ્રયાસો જો કરાઈ રહ્યા હોય તો અમને જણાવજો.
1: આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે રીતે બધાને આપણને સૌને પ્રોત્સાહિત કરે છે પ્રાકૃતિક ખેતી તરફ, અને આપણા ગુજરાતના રાજ્યપાલ શ્રી એમનો પણ એવો આગ્રહ છે કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે, એ જ રીતે અમે પણ આ સંસ્થા દ્વારા પ્રયોગ કર્યો છે અને અમારી ફાર્મમાં પણ અમે પ્રાકૃતિક ખેતીનું એક મોડલ બનાવ્યું છે, જેથી કરીને જે અમારી સંસ્થા સાથે 1650 ગામ જોડાયેલા છે, 1650 ગામના ખેડૂતો અહીં આવે, એ અમારા મોડલની મુલાકાત લે અને એમાંથી એને પ્રેરણા મળે. એટલે ખાસ આ એક બહુ મોટું કામ આ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે.
2: તો એમાં બાપુ, આપણી સૌરાષ્ટ્રની અને ખાસ કરીને આ વિસ્તારની, એટલે બોટાદ ભાવનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં કેટલીક અનાજની કે પાકોની જાતો પણ વિશિષ્ટ છે. દાખલા તરીકે આપણો બાજરો એટલો જ જાણીતો છે, એવા જ કેટલાક કઠોળ છે. તો એ બધાને સાચવવા માટે, એના બિયારણ માટે અને એના વાવવા માટેના આપણા પ્રયત્નો થઈ રહ્યા છે ખરા?

0: બાપુ, આપણી સૌરાષ્ટ્રની અને ખાસ કરીને આ વિસ્તારની એટલે બોટાદ ભાવનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લાના વિસ્તારમાં કેટલીક અનાજની કે પાકોની જાતો પણ વિશિષ્ટ છે. દાખલા તરીકે આપણો બાજરો એટલો જ જાણીતો છે, એવા જ કેટલાક કઠોળ છે. તો એ બધાને સાચવવા માટે, એના બિયારણ માટે ને એના વાવવા માટેના આપણા પ્રયત્નો થઈ રહ્યા છે ખરા?
1: હાલ આપે જેમ કીધું એમ બિયારણ બાબતે એમાં પણ અમારા સંસ્થા સાથે જોડાયેલા છે આટકોટના હિરપરા સાહેબ, જે ખાસ આમાં નિષ્ણાંત છે, અને એને પણ અમે સાથે રાખીને વધુમાં વધુ ખેડૂતો જાગૃત થાય એવા અમે પ્રયત્ન કરશું. જી
2: બાપુ, આ તો નાના મોડે મોટી વાત છે કે આપણી સંસ્કૃતિ તો આપણે જાળવી જ રહ્યા છે, પણ અહીંયા જે કાઠી દરબારોની સંસ્કૃતિ એના વિશે સમજાવો. મને એ બહુ ખ્યાલ નથી કે અહીંની કેવી સંસ્કૃતિ હોય છે અને શું એમાં વિશેષતા હોય છે.
1: જ્યારે કાઠી દરબારો વિશે વાત કરીએ તો કાઠી સંસ્કૃતિ શું છે, તો ખાસ તો જે આ કાઠિયાવાડની ભૂમિ છે, સંત અને સુરાની ભૂમિ છે, એમાં સુરવીરો પણ થયા છે અને સંતો પણ થયા છે, જેમ કે પૂજ્ય વિસામણ બાપુ, પૂજ્ય દાન બાપુ, આવા અનેક સંતો પણ થયા છે. અને કાઠી સંસ્કૃતિ એક વિશેષ છે, જેની કહી શકાય કે એની આખી રીત, એની ભાત, એના સંસ્કાર, પહેરવેશ અને એનું જે કહેવાય કે જે કાઠિયાવાડી, જે આપણે દરેક જગ્યાએ આપણે જોઈએ છે કે કાઠિયાવાડી હોટલ, કાઠિયાવાડી ધાબા, એટલે અમારા કાઠિયોનું ભોજન પણ વિશેષ છે.
2: જી બસ બાપુ, ભોજન વિશે વાત કરો કે કાઠિયાવાડી ભોજન કેવું હોય છે.
1: ભોજન વિશે વાત કરવું મારા માટે થોડુંક અઘરું છે, પણ મેં કીધું એમ વિશેષ છે. જેમ કે એક તો કાઠિયાવાડી રોટલા કઢી એ તો છે જ, પણ ઘણી એવી વાનગીઓ છે જે માત્ર અમારી કાઠી કોમ્યુનિટીમાં જ થઈ છે. જેમ કે હરિહો, હરિહો એક મિષ્ટાન છે જે અમારી કાઠી સંસ્કૃતિમાં અને કાઠી સંસ્કૃતિમાં ને જે ખાસ અમારા બહેનો જ બનાવી શકે છે,
2: પરંપરાગત.
1: જી
0: એવું તો બાપુ, મને અત્યારે એક બીજું પણ આવે છે કે આપણા સારા એવા આપણી સમાજના લેખક અને રામભાઈ ખાચરે કહ્યું એમ કે છબાનું શાક, આજે જયારે આપણે શાકભાજીની એની મોંઘવારીની વાત કરીએ ત્યારે એ માત્ર ને માત્ર કાઠી દરબારોની સમાજમાં જે સચવાઈ રહી છે વાનગી. છબા એટલે નદીના, એટલે આખી વાત આપણે બાપુ પાસેથી સાંભળીએ.
1: જી આપે ઉલ્લેખ કર્યો રામકુભાઈ ખાચર, જે ખૂબ જ વિદ્વાન છે અને અમારા સમાજના આગેવાન, એમને જ એકવાર એમના આખી ટીમ બોલાવીને અહીંયા પાળિયા જગ્યામાં જ ડૉક્ટર અમારા રણજીતભાઈ વાઘ પણ સાથે હતા, અને અહીંયા એમને છબલાની કઢી બનાવેલી, જે નદીમાં જે પથ્થરો હોય છે નાના સફેદ પથ્થર, અને એના પથ્થર, એની આખી રેસીપી મને એક્ઝેક્ટ નથી ખ્યાલ, પણ હું સમજાવવાનો પ્રયત્ન કરું છું. એ છબલાની કઢીને લોટમાં કરીને પછી એને ચણાના લોટમાં, ચણાના લોટમાં પછી એને કઢીમાં એનો વઘાર કરે છે કે. જી જી
0: આ સ્વાદ અને આ સંસ્કૃતિ માત્ર ને માત્ર કાઠી દરબારોના સમાજમાં જ રહી છે, અને એ પણ આપણી જૈવિક વિવિધતાનો એક ભાગ છે એવું ગણવું પડે. જેમ આપણે આજે માંડ જોઈ, એ તો પૂજ્ય નિર્મળાબાના પોતાના ઓરડામાં પણ જોઈ કે એ માંડ જે શણગાર છે કે જે કેટલાક પિત્તળના વાસણો છે, એ માત્ર ને માત્ર હવે અત્યારે કાઠી દરબાર સમાજમાં જ રહ્યા છે. એટલે એમણે જે સાચવી રાખી છે સંસ્કૃતિ, જૈવિક વિવિધતાનું જે જતન થયું છે, એ પરંપરા હવે બીજી બધી કોમ્યુનિટીમાં કે સમુદાયમાં લગભગ એમ થાય કે લુપ્ત થતી ગઈ, એટલે ભળતું ગયું છે બધું. હવે કોઈ વેશની પણ પરંપરા નથી રહી. જ્યારે તમે જૂના જો ઇતિહાસમાં આપણે ઉલ્લેખ કરીએ તો એના તને નવાઈ લાગશે અને શ્રોતા મિત્રોને પણ આનંદ થશે કે અંગ્રેજોએ પણ જેના માટે એક આખું કાઠી દરબારોનો ઇતિહાસ નામનું પુસ્તક લખ્યું.
2: અચ્છા.
0: હા, અને એમાં એમાં એમની બહાદુરી, એમની વફાદારી, શૌર્યગાથાઓની વાત કરી છે, અને એના કરતા ખાનદાનીની વાત કરી છે કે પોતાના ઘરમાં હોય કે ના હોય પણ મહેમાન આવ્યો એને મહેમાનને પૂરું જમાડે છે આજે, અને છતાં ઓછામાં ઓછી

0: એટલે નાત જાતના ભેદભાવ જો કહીએ તો કાઠી દરબારના સમાજમાં ક્યાંય જોવા જ નથી મળતા. અતિથિ દેવો ભવની જે પરંપરા છે, એટલે એમાં હવે બાપુ આપણે જે અત્યારે કહીએ છીએ કે દેશી બિયારણોને સાચવવાનો તો આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ અશ્વપાલનમાં એમાં આપણે કોઈ ખાસ અત્યારે પદ્ધતિ કે રાખી છે ખરી કે એને તાલીમ આપવી, માનો કે એને કેટલાક ખાસ પ્રકારની ચાલની તાલીમ ને એના માટેનું, કારણ કે એ પણ ભૂલાતી જતી હોય આખી પરંપરા છે.
1: એના માટે પણ જે ખાસ જે જાણકાર છે એવા વ્યક્તિઓને અહીંયા અમે બોલાવીએ છીએ, અમારા અશ્વને પણ તાલીમ આપીએ છીએ અને સારામાં સારી રીતે અત્યારે તો મહત્વનું એ છે કે કાઠિયાવાડી અશ્વો જે છે એ પણ ઓલમોસ્ટ લુપ્ત થવાની આરે હતા. એમાં આજે મારે યાદ કરવા પડે એવા ગોંડલ આચાર્ય ઘનશ્યામ મહારાજે ખૂબ મહેનત કરી છે, અમારા જસદણ સત્યજીત કુમારે પણ ખૂબ મહેનત કરી છે. એટલે આવા બધા વ્યક્તિઓના પ્રયાસથી આજે કાઠિયાવાડી અશ્વો છે અને સારી ક્વોલિટીના છે, અને વધુમાં વધુ એમાં કઈ રીતે સંવર્ધન સારી રીતે થાય અને ઇમ્પ્રુવમેન્ટ થાય એ પણ અમારા બધા સાથે મળીને એવા પ્રયત્ન છે.
2: મિત્રો ખાસ એક વાત કરવાની, હું અહીંયા અશ્વ બધા અલગ અલગ બાંધેલા છે ને, હું જોવા ગઈ ને તો મારી સાથે જયદીપભાઈ કરીને ગાઈડ સાથે મોકલ્યા હતા અને એમણે બતાવ્યું મને, પણ એટલા સરસ બધા અશ્વ હતા ને તો એમ થયું કે એક વખત આની પર બેસીને સવારી કરવી જોઈએ. એટલા રૂપાળા, એટલા આમ કદાવર ને એટલા દેખાવડા કે તમે આમ સામાન્ય ક્યાંય જોવા ના મળે. પછી મને કે આ ઘેટો જોઈ લો, બકરો કંઈક ત્યાં હતો એમ કરીને મને એમણે બતાવ્યો. મેં જોયો, હા ઘેટો જોયો અને પછી બહાર નીકળી એટલે પછી મેં કહ્યું મને કેમ બતાવ્યો, મને કે મારા અશ્વને નજર ના લાગે ને એટલે કે છે આ નજરિયો કહેવાય કે છે. એટલે આપણે પરંપરામાં વણાઈ ગયું છે, જોડાઈ ગયું છે. આપણે પ્રકૃતિની તો વાત કરી, પરંપરાની વાત કરી, હવે થોડાક મશીનરી સાથેની વાત થોડી કરીએ તો અહીંયા ઘણી બધી જૂના જમાનાની ગાડી, કાર જે કહીએ છીએ ને એ પણ હતી. મેં ઘણા બધા ફોટા પણ લીધા છે ત્યાં આગળ અને જોયા પણ ખરા, અમુક તો મેં જોઈ જ નથી એવી સરસ કાર હતી. તો આ કેટલા વર્ષો પહેલાની આ બધી કાર છે બાપુ એ જણાવશો?
1: જી બેન, વાત જ્યારે મશીનરીની આવે ત્યારે આપ જે અહીંયા વિન્ટેજ ગાડીઓ જોઈ રહ્યા છો એ ઓલમોસ્ટ અમુક 150-150 વર્ષ જૂની ગાડીઓ પણ છે. અને જ્યારે ગાડીઓ નહોતી એ પહેલાં જ્યારે ઘોડાગાડીઓમાં જેમ કે બગીઓ, જે કોઈ બગી ચાર ઘોડાથી ચાલતી, કોઈ બે ઘોડાથી, કોઈ એક ઘોડાથી, એ પણ એવી જ રીતે એનું સચવાયેલી છે. અને ઘોડાગાડી સિવાય ખાસ અમારી કોમ્યુનિટીમાં જ્યારે લેડીઝ બહાર જતા ત્યારે એ સિગ્રામમાં ટ્રાવેલ કરતા, એક બળદ ગાડા જેવું હોય છે, હા એ પણ અહીંયા એ જ રીતે પ્રિઝર્વ છે, હું આપને એ પણ બતાવીશ. એટલે મશીનરીની વાત જ્યારે આવે છે ત્યારે પહેલેથી જ જે જે સમય પ્રમાણે જે મશીનરીની જરૂર હતી એનો અમે આજે પણ યુઝ કરીએ છીએ.
0: આ સિગ્રામ શબ્દ શ્રોતા મિત્રો માટે થોડોક નવો લાગશે બાપુ, એટલે એટલે તો સિગ્રામ કેવો હોય છે, કારણ કે આપણે જોઈએ છીએ કે કેટલીક ફિલ્મોમાં માત્ર પડદો ઉઘાડીને જતો હોય તો બતાવે, પણ આ સિગ્રામ ખરેખર નજરે જુઓ ત્યારે તમને ખ્યાલ થાય કે કેટલો રૂપ સરસ દેખાય આખું. તો સિગ્રામની થોડી વાત કરશો?
1: સિગ્રામની સિસ્ટમ એવી હોય છે કે આમ તો સિગ્રામમાં બળદ જોડે, એટલે એમાં બે બળદ હોય છે. અને સિગ્રામની ખાસ તો બારીઓની પેટર્ન એવી હોય છે કે એમાં એના અત્યારે આપણે જે બારીઓમાં જેમ લુઅર્સ હોય એમાં અંદરથી બહાર આપણને જોઈ શકે, બહારથી આપણને કાંઈ ન દેખાય અંદર કોણથી. જી, એટલે એની સિસ્ટમ એવી હતી પહેલાં તો આ ઓઝલનું ને એવું ખૂબ હતું, પડદા સિસ્ટમ. એટલે અને એમાં પણ એવી વ્યવસ્થા હોય છે કે એમાં પાણી, ટિફિન, જે પહેલાં આપણા ખાણીપીણીનું બધી વ્યવસ્થા એમાં હોય છે અને લગભગ 6 જણા એક સિગ્રામમાં ટ્રાવેલ કરી શકે, એ સિગ્રામની વિશેષતા છે.
2: એટલે અત્યાર સુધી તમે શિકારા શબ્દ સાંભળ્યા હતા પણ સિગ્રામ એવી રીતે આ પહેલી વખત આ સાંભળ્યો શબ્દ.
0: વેલરૂ શબ્દ પણ આવતો હતો.
2: અચ્છા,
0: એટલે વેલરૂ હતું પણ વેલરૂ અલગ છે, વેલરૂ માત્ર ક્યાંક જવામાં આવવા માટે નાનું એક કે બે બહેનો અંદર બેઠા હોય એવું વેલરૂ, એટલે એ મહિલાઓ માટેના જ પ્રવાસના આ બધા છે સાધનો.
2: સાંભળ્યું ને મિત્રો, આ બધા શબ્દો તમને અમારા આ કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં જ સાંભળવા મળશે, કારણ કે આ કાર્યક્રમમાં આપણે આપણી લુપ્ત થતી બધી જ વસ્તુઓ, આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, આપણી ખાણીપીણી, આપણા રહેણી, આપણા ખોરાકની વાત કરીએ. અહીંયા આવી જમી પણ હું અહીંયા એકદમ દેશી જમવાનું હતું,

0: જે વર્ષોથી આપણે સેવ ટામેટાનું શાક વર્ષોથી ખાઈએ ને એ શાક, એવા જ બાજરીના રોટલા, એટલા મોટા અહીંયા ચૂલા, એટલા બધા લોકોનું અહીંયા જમણવાર થતો હોય છે, એટલે એટલા જ મોટા તપેલા ને ત્રાસ ને એ બધું મેં નજરે જોયું. એટલે આ બધી વસ્તુઓ અહીંયા જળવાઈ રહી છે. એક ગંગા જમના સરસ્વતીનો એવો કૂવો પણ જોયો કે ત્યાં ત્રણેય પાણીનું મિલન હોય અને એ પાણી ભરપૂર આયા જ કરતું હોય છે. એક બાપુ, આપણી જીવનમાં અત્યારે સડકતી સમસ્યા છે પાણીની. એટલે બધા લોકો કહે છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ થશે ને તો એ પાણી ઉપર જ થશે એમ. તો આ પાણીનો બગાડ અટકાવવા માટે અને પાણી ગામે ગામ ભરપૂર મળી રહે એના માટેના અહીંયા આપણા કેવા પ્રયત્નો હોય છે, અને આ કૂવો કેટલા વર્ષો જૂનો છે?
1: જ્યારે વાત થઈ અમારે ગંગા જળનો કૂવો કહેવાય છે, પૂજ્ય વિસામણ બાપુના આશીર્વાદથી ને ત્યાં ગંગાજી પ્રગટ થયેલા, ત્યારથી લઈ આજની તારીખ સુધી એ કૂવામાં પાણી એમ જ હોય છે અને બધા પ્રસાદ રૂપે ચરણામત લે છે. અને એવું પણ કહેવાય છે કે અનેક મુશ્કેલી હોય, કોઈને કાંઈ આરોગ્યને લગતા કાંઈ પ્રશ્ન હોય તો પણ એ ગંગાજળના ચરણામત લે છે અને એમાંથી લોકો મુક્ત થાય છે. અને વાત રહી પાણીની, તો પાણી માટે ખાસ તો પૂજ્ય બા પણ કાયમ ખૂબ ટકોર કરે છે લોકોને કે પાણી ખોટું વેસ્ટ ન જાય. અને અમારી સંસ્થા દ્વારા પણ એવા પ્રયત્ન થઈ રહ્યા છે. બાકી આપ જાણો છો એમ ઘણી એવી સંસ્થાઓ છે જે પાણી માટે ખૂબ મોટું કામ કરી રહી છે.
2: તો એના માટે એટલે આપણા ખેતરોમાં ને આપણી વાડીઓમાં ને એમાં પાણી માટે એટલે ડ્રીપ ઇરિગેશન ને એ બધી પદ્ધતિઓ અમુક અપનાવી છે કે ચેકડેમ માટે કેટલા આપણા પ્રયત્નો થઈ રહ્યા છે? ખરે
1: અમારી સંસ્થા દ્વારા પણ ચેકડેમો કરવામાં આવ્યા છે અને જે કાંઈ અમારા સાથે જોડાયેલા ખેડૂતો છે એને પણ સંસ્થા દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ વધુમાં વધુ ડ્રીપ ઇરિગેશનનો યુઝ થાય. અને ખાસ તો જે ખાલી પડેલા ખેતરોમાં બોર છે અથવા તો કૂવા છે એને કઈ રીતે રિચાર્જ કરવા એ બાબતે પણ કઈ રીતે ખેડૂતો જાગૃત થાય એના પણ અમે સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ.
2: અંતમાં હવે બાપુ, આમ તો આપણે ઘણું લગભગ અડધો કલાકથી ચર્ચા કરી રહ્યા છીએ, પણ જમીનને બગડતી અટકાવવા અથવા તો અમારા આપણા વિસ્તારના નજીકના જે ખેતી નિષ્ણાત કહે છે એમ કે જમીનને ઝેરમુક્ત બનાવવાની જરૂર છે, એટલે દેશી ખાતરોને એનો ઉપયોગ કરીએ છીએ, તો આપણે ત્યાં જે રીતનો ઉપયોગ કરાઈ રહ્યો છે આ બધી ગાયોના ને એના છાણમાંથી જે ખાતર બને છે સેન્દ્રિય ખાતર, એ સિવાયની બીજી બધી લોકોને પણ સંદેશ થોડો મળે એટલા માટે આપ જરા આપના સંદેશમાં કહેશો કે સેન્દ્રિય ખાતરોનો ઉપયોગ વધારીને આપણે રાસાયણિક ખાતરોનો, રાસાયણિક દવાઓનો ઉપયોગ ઘટાડીએ, એના વિશે આપનો સંદેશ આપશો?
1: ખૂબ જ સારો સવાલ કર્યો, જે આજના સમયમાં ખૂબ જરૂરી છે. જે રીતે આપણે જોઈએ છીએ કે અનેક રોગો જે આપણે ક્યારેય સાંભળ્યું નહોતું એ છેલ્લા અમુક વર્ષોમાં આપણે જોઈએ કે દરેક ગામોમાં દરેક પરિવારોમાં ખાસ કરીને કેન્સર અને એટેકનું આપે કીધું. એટલે આપણે બધાએ સાથે મળીને જ્યારે પ્રયત્ન કરશું તો જ આમાં આપણને સફળતા મળશે, નહીં કે કોઈ ગામમાં બે ચાર વ્યક્તિ કરશે તો એનાથી આપણને કોઈ ફાયદો થવા નથી. એટલે વધુમાં વધુ લોકો આ તરફ પ્રાકૃતિક ખેતી અને મિનિમમ પેસ્ટિસાઇડનો યુઝ કરે એવો અમારો આગ્રહ છે.
0: તો શ્રોતા મિત્રો, આજની ચર્ચા ખરેખર ખૂબ સરસ રહી. પરમ પૂજ્ય આદરણીય ભૈલુ બાપુએ બહુ જ સરસ ચર્ચામાં ભાગ લીધો અને આપણને એક સંદેશ રૂપે વાત કરી છે કે ક્યાં ક્યાં આપણે કેવી રીતે આપણી પ્રકૃતિને બચાવી શકીએ, આપણે પાણીનું જતન કરી શકીએ, આપણી ખાણીપીણી, આપણા રહેણાંક, આપણા ખોરાકને પણ કેવી રીતે આપણે જાળવીએ અને જૂની પરંપરાને આપણે યથાવત રાખીએ.
2: અને ખાસ તો પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરીને જે તરફ જઈ રહ્યા છે, આપણા ખોરાક બગડી રહ્યા છે, એના વિશે ભૈલુ બાપુનો સંદેશ જે રહ્યો કે જમીનને સુધારી અને આપણો ખોરાક, આપણા વાણી વર્તનને, આપણા સંસ્કૃતિને, સનાતન ધર્મને, સનાતન સંસ્કૃતિને અનુરૂપ રાખીએ, એ આપનો સંદેશ ખૂબ સરસ રહ્યો અને મને શ્રદ્ધા છે કે શ્રોતા મિત્રો પણ એનો અમલ કરશે અને જ્યારે પણ તમને ઈચ્છા થાય ત્યારે તમે પાળિયાદ વિસામણ બાપુની જગ્યામાં પણ એક વખત આવીને આ બધી જેટલી પ્રવૃત્તિઓ થઈ રહી છે એનું દર્શન કરી શકો છો. ફરી વખત ભૈલુ બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર.
0: ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ, વંદન.
1: આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર, ખાસ કરીને આકાશવાણી ટીમ અને હિનાબેન

0: तरुभाई धन्यवाद।
1: मित्रों आ जैव विविधता नु रक्षण संवर्धन होय के नक्षत्र वन राशि वन अने ग्रह वन नो विकास गीर गायो जाफराबादी भैंसो અને અશ્વથી લઈ ખેતરમાં ઉગાડાતા પાકો તેનું પરંપરાગત દેશી સ્વરૂપ જાળવી રાખવા શ્રી ભૈલુ બાપુ દિવસ રાત સખત મહેનત અને જહેમત ઉઠાવી રહ્યા છે।
2: ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડ તો એમ જ ઈચ્છે છે કે રાજ્યના તમામ ધર્મસ્થાનો સંસ્થાઓ પણ જૈવ વિવિધતા વ્યવસ્થાપન સમિતિઓ એટલે કે બીએમસીઓનો સાથ લઈને પોતાના વિસ્તારની સ્થાનિક જૈવ વિવિધતાના જતન માટે સક્રિય બને, બીએમસીઓને પણ સશક્ત સક્રિય અને સમૃદ્ધ બનાવે।
1: મિત્રો તમારા વિસ્તારમાં પણ પ્રભુ સેવાની સાથે પ્રકૃતિની સેવા કરતી આવી કોઈ સંસ્થા કે ધર્મસ્થાન હોય તો અમને જાણ કરો, અમે તેમની પ્રવૃત્તિઓનો પણ પરિચય મેળવીશું।
2: બિલકુલ, એ માટે ફોન નંબર
1: 94-276-0596
2: આ જોડો એટલી વાર પ્રાથમિક વિગતો નોંધ્યા પછી અમે ત્યાંની રૂબરૂ મુલાકાત લઈશું
1: અને વિગતો પત્રથી જણાવજો। આ સરનામે
2: જૈવિક વિવિધતાનું જતન,
1: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ,
2: અરણ્ય ભવન,
1: બી વિંગ,
2: 5મો માળ, સેક્ટર 10,
1: ગાંધીનગર।
2: જૈવ વિવિધતામાં વધારો કરતું ચોમાસું નજીકમાં જ છે એટલે વિવિધતાનો વૈભવ વધારવા માટે ચોક્કસ સહાયરૂપ થજો એટલી ભલામણ સાથે કહી દઈએ।
1: નમસ્કાર।

0: શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. હવે સાંભળીએ, ઇડબોસ્ટન બર્મિંગહામ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલ આઈસીસી 2026ની મહિલા T20 ક્રિકેટ મેચનો આંખે દેખ્યો રેડિયો અહેવાલ આકાશવાણીના દિલ્હી કેન્દ્ર પરથી.
1: It was not too far from the off stump. She pressed forward and lofted it using a straight bat. The ball went sailing over the long off boundary, 73 meters far. So six of the first ball, and immediately Sadia Iqbal responds with a dart, a quicker delivery, a fuller delivery, which forbids Shefali Verma to get underneath. It is delivered in line with the middle pole, and hence Shefali Verma has to plunge down a vertical bat in order to block it. Six without loss after two deliveries in this match. Here comes Sadia Iqbal, left arm around the wicket for the third delivery of the over. Delivers this one from slightly wider of the crease. However, Shefali Verma made a movement towards the leg side early on.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ફાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. અને તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણચંદ્રક જીત્યો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ફાન્સના રાષ્ટ્રપ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોએ ફાન્સના નાઇસમાં પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો કરી. બંને પક્ષોએ મુખ્યત્વે સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત તેમની ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીના વિસ્તરણ પર ચર્ચા કરી. બંને નેતાઓએ વોક એન્ડ ટોક સત્ર દરમિયાન પણ ચર્ચા કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શ્રી મેક્રોએ નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું સંયુક્ત રીતે ઉદઘાટન કર્યું. ભારત ફાન્સ નવાચાર વર્ષ દરમિયાન આયોજિત આ કાર્યક્રમમાં અન્ય દેશોના ટોચના નવાચાર સ્ટાર્ટઅપ્સ અને અગ્રણી રોકાણકારો ઉપસ્થિત રહ્યા. એડવાન્સ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર્સ, કૃત્રિમ બુદ્ધિમત્તા અને અવકાશ, સ્વચ્છ ઉર્જા અને જૈવ પ્રૌદ્યોગિકી સહિત 13 મુખ્ય ક્ષેત્રોમાં નવાચાર પ્રદર્શિત કરાયા. આ પ્રસંગે શ્રી મોદીએ બંને દેશોના મજબૂત સંબંધ પર પ્રકાશ પાડ્યો.
1: દુનિયા મેં અલગ અલગ દેશ એક દૂસરે કે સાથ વ્યાપાર કરતે હૈ, અલગ અલગ દેશો કે બીચ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ભી હોતી હૈ, લેકિન કુછ રિલેશન્સ એસે હોતે હૈ જો શેર્ડ ઇન્ટરેસ્ટ કે સાથ સાથ શેર્ડ વિઝન સે ભી ડ્રાઈવ હોતે હૈ. ભારત ઓર ફ્રાન્સ કા રિશ્તા કુછ એસા હી હૈ.
0: તેમણે કહ્યું કે નવીનતા, ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે અને તેના ભવિષ્યને આકાર આપી રહી છે.
1: આજ ભારતમાં એક સ્ટાર્ટઅપ રિવોલ્યુશન હો રહા હૈ. ઇસ રિવોલ્યુશનમાં ભારત કા નવજવાન એક નયે માઇન્ડસેટ કે સાથ માનવતા કે હિતમાં સમસ્યાઓ કે સમાધાન ઢૂંઢ રહા હૈ. ઓર હમ

0: हमारे नौजवानों के वर्ल्ड क्लास सॉल्यूशंस को ग्लोबल स्टेज पर लाने का माध्यम ही है भारत इनोवेट्स।
1: ફાન્સના રાષ્ટ્રપ્રમુખે કહ્યું કે વિશ્વ ભારતને માત્ર અપાર પ્રતિભાથી સંપન્ન દેશ તરીકે જ નહીં પરંતુ નવીનતાની ભૂમિ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં એક ક્રાંતિકારી શક્તિ તરીકે પણ જોઈ રહ્યું છે. શ્રી મેક્રોએ કહ્યું કે ભારત ઇનોવેટ્સ ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચે સેતુ તરીકે કામ કરી રહ્યું છે. આ પ્રસંગે વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ સહિત અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. શ્રી પિયુષ ગોયલે કહ્યું કે વૈશ્વિક ભૂરાજકી અને તકનીકી પરિવર્તનના યુગમાં ભારત અને વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી રહ્યું છે. આ કાર્યક્રમ પહેલા પ્રધાનમંત્રી મોદીએ ઐતિહાસિક ભારત ફાન્સ નવીનતા પ્રદર્શનમાં ભાગ લેતા અગ્રણી રોકાણકારો અને અન્ય સાથે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ મેક્રો ભારત ફાન્સ ખાસ વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરશે અને મુખ્ય પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર દ્વિપક્ષીય ચર્ચા પણ કરશે. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયા જવા રવાના થશે અને ત્યાં તેમનું સ્વાગત કરવામાં આવશે. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ ઓનલાઇન યોગ કાર્યક્રમમાં 4,35,000થી વધુ લોકોએ ભાગ લીધો. આયુષ મંત્રી પ્રતાપરાવ જાદવે કહ્યું કે આ સિદ્ધિ વિશ્વભરમાં યોગની વધતી જતી લોકપ્રિયતાને પ્રતિબિંબિત કરે છે. તેમણે લોકોને યોગને તેમની દિનચર્યાનો ભાગ બનાવવા અપીલ કરી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો મુખ્ય કાર્યક્રમ 21 જૂને કોલકાતામાં યોજાશે. આ વર્ષના યોગ દિવસની વિષયવસ્તુ છે સ્વસ્થ જીવન માટે યોગ.
2: आप सभी ने यहाँ पर देखा कि यहाँ पर हमने हेबिल्ड के साथ में मिलकर हमारा आयुष मंत्रालय राष्ट्रीय योग संस्थान की एक गिनीज वर्ल्ड रिकॉर्ड भी स्थापित किया है कि जैसे कि आज सवेरे 6 बजे के बाद यूट्यूब पर लाइव स्ट्रीम में सबसे अधिक व्यूअर ने पार्टिसिपेट करके जो पिछला वर्ल्ड रिकॉर्ड था उसे भी काट दिया है. 45 मिनट का ये जो योग प्रोटोकॉल था वो सभी ने एक साथ आकर यहाँ पर किया, इसकी मुझे बहुत खुशी है. मैं जो भी लोगों ने इस पर पार्टिसिपेट किया वो सभी को मैं तहे दिल से बहुत बहुत धन्यवाद देता हूँ.
1: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં ગત મોડી રાત્રે જમ્મુ શહેરની બહાર નાગરોટા નજીક બસ સાથે કાર અથડાતા હરિયાણાના 3 લોકોના મોત થયા અને અન્ય 2 ઇજાગ્રસ્ત થયા છે. 5 મુસાફરોને લઈને જમ્મુ તરફ જઈ રહેલી કારને અકસ્માત નડતા કારમાં સવાર તમામ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને તેમને તાત્કાલિક જમ્મુની સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ખસેડાયા બાદમાં તેમાંથી 3 વ્યક્તિના મોત થયા હતા. ઇઝરાયેલની સૈન્યએ આજે જાહેરાત કરી છે કે તેણે ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથ ઇઝબુલ્લાના માળખાને નિશાન બનાવીને લેબનીઝ રાજધાની પર હુમલો કર્યો છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુના કાર્યાલયે કહ્યું કે ઉત્તર ઇઝરાયેલમાં ઇઝબુલ્લાના હુમલાના જવાબમાં આ હુમલા કરવામાં આવ્યા હતા. હિઝબુલ્લાના મુખ્ય સમર્થક તેહરાને આગ્રહ કર્યો છે કે કોઈપણ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ કરારમાં લેબનોનમાં ઇઝરાયેલી હુમલાઓનો અંત પણ સામેલ હોવો જોઈએ. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ઈરાન સાથે ચાલી રહેલા સંઘર્ષનો અંત લાવવા માટે આજે એક કરાર પર હસ્તાક્ષર થઈ શકે છે. તેમણે કહ્યું કે આ પછી હોર્મુઝ સામુદ્રધુની બધા દેશ માટે ખુલ્લું રહેશે. શ્રી ટ્રમ્પે સોશિયલ મીડિયા સંદેશમાં આ કરારને બંને દેશ વચ્ચેના સંબંધ સુધારવા તરફ એક મોટું પગલું ગણાવ્યું. તેમણે દાવો કર્યો હતો કે ઈરાન હવે પરમાણુ શસ્ત્ર ઇચ્છતું નથી, જો કે ઈરાને આજે કરાર પર હસ્તાક્ષર થયાના અહેવાલોની પુષ્ટિ કરી નથી. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ કહ્યું કે જો કોઈ કરાર થાય છે તો પણ તે વધુ વાટાઘાટો માટે ફક્ત પ્રારંભિક માળખા તરીકે કામ કરશે. તીરંદાજીમાં ભારતના ધીરજ બોમ્બદેવરા અને કિશોર કુમકુમ મોહાદે આજે તુર્કીના અંતાલ્યા ખાતે વર્લ્ડ કપ સ્ટેજ 3માં રિકર્વ મિશ્ર ટીમ શ્રેણીમાં સુવર્ણચંદ્રક જીત્યો છે. ભારતીય જોડીએ ફાઇનલમાં દક્ષિણ કોરિયાના ઓલિમ્પિક વિજેતા ઓ હે જીન અને કિમ જે દેઓકને 5-1થી હરાવીને ભવ્ય પ્રદર્શન કર્યું. મિશ્ર ટીમ શ્રેણીમાં ધીરજ અને કુમકુમ બંને માટે આ પહેલો વિશ્વકપ સુવર્ણચંદ્રક છે. વિશ્વકપ સ્ટેજ પર ભારતનો છેલ્લો રિકર્વ મિશ્ર ટીમ સુવર્ણચંદ્રક પણ વર્ષ 2022ના અંતાલિયામાં આવ્યો હતો, જ્યારે રિદ્ધિ ફોર અને તરુણાદીપ રાયે ગ્રેટ બ્રિટનના બ્રાયની પિટમેન અને એલેક્સ વાઇસને

0: શૂટઓફમાં હરાવ્યા હતા. આઈસીસી મહિલા ટી20 વિશ્વકપમાં હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. બર્મિંગહમના એચ બેસ્ટન ખાતે રમાઈ રહેલી ગ્રુપ એ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ પસંદ કરી છે. હાલમાં મળતા અહેવાલ મુજબ ભારતની ટીમે 11.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 80 રન કર્યા છે. અન્ય એક મેચમાં બાંગ્લાદેશને નેધરલેન્ડ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો છે. ઓમાન સ્થિત ભારતીય દૂતાવાસે જણાવ્યું, ઓમાનના દરિયાકાંઠા પાસે ભારતીય ધ્વજવાળી હોડી વિરાટ એકનું એન્જિન ખરાબ થવાથી તે ડૂબી ગયું. હોડી પર 14 ભારતીય સવાર હતા, તેમાંથી 11 ભારતીયોને બચાવી લેવાયા છે, જ્યારે 3 અન્ય લોકોને બચાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. ફિફા વિશ્વકપ 2026માં આજે રાત્રે અમેરિકાના હ્યુસ્ટન ખાતે ગ્રુપ ઈમાં જર્મની કુરાકાઓ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 10:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચમાં ડલ્લાસ સ્ટેડિયમ ખાતે ગ્રુપ એફમાં નેધરલેન્ડ જાપાન સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 1:30 શરૂ થશે. કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહે આજે જણાવ્યું કે ભારતનું અવકાશ અર્થતંત્ર આગામી દાયકામાં વર્તમાન 8-9 અબજ ડોલરથી વધીને લગભગ 40-45 અબજ ડોલર સુધી પહોંચવાની તૈયારીમાં છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ફાન્સના નાઇસમાં ભારત ઇનોવેટ્સ કાર્યક્રમનું ઉદઘાટન કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, નવીનતા ટેકનોલોજી અને ભારતના યુવાનોની આકાંક્ષાઓ દેશના વિકાસને આગળ ધપાવી રહી છે. ફાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોએ ભારત ઇનોવેટ્સને ભારતના નવીનતાના માળખા અને ફાન્સના ટેકનોલોજીકલ વિસ્તરણ વચ્ચેનો સેતુ ગણાવ્યો. આયુષ મંત્રાલયે આજે યુટ્યુબ પર યોજાયેલા લાઇવ યોગ સત્ર દ્વારા ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાન સાથેના સંઘર્ષનો અંત લાવવા આજે એક કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના વ્યક્ત કરી. તુર્કીમાં રમાયેલી તીરંદાજી સ્પર્ધામાં ભારતના ધીરજ બોમદેવરા અને કિશોર કુમકુમ મોહાદે સુવર્ણ ચંદ્રક જીત્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. મિત્રો, રાત્રિના 8 થયા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત.

0: ધરતીનો ધણી મેહુલો આવે અને ધરતી માતા લીલી છમ ઓઢણી ઓઢી લે એટલે તેના ખોળામાં નાના નાના છોડ રોપવા તૈયાર અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને લીલાછમ નમસ્કાર.
1: મિત્રો, પૃથ્વી પરના તમામ જીવો, વનસ્પતિઓ, હવા, પાણી અને વાતાવરણ જેવા તમામ તત્વો જેટલા નિરામય તંદુરસ્ત એટલા જ આપણે પણ વધુ તંદુરસ્ત.
0: હા મિત્રો, આધુનિક અભ્યાસ અને સંશોધન આપણા શાસ્ત્રોની આ વાતને સમર્થન આપે છે. ગીર ફાઉન્ડેશનના પશુ ચિકિત્સક ડોક્ટર અનિકેત પટેલે આજે તેમના વિષયમાં જ બહુ વિગતવાર ચર્ચા કરી છે. આવો સાંભળીએ. નમસ્કાર ડોક્ટર અનિકેત પટેલ સાહેબ.
2: નમસ્કાર ઇનાબેન.
1: નમસ્કાર ડોક્ટર અનિકેતભાઈ.
2: નમસ્કાર તરુભાઈ.
1: શ્રોતા મિત્રો, આપ સૌ જાણો છો એમ એક શ્લોક છે આપણી પાસે સંસ્કૃતમાં બહુ વર્ષો જૂનો અને સૌની શુભકામના માટેનો શ્લોક છે. સર્વથા સૌ સુખી થાઓ, સમતા સૌ સમાચરો, સર્વત્ર દિવ્યતા વ્યાપો, સર્વત્ર શાંતિ વિસ્તરો. એટલે આ સંસ્કૃત શ્લોકનું ગુજરાતી ભાષાંતર હતું.
0: એટલે તરુભાઈ, મને એવું લાગે છે કે આ મને તમે જે શ્લોક વાત કરીને એ બધાના સ્વાસ્થ્યની એકીકૃત સ્વાસ્થ્યની વાત છે.
1: હા, એટલે તમે સાજા હો તો હું વધારે સાજો.
0: બરાબર.
1: પણ ત્યાં સુધી નહીં, આપણો શાસ્ત્રો તો એમ કે છે કે આપણી બાજુનું કોઈ પ્રાણી હોય, આપણો કોઈ જીવ હોય, એ સુખી હોય તો પણ આપણે સુખી હોઈએ.
0: બરાબર છે, સાચી વાત છે.
1: એટલે એના વિશેની આજે ખાસ આ ચર્ચા છે. તો ડોક્ટર અનિકેતભાઈ, હવે આ વર્તમાન સમયમાં જે આપણે કહીએ છીએ પ્રમાણે વન હેલ્થ માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ આપવું હોય તો શું આપી શકાય?
2: તરુભાઈ, આપણે વન હેલ્થની વાત કરીએ તે પહેલા આપણા શ્રોતા મિત્રોને તેના વિશે થોડી પ્રાથમિક માહિતી આપીએ અને શરૂઆત આપણે જૈવ વિવિધતાથી કરીએ જેથી કરીને શ્રોતા મિત્રો વધારે કનેક્ટ થઈ શકે આ વિષય સાથે. તો આપણે જાણીએ છીએ કે આપણી આસપાસમાં માત્ર આપણે મનુષ્ય જ નથી રહેતા, મનુષ્યની આસપાસમાં

0: નાના નાના સૂક્ષ્મ જીવોથી લઈ અને હાથી અને વેલ ને એવા મહાકાય જીવો પણ
1: રહે
0: વિચરણ
1: છે,
0: કરે છે, રહે
1: બિલકુલ.
0: છે, પોતાનું નિવાસસ્થાન ધરાવે છે. તો આખું જ આ જે પારિસ્થિતિકી તંત્રનું નિર્માણ થાય છે, જે ઇકોસિસ્ટમનું નિર્માણ થાય છે, એમાં નાના નાના સૂક્ષ્મ જીવો અને બધા જ લોકોનો વસવાટ હોય છે. હવે કુદરત અને જે નેચર છે, નેચરની અંદર કંઈ પણ વસ્તુ અથવા તો કોઈ પણ એલિમેન્ટ વ્યર્થ નથી. દરેકનો ક્યાંક ને ક્યાંક કોક ને કોક એનો રોલ હોય છે, એ ડેફિનેટ રોલ હોય છે. હવે એ રોલ એનાથી જ આખા નિવસન તંત્ર જે છે, આખું પારિસ્થિતિકી તંત્ર છે, એનું બેલેન્સ જળવાય છે, એ પ્રોપરલી મેન્ટેન થાય છે.
1: સાચી વાત.
0: હવે એ બધા એક સાથે એક વિસ્તારમાં રહે, એને આપણે જૈવ વિવિધતા કહીએ, અને જૈવ વિવિધતા વિશે આપણે અગાઉ પણ કાર્યક્રમો કર્યા જ છે, એટલે આપણા શ્રોતા મિત્રોને પણ ઘણી બધી માહિતી હશે જ, એટલે આપણે એના ઊંડાણમાં નથી ઉતરતા. પણ આપણે એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં રાખીએ કે જ્યારે પણ કોઈ પણ મનુષ્ય જે છે એનું સ્વાસ્થ્ય મોટા પાયે જ્યારે ખોરવાતું હોય, તો એની પાછળ ક્યાંક ને કોક રીતે કાં તો પર્યાવરણનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય, કાં તો પછી પ્રાણીઓનું સ્વાસ્થ્ય સંકળાયેલું હોય. એટલે એને આપણે વ્યાખ્યાયિત કરવા જઈએ તો કે મનુષ્યનું સ્વાસ્થ્ય જે છે એ ઓવરઓલ પર્યાવરણના સ્વાસ્થ્ય અને એની આસપાસમાં વસતા પ્રાણીઓ જે છે, એ કદાચ મુક્તજીવી વન્યજીવો હોય અથવા તો પછી પાલતુ પશુઓ હોય, એ બધાના ઉપર નિર્ભર છે,
1: એટલે
0: એટલે ઇન્ડિપેન્ડન્ટ નથી.
1: તમામ જીવો ઉપર આધારિત છે
0: જી બિલકુલ.
1: ટૂંકમાં.
0: માત્ર તમામ જીવો નહીં, એ તમામ જીવો અને મનુષ્યો જે વાતાવરણમાં નિવાસ કરે છે એ વાતાવરણના સ્વાસ્થ્ય ઉપર પણ ખૂબ નિર્ભર કરે છે.
1: ઓહો, એટલે આપણું ઝાડ એક વધારે તંદુરસ્ત હોય તો એની પણ આપણા ઉપર
0: બિલકુલ.
1: અસર પડે છે.
0: કારણ કે માત્ર ઝાડ જ નહીં, એની સાથે સાથે વાતાવરણના અલગ અલગ તત્વોની આપણે વાત કરીએ, આપણું પર્યાવરણની વાત કરીએ, તો પર્યાવરણ છે તો પર્યાવરણની વાત કરીએ આપણે, તો પર્યાવરણના સ્વાસ્થ્યમાં કયા કયા બાબતો આવે, જેમ કે આપણે જ્યાં વસવાટ કરીએ છીએ તે ભૂમિ, પછી આપણે જેને ગ્રહણ કરીએ છીએ તે પાણી, પછી આપણી આસપાસની હવા,
1: હવા,
0: બરાબર.
1: સાચી વાત.
0: આ બધા જ એના અભિન્ન અંગ છે, એના વગર જીવસૃષ્ટિ શક્ય જ નથી. તો આ જે જીવસૃષ્ટિ છે એના નિભાવ માટે જે અગત્યના અંગો, જે પર્યાવરણના અંગો છે, એ પર્યાવરણના અંગોમાં પણ ધીરે ધીરે પ્રદૂષણ ફેલાય છે. પ્રદૂષણ કેમ ફેલાય છે? તો કે આપણા આસપાસમાં જોતા હોઈએ તો વસ્તી વિસ્ફોટ આપણને ઘણું બધું દેખાય જ છે, નજરે આવે કે પહેલા આપણું ગામ જે છે અથવા આપણું શહેર છે એ એક હદ સુધી હતું આજથી 20 વર્ષ પહેલા, હવે એ 20 વર્ષની અંદર કેટલું બધું વધારો થયો છે.
1: બિલકુલ.
0: એ આપણે જોઈએ તો વસ્તી વધારો છે, માત્ર વસ્તી વધારો જ નથી થતો, પણ સાથે સાથે જે આપણા કુદરતી સંસાધનો છે, જળ, વાયુ અને ભૂમિ, આ ત્રણે ત્રણ મુખ્ય કુદરતી સંસાધનો છે, ત્રણે ત્રણ સંસાધનો ઉપર એ પ્રેશર ક્રિએટ કરે છે.
2: બરાબર.
0: દરેક ભૂમિ છે, દરેક વિસ્તાર છે, એ વિસ્તારની એક વહન ક્ષમતા હોય, જેને આપણે કેરિંગ કેપેસિટી કહીએ. તો એ કેરિંગ કેપેસિટી એને શું કહેવાય કે એ પર્ટિક્યુલર વિસ્તારમાં આટલા મનુષ્યોનો વસવાટ હોઈ શકે. ધારો કે
1: બરાબર.
0: આપણું ઘર છે તો આપણા ઘરમાં 10 માણસો રહી શકતા હોય, તો એની એક કેરિંગ કેપેસિટી થઈ, 10 માણસો વધુ વધુ રહી શકે. પણ એનાથી પછી 20 માણસો રહે તો પછી અગવડતા પડવાની છે,
1: સાચી વાત.
0: અને
1: ભીડ પડે,
0: કોમ્પિટિશન
1: પાણીની
0: થાય.
1: બધા સાધનોની બધી ભીડ પડે.
0: યસ. તો હવે એ જ વસ્તુ થઈ છે કે આપણી પૃથ્વી લિમિટેડ છે, એનું વાતાવરણ લિમિટેડ છે, કુદરતી સંસાધનો લિમિટેડ છે, પણ આપણી વસ્તી જે છે એ ખૂબ વધી રહી છે. હવે ખૂબ વધે, હવે આપણે એક ઉદાહરણથી વાત કરીએ ને, તો 1800 સન 1800 સુધીમાં જ્યારે આપણી વસ્તી જે છે એ 100 કરોડ સુધી પહોંચી, તો એ 100 કરોડ સુધી વસ્તી પહોંચવા માટે એને, તમને જાણીને આશ્ચર્ય થશે કે એ 100 કરોડ સુધી પહોંચવા માટે એને લગભગ 1,25,000 વર્ષ જેટલો સમય લાગ્યો.
2: અચ્છા.
0: બરોબર. અને પછી એ 100 કરોડના 800 કરોડ થતા થતા માત્ર બસો
1: 200 વર્ષ,
0: વર્ષ જેટલો સમય લાગ્યો.
1: બસો વીસ વર્ષ
0: બસો 220 વર્ષ જેટલો સમય લાગ્યો. એટલે કેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિ
1: આઠ
0: થાય
1: ગણી
0: છે.
1: વસ્તી થઈ ગઈ.
0: હા, કેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિ થાય છે. હવે એ વસ્તી વૃદ્ધિ ક્યાંક ને ક્યાંક કોક ને કોક રીતે એ આપણા પર્યાવરણને તો નુકસાન કરતા છે જ,
1: બિલકુલ.
0: અને સાથે સાથે એના લીધે કુદરતી રીતે નિવસન કરતા, નિવાસ કરતા જે વન્યજીવો છે, પાલતુ પશુઓ છે, અને અલ્ટિમેટલી એમના થકી આપણા ઉપર એની અસરો આવે, દૂરોગામી અસરો તો ડેફિનેટલી આવે છે.
2: બરાબર છે.
0: તો આપણે જયારે મનુષ્યના સ્વાસ્થ્યની વાત કરતા હોઈએ, તો હમણાં જ અતરભાઈ જે વાત કરી કે આપણે એને એક ઉદાહરણથી સમજીએ, તો કે હમણાં રિસન્ટલી આપણે બધા જ શ્રોતા મિત્રો, આપણે બધાએ કોવિડનો સામનો કર્યો.
2: હા, બરાબર છે.
0: તો કોવિડ આમ જોવા જઈએ તો એવું કહેવાય કે ચીનના એક વુહાન પ્રાંત છે, એ વુહાન પ્રાંતનું એક વેટ માર્કેટ, વેટ માર્કેટ એટલે જ્યાં આગળ જીવંત

0: વન્ય પ્રાણીઓ પક્ષીઓ પાલતુ પ્રાણીઓ પક્ષીઓ એ બધાનું માંસ નો એનો વેપાર થતો હોય, ખોરાક
1: હા
0: માટે
1: હા હા
0: એ લોકો ઉપયોગ કરતા હોય. ક્યાંક કોઈક જગ્યાએ એવું બન્યું હશે કે એ લોકો તો બધા જ પ્રકારના માંસ ખાવા માટે ટેવાયેલા હોય, તો ત્યાં આગળ એમને ત્યાં કોઈ એવું પ્રાણી કે પક્ષી આવી ગયું હશે કે જે આ પ્રકારના કોવિડના જે કોરોના વાયરસ જે છે એ કોરોના વાયરસને લઈને આવ્યો હશે, અને એનાથી સંક્રમણ જે છે તે મનુષ્યમાં થયું હશે, અને મનુષ્યથી મનુષ્યમાં બહુ જ ઝડપથી રેપિડલી એ સ્પ્રેડ થયું.
1: એટલે
0: અને જો
1: ડોક્ટર
0: જો
1: સાહેબ,
0: તમે
1: ક્યાં
0: હા
1: ચીનનું વુહાન, અને ત્યાંથી એક નાના પક્ષીમાંથી એણે આખી દુનિયા હચમચાવી નાખી. એટલે
0: બિલકુલ
1: આમ કહે છે કે ચામાચીડિયામાંથી એ વાયરસ આવ્યો, તો
0: બિલકુલ
1: એવું એ
0: યસ
1: વખતે કહેવામાં આવતું હતું. પણ
0: બિલકુલ
1: આમ તો જોવા જઈએ તો કોરોના તો વર્ષો પહેલા પણ એનું નામ તો હતું જ ને,
0: જી બિલકુલ
1: આપણા ધ્યાનમાં નહોતું આવ્યું અને
0: બિલકુલ
1: આપણને અસર નહોતું કરતું.
0: બિલકુલ સાચી વાત છે ઇનાબેન. જયારે આપણે કોરોનાની વાત કરીએ તો કોરોના તો વર્ષોથી એક્ઝિસ્ટ કરે છે, એવું નથી કે 2020માં અથવા 2019માં જયારે ચીનની અંદર આવ્યો ત્યારે નવો ઉત્પન્ન થયો છે, એવું નથી. મોટાભાગના બધા જ વાયરસો વર્ષોથી, આપણે વાત કરીએ કે જૈવ વિવિધતા, એટલે જૈવ વિવિધતામાં આવે છે સૂક્ષ્મજીવો જે છે, સૂક્ષ્મજીવો વર્ષોથી છે. સૂક્ષ્મજીવોમાં એક ખાસિયત એ છે, એમાં ખાસ કરીને વાયરસ, કે પોતાના જનીનિક દ્રવ્યો જે છે એ એમના ડીએનએ અને આરએનએ એ સતત રૂપાંતરિત કરતા રહે, અને સતત રૂપાંતરિત કરતા હોય એ વખતે ક્યાંક એવું જનીન દ્રવ્યનો ફેરફાર થઈ જાય, એટલે પોતાની જે હોસ્ટ રેન્જ છે, હોસ્ટ રેન્જ એટલે ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા, કે ભાઈ ચામાચીડિયાને જે ઇન્ફેક્શન કરી શકતા હોય અથવા તો ઘોડાને ઇન્ફેક્શન કરી શકતા હોય, પણ એના વાયરસ જનીનિક દ્રવ્યમાં રૂપાંતરિત થઈ અને એવું મ્યુટેશન કરી દે કે જે થકી એ ઘોડામાંથી એ સ્પીલ ઓવર થઈ અને મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા પ્રાપ્ત કરી લે. એટલે મનુષ્યને ઇન્ફેક્ટ કરવાની ક્ષમતા જયારે પ્રાપ્ત કરે એટલે પછી મનુષ્ય માટે ઘાતક એપિડેમિક્સ અથવા તો પેન્ડેમિક એ બધું સ્ટાર્ટ થાય. તો આવા ઘણા ઘણા પ્રાણીઓ પક્ષીઓ જે છે આપણી આસપાસમાં વિચરણ કરતા હોય છે, પણ એ વિચરણ કરતા હોય તે વખતે આપણને ધ્યાનમાં નથી હોતું કે એને વાયરસના કેરિયર છે અથવા તો વાયરસના સંક્રમણથી ગ્રસ્ત થયેલા છે, પણ કોઈક ને કોઈક રીતે આસપાસનું પર્યાવરણ બદલાય, એની અંદર કોઈ ક્લાઇમેટિક ચેન્જ આવે, વેધરમાં ચેન્જ આવે, અને એના કારણે એ પ્રાણી કે પક્ષી જે છે એ પોતે બીમાર પડે અથવા તો બીમાર ન પડે તો પણ એ વાયરસ જે છે એ અન્યમાં સ્પ્રેડ કરે, ટ્રાન્સમિટ કરે, અને કાં તો હ્યુમન હોઈ શકે એટલે મનુષ્ય હોઈ શકે અથવા તો કોઈ પાલતુ પશુ હોઈ શકે, અને એને સંક્રમિત કરી અને પછી આખી સાયકલ ચાલુ થાય, અને એ સાયકલનો આપણે બધા જ ભોગ બની ચૂક્યા છીએ. કોઈ કોઈકને એકાદ વાર કોરોના થયો છે, મારા જીવાના તો 2 વખત કોરોના થયો હતો, ઘણું બધું ધ્યાન રાખતા હતા તેમ છતાં પણ, પરંતુ આ બધા જ ડિઝીઝ જે છે એને ઝૂનોટિક ડિઝીઝ કહીએ. તો આપને સવાલ સાંભળીને થશે ઝૂનોટિક ડિઝીઝ એટલે શું, તો ઝૂનોટિક ડિઝીઝ એટલે એવા રોગો કે જે મનુષ્યમાંથી મેરુદંડ ધરાવતા પ્રાણીઓ હોય, પૃષ્ઠવંશી પ્રાણીઓ હોય એમાં ફેલાય, અથવા તો વાઇસે વર્ષા એટલે કે મેરુદંડ ધરાવતા પ્રાણીઓમાંથી મનુષ્યની અંદર ફેલાતા હોય. એટલે પ્રાણીઓમાંથી સામાન્ય શબ્દોમાં કહીએ, શ્રોતા મિત્રોને જલ્દીથી સમજમાં આવે એટલા માટે, કે પ્રાણીઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પ્રાણીઓમાં ફેલાતા રોગ જે છે એને આપણે કહીએ ઝૂનોટિક ડિઝીઝ.
2: એટલે મૂળ આમ તો એવું કે કહેવાય છે કે બરોળના પાછળના ભાગમાં એક બીમારી, તને ખબર ને એના, કે સિંગલ, તે વર્ષો સુધી એમ કે માણસની બરોળમાં પાછળ કરોડરજ્જુમાં સંતાય રહે, પછી એની મેળે જયારે એની રોગ પ્રતિકાર શક્તિ ઘટે ને ત્યારે એને થાય. એટલે આવું બીજા બધા બીમારીઓમાં થતું છે કે તમારી રોગ પ્રતિકાર શક્તિ સારી હોય એટલે તમને કદાચ ચેપ એનો ના લાગે.
0: બિલકુલ સાચી વાત છે તરુભાઈ. હવે જયારે આપણી ઇમ્યુનિટી ખૂબ જ સારી હોય તે વખતે આપણા શરીરની અંદર લેટન્ટ ફેઝની અંદર રહેલા, ડોર્મન્ટ ફેઝની અંદર રહેલા, સુસુપ્તાવસ્થામાં રહેલા જે કોઈ પણ સૂક્ષ્મજીવો છે એ આપણે રોગ ન કરી શકે, પણ એ લોકો રાહ જોઈને બેઠા હોય. એને ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન કહેવાય. ઓપોર્ચ્યુનિટી જયારે પ્રાપ્ત થાય ત્યારે પછી એ રોગકારી બને, રોગકારી વિષાણુ અથવા રોગકારી જીવાણુ જે છે એ બની જાય, અને પછી મનુષ્યમાં અથવા પ્રાણીની અંદર રોગ કરે. અને એ પ્રોપર સમયગાળો હોય, અને એ સમયગાળો અલગ અલગ હોય. જેમ કે અત્યારનો સમય એવો છે કે જૂન મહિનો છે, વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે, એકદમ બટ ઓબ્વિયસ છે કે આસપાસમાં ભેજનું પ્રમાણ હવે વધવાનું
2: પણ વધારે હોય.
0: હવે આ પરિસ્થિતિમાં જે આપણે સામાન્ય પાલતુ પશુઓ હોય, ગાય કે ભેંસ એની વાત કરીએ, દુધાળા પશુઓ તો એકદમ સ્વસ્થ હોય, એના નેઝલ ટ્રેક્ટ એટલે કે એના નાસિકા તંત્રમાં જીવાણુ હોય છે, જે જીવાણુઓ એના નાસિકા તંત્રની અંદર વસવાટ નિયમિત રીતે કરતા હોય, એને નુકસાન, હા નુકસાન નથી કરતા, પણ આ સિચ્યુએશન જયારે ઉભી થાય

0: તે વખતે એ ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજન બની જાય અને પછી એને શ્વસનતંત્રનો રોગ કરી દે.
1: અને શ્વસનતંત્ર સીધો ફેફસામાં જાય,
0: ફેફસામાં જાય. અને શ્વસનતંત્રનો જે રોગ કરે એટલો ઘાતક હોય કે લગભગ 24 થી 48 કલાકની અંદર તો પશુ મૃત્યુ જ પામી જાય.
2: ઓ બાપરે,
0: એ મનુષ્યને અસર નથી કરતા
2: પણ પ્રાણીને પશુને અસર કરે છે.
0: અને એ બેક્ટેરિયા જે છે, જીવાણુ જે છે, પાસ્ચ્યુરેલા મલ્ટોસીડા, અને એ જે રોગ કરે એને બધા આપણા શ્રોતા મિત્રોએ સાંભળ્યું જ હશે, ગળસુંડો ગુજરાતીમાં ગઈ. એટલે એનું જે ગળું છે હાથીની સૂંઢ જેવું મોટું થઈ જાય, એટલા માટે એને ગળસુંડો કહે. હા, હવે એની અંદર તો 24 થી 48 કલાકમાં પશુ મૃત્યુ પણ પામે, પણ આવું ન થાય તેના માટે આપણે સરકાર દ્વારા અલગ અલગ રસીકરણના કાર્યક્રમો ને આ તે બધું ચાલે છે, અને તેનાથી એને જે ઓપોર્ચ્યુનિસ્ટિક પેથોજનમાં કન્વર્ટ થવા માટેની જે તક છે એ રસીકરણ કરેલું હોય તો એ પશુઓમાં મળતી નથી, એટલે રોગ થતો નથી. આ એક માત્ર સામાન્ય ઉદાહરણ છે. આવા તો કેટલાય વિષાણુઓ અને જીવાણુ છે આપણી આસપાસમાં છે કે જે રાહ જોઈને બેઠા હોય છે, આપણે નબળા પડીએ એની અથવા પશુ નબળું પડે એની. કારણ કે કુદરત પણ એને સર્વાઈવ કરવા માટે સમાન તક આપે. કુદરત જે છે એ કોઈને વધારે અથવા કોઈને ઓછી તક નથી આપતું, પણ આપણે મનુષ્ય તરીકે આપણી પાસે ઘણા બધા સંસાધનો ઉપલબ્ધ છે. બુદ્ધિ ક્ષમતા આપણી અન્ય પશુઓ કરતા ખૂબ વધારે છે, અન્ય પ્રાણીઓ કરતા. એટલે માટે આપણે એનો લાભ ઉઠાય છે. એકચ્યુઅલી આમ જોવા જઈએ તો લાભ ન કહી શકીએ, એનો ગેરલાભ પણ ઉઠાવીએ છીએ આપણે. એને ભરપૂર ગેરલાભ ઉઠાયો છે. એના કારણે આપણે જોવા જઈએ તો આપણે નથી કહેતા કે આવક હોય એના કરતા ખર્ચ વધી જાય તો આપણે કોઈના દેવાદાર બની જઈએ. તો આપણે અત્યારે કુદરતના દેવાદાર જ છીએ. કુદરતની પાસે એટલું બધું લેણું એકત્રિત થયું છે કે ક્યારે ને ક્યારે આ પ્રકારના રોગોથી આપણા મનુષ્યની વસ્તીને નિયંત્રિત કરવાનું કુદરત કામ કરે છે.
1: એટલે સાદી ભાષામાં જેને કહેવાય છે, એના પૃથ્વી ભાર ઓછો કરે પોતાના ઉપર.
2: સાચી વાત છે. એટલે આ જે બધા રોગ આપણે કહીએ છીએ ને પશુમાંથી માણસમાં, માણસમાંથી પશુમાં, તો એમાં આ જે બર્ડ ફ્લૂ કહીએ છીએ, સ્વાઇન ફ્લૂ કહીએ છીએ, આ બધા રોગ જ એનું પ્રમાણ હોય છે.
0: જી, હવે આ ખુબ સારો પ્રશ્ન છે ઇનાબેન, કે આપણે પશુઓમાંથી મનુષ્યમાં અને મનુષ્યમાંથી પશુઓમાં ઇન્ટરચેન્જેબલી જયારે રોગો ફેલાતા હોય છે, એ બધા રોગોની વાત કરીએ તો ઘણા બધા રોગો હોઈ શકે, જેમ કે આપણે ટ્યુબરક્યુલોસિસ છે, કે પછી હમણાં જ આપણે જોયું કોવિડ, એ પણ અલગ અલગ પશુઓમાં ફેલાતો હતો, મનુષ્યમાંથી પશુઓમાં ફેલાતો હતો. પછી આ ઉપરાંત કેસાનોર ફોરેસ્ટ ડિઝીઝ છે, ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર હમણાં જ અને વારંવાર આપણા ગુજરાતની અંદર અમદાવાદની આસપાસના સાણંદના વિસ્તારોમાં ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવરના કેસીસ જોવા મળે છે. ઇબોલા વાયરસ છે, કેરાલાની અંદર નીપા વાયરસ છે, પછી બર્ડ ફ્લૂ એ તો સૌથી મોટો ખતરો રહેલો છે, સાર્સ છે, મર્સ છે, એ બધા જ રોગો જે છે એ મોટા પાયે નુકસાન કરે. હવે એક ઉદાહરણ તરીકે આપણે બર્ડ ફ્લૂ ની વાત કરીએ તો બર્ડ ફ્લૂ જે છે એ સામાન્ય રીતે માઇગ્રેટરી બર્ડ્સ હોય, જે યાયાવર પક્ષીઓ છે તેવા, યાયાવર પક્ષીઓ અલગ અલગ જે ઋતુચક્ર હોય ઋતુચક્ર પ્રમાણે એમને ઠંડા પ્રદેશોમાંથી શિયાળામાં માઇગ્રેટ કરી અને આપણા ભારતના ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં, હુંફાળા વિસ્તારોમાં આવવાનું થાય, પછી ફરીથી માઇગ્રેટ કરીને પોતાના નેટિવ વિસ્તારોમાં જતા હોય. તે સતત સમગ્ર વર્ષ દરમિયાન એ માઇગ્રેશન ચાલુ જ હોય, પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે શું છે કે એ લોકો હુંફાળા વાતાવરણની શોધમાં આવ્યા હોય પણ અહીંયા તો હજી ગરમી જેટલી બધી હોય, શિયાળો બેસ્યો જ ન હોય, અને અહીંયા પહોંચી જાય તો એનું શરીર નબળું પડે, ઇમ્યુનિટી ડાઉન થાય, એને એના બોડીએ જે એક્સપેક્ટ કર્યું એ ન પ્રાપ્ત થાય. એટલે કુદરતી ચક્ર તો એનું બોડીનું જે છે ખોરવાય, અને એના કારણે પછી એ ફ્લૂના જે વાયરસ છે એ એના ઉપર હાવી થઈ જાય અને એક સાથે ઘણા બધા પક્ષીઓમાં એક સાથે રોગચાળો ફેલાય. ઘણી વખત એવું પણ બને કે ઉડતા ઉડતા ક્યાંક કોઈક જગ્યાએ વિસામો કર્યો, ત્યાં આગળ આસપાસમાં પોલ્ટ્રી ફાર્મ હોય, ત્યાં આગળ એને ચરક કરી તો એ ચરકની અંદરથી એ વાયરસ પોલ્ટ્રી ફાર્મમાં ફેલાય અને પછી અને બધા જ મરઘાની અંદર એક સાથે ટપોટપ મરણ થવાનું સ્ટાર્ટ થઈ જાય, લાંબો સમય સુધી મરણ ચાલુ રહે. હવે આ એક ઇન્ડિકેટર છે, એક સાથે મરણ થાય તો આપણે એને સસ્પેક્ટ કરી અને એના યોગ્ય પગલા લેવા પડે.
2: બરાબર.
0: હવે આપણે આવીએ વન હેલ્થ. એટલે વન હેલ્થ શું છે? કે વન હેલ્થ જે છે એ અત્યાર સુધી આપણે જે પ્રસ્તાવના બાંધી શ્રોતા મિત્રોને ઝડપથી સમજ આવે, આપણો મુખ્ય વિષય તો વન હેલ્થ છે. તો વન હેલ્થ જે છે એ એક એવો અભિગમ છે, એ આજકાલનો વિકસેલો નથી, વર્ષોથી અલગ અલગ શાખાઓ જે છે, તબીબી શાખા કે જે મનુષ્યના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, પ્રાણીની શાખા જે છે એ વેટરનરી શાખા એ પ્રાણીઓના સ્વાસ્થ્યનું સંકલન કરે છે, આ સિવાય ઘણી બધી અલગ અલગ વૈજ્ઞાનિક શાખાઓ છે કે જે પર્યાવરણ શાખા છે કે પછી ભૂસ્તરશાસ્ત્ર છે, ભૌગોલિક શાખા છે, આ બધી જ શાખાઓ

0: જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી કામ કરે છે.
1: બરાબર.
0: પણ આપણે અત્યારે જાણ્યું કે ઇન્ડિપેન્ડન્ટલી કામ કરવાથી આપણે જે ગોલ સેટ કર્યો છે, ગોલ એટલે બધાનું સ્વાસ્થ્ય સારું રહે એ આપણો ગોલ,
2: બિલકુલ
0: એ આપણે અચીવ નથી કરી શકવાના. કેમ? કારણ કે બધાનું સ્વાસ્થ્ય એકબીજાની સાથે સંકળાયેલું છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે.
1: બરાબર.
0: હવે એ ડિપેન્ડન્ટ હોવાના કારણે આપણે જયારે પણ વાત કરતા હોઈએ કે વન હેલ્થ, એ સ્વાસ્થ્યની જાળવણી માટે તમામ પર્યાવરણનું સ્વાસ્થ્ય, મનુષ્યનું સ્વાસ્થ્ય અને પ્રાણીઓનું સ્વાસ્થ્ય એ તમામ એકબીજાની સાથે સંકળાયેલું છે. એટલે બધાએ એક પ્લેટફોર્મ ઉપર આવી અને ઇન્ડિપેન્ડન્ટ નહીં પણ એક સાથે કામ કરવું.
1: તો પણ આ સાંપ્રત સમયમાં જ આ નું અભિગમનું મહત્વ કેમ વધી ગયું? પહેલા તો હતું જ.
0: એ વધવાનું કારણ પણ એ છે કે પહેલા આપણે જોઈએ તો પહેલા મેં વાત કરી એ પ્રમાણે કે વસ્તી ઓછી હતી, કુદરતી સંસાધનો ઉપર ભારણ ઓછું હતું. વસ્તી વધી કે કુદરતી સંસાધનો ઉપર ભારણ વધી ગયું, એના કારણે ક્લાઇમેટ ચેન્જ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે અને એના કારણે સંભાવનાઓ ખૂબ વધી ગઈ છે કે નવા નવા જે રોગકારી વિષાણુઓ, જીવાણુઓ જે છે મનુષ્ય અને પ્રાણીઓ ઉપર એટેક કરે. એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય ખૂબ વધારે ઝડપથી જોખમાય છે તો એની સીધી અસરો આપણા મનુષ્ય અને પ્રાણીઓના સ્વાસ્થ્ય ઉપર પડવાની જ છે.
1: બરાબર છે.
0: એના કારણે સાંપ્રત સમયની અંદર આપણે આનું વન હેલ્થનો અભિગમ વધી ગયો છે કે આપણે અલગ અલગ રીતે ન જોતા સંકલિત રીતે બધી જ જે શાખાઓ છે એકબીજાની સાથે મળી, એ સાથે મળવું એટલે એવું નથી કે ઉપરના લેવલ, સ્થાનિક સ્તરે પણ, સ્થાનિક સ્તરે પણ તબીબી ડોક્ટર હોય, વેટરનરી ડોક્ટર હોય, પર્યાવરણ શાખાના હોય, કૃષિ શાખાના હોય, અલગ અલગ બધા જ વિભાગના જે અધિકારી કર્મચારીઓ છે એક પ્લેટફોર્મ પર મળી અને યોગ્ય જે ઝૂનોટિક ડિઝીઝ છે, એટલે આપણે હમણાં વાત કરી પ્રાણીઓમાંથી મનુષ્યમાં, મનુષ્યમાંથી પ્રાણીઓમાં ફેલાતા રોગો છે, એ રોગોને કંટ્રોલમાં રાખવા માટે અથવા તો તે ન થાય, પીસ પીરિયડમાં તે ન થાય તેના માટેની સ્ટ્રેટેજી તૈયાર કરવા માટે એક પ્લેટફોર્મ ઉપર આવે અને પછી જયારે આ પ્રકારનો કોઈ એવો દુર્ભાગ્યપૂર્ણ એપિડેમિક્સ અથવા પેન્ડેમિક્સ થતા હોય તે વખતે જે સ્ટ્રેટેજી બનાવી હોય એનું અમલીકરણ કરી, એટલે સ્થાનિક લેવલે, પ્રાદેશિક લેવલે, રાજ્ય લેવલે, દેશ લેવલે અને વૈશ્વિક લેવલે, તો આ બધા જ લેવલ ઉપર અલગ અલગ લોકો જે છે, અલગ અલગ શાખાના લોકો એક સાથે મળી અને આવનાર જે યુદ્ધ છે એ યુદ્ધની તૈયારી કરે અને યુદ્ધમાં એક સાથે મળી અને લડે. હવે યુદ્ધ કોની સામે છે? વિષાણુ, જીવાણુ અને રોગકારી જે છે, એટલે એમની સંખ્યા તો પુષ્કળ રહેવાની છે. આપણી સંખ્યા લિમિટ આપણા કરતા લાખો કરોડોમાં એક વ્યક્તિના શરીરમાં હોય તો હવે સમજી શકીએ કે આખા વિશ્વમાં તો કેટલા બધા હશે. તો એની સામે આપણે લડવાનું છે. આપણે એને જોઈ શકતા નથી એટલા માટે સૂક્ષ્મ જીવો કહીએ છીએ. આપણે જોઈ શકીએ તો વધારે સારી રીતે એને ટ્રીટ કરી શકીએ. એટલે એ આપણા શરીરમાં છુપા દુશ્મન છે, દુશ્મનને સામે આપણે પ્રતિકાર કરવા માટે આપણે શસ્ત્ર લઈને જવાનું છે. એ શસ્ત્રની ધાર તો કાઢવી પડશે. આપણે મૂઠા શસ્ત્ર લઈને જઈશું તો કંઈક થવાનું નથી. તો એ શસ્ત્રની ધાર કાઢવી, એટલે આ પીસ પીરિયડની અંદર આપણે બધાએ એક સાથે એક પ્લેટફોર્મ પર મળી અને કામગીરી કરવી, એને જ આપણે કહીએ છીએ વન હેલ્થ અભિગમ. એકીકૃત સ્વાસ્થ્ય, એટલે પર્યાવરણનું સ્વાસ્થ્ય પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે અને એટલું જ ઇમ્પોર્ટન્ટ છે પ્રાણીઓનું સ્વાસ્થ્ય. એનું સ્વાસ્થ્ય જોખમાશે એટલે સીધી વસ્તુ છે કે આપણા મનુષ્યનું સ્વાસ્થ્ય પણ જોખમાશે.
1: બરાબર છે.
2: એટલે આમ તો એના તું ક્યાંક મંદિર કે એવા સ્થળે જાવ ત્યારે કહે છે ને કે કેવું સરસ વાતાવરણ છે, આપણને તરત બેસવાનું ત્યાં મન થાય. એટલે એની વાતાવરણની અસર આપણા ઉપર પણ પડે છે અને હું માનું છું બીજા બધા પ્રાણીઓ ઉપર પણ પડતી
0: હશે. બિલકુલ પડતી હોય. અને વન હેલ્થની આપણે વાત તો કરી પણ અત્યારે મને એમ થાય છે કે એક સરસ મજાનું ઉદાહરણ આપીએ જેથી કરીને આપણા શ્રોતા મિત્રોને વધારે ઝડપથી ખ્યાલ આવે કે 1997માં ઈસ્ટ આફ્રિકા એટલે પૂર્વ આફ્રિકાનો એક વિસ્તાર હતો, ત્યાં આગળ એક સાથે ઘણા બધા મનુષ્યો, લગભગ 90,000ની આસપાસના મનુષ્યો બીમાર પડ્યા એક સાથે. એટલે ખ્યાલ આવે કે કંઈક બીમારી છે અને એની જોડે જોડે એની સાથે રહેતા પશુઓ પણ બીમાર પડવા માંડ્યા. એટલે એવો પણ ખ્યાલ આવે કે આ ઝૂનોટિક પ્રકારનો રોગ હોવો જોઈએ. બરોબર. પછી સંશોધન ચાલુ થયું. પ્રાણીઓમાં મરણાંક ખૂબ ઊંચો, મનુષ્યમાં મરણાંક ઓછો હતો. લગભગ 90,000માંથી લગભગ 500 જેવા મનુષ્યોનું મૃત્યુ થયું હશે. પણ એમાં પણ રોગ થાય એટલે વિવિધ રીતે શારીરિક તકલીફો આવે, આર્થિક નુકસાન થાય, બધી જ વસ્તુ થાય. તો પ્રાણીઓમાં તો મરણાંક પણ ઊંચો થાય, પ્રોડક્શન થતું હોય, મિલ્ક એનિમલ હોય, દૂધાળા પશુ હોય એનો મિલ્ક પણ ડાઉન થાય અથવા તો મિલ્ક બંધ જ થઈ જાય, એ બધાના કારણે ઘણા આર્થિક નુકસાન પણ થાય. અને ઈસ્ટ આફ્રિકા છે પૂર્વ આફ્રિકાના દેશો, એટલે આમ જોવા જઈએ તો એકદમ પાયમાલ દેશો હોય. એમની પાસે
2: એ તો આમે ગરીબ
0: દેશો, એટલે એમને આટલું

0: બધું નુકસાન પોસાય નહીં.
1: બરાબર છે.
0: તો શું કર્યું કે શરૂઆત કરી શોધ કરવાથી, તો કોઈ પણ પ્રકારનો રોગ આવે, જેમ કે આપણે કોવિડ આવ્યો હતો, તો કોવિડ વખતે પણ સૌથી પહેલા તો આપણને ખબર જ નહોતી કે આનું કારણ શું છે. બીમાર થયો કોઈ વ્યક્તિ અને મૃત્યુ થયું એટલે ખબર પડી કે આ પ્રકારનો ગંભીર સંક્રમણ વાળો રોગ આવ્યો છે અને એ ચેપી છે, એકમાંથી બીજામાં તરત ફેલાય છે. હવે આમાં પણ એવું થયું કે ચેપી રોગ છે એટલું ખબર પડી, ફેલાય છે ખરા, પણ શેનાથી ફેલાય છે, શું છે, બધું સંશોધન કર્યું વૈજ્ઞાનિકોએ, ડોક્ટરોએ, તબીબોએ, બધા ભેગા થઈને. અને પછી ખ્યાલ આવ્યો કે આના માટે રિફ્ટ વેલી એને ડિઝીઝ જે છે, રિફ્ટ વેલી વાયરસ ડિઝીઝ કહેવાય છે, અને રિફ્ટ વેલી વાયરસ જે છે એના સંક્રમણથી આ રોગ થાય છે. તો ધીરે ધીરે ધીરે કરતા કરતા એમાં આગળ વધ્યા, સંશોધન કરતા કરતા વન હેલ્થનો અભિગમ હવે સ્ટાર્ટ થાય છે. કે સંશોધન કરતા આગળ વધ્યા, ધીરે ધીરે ધીરે એ લોકોએ જે વેટરનરી શાખાના હતા તબીબો, સાથે સાથે હ્યુમન હેલ્થ ડિપાર્ટમેન્ટના તબીબો પણ હતા, બધાએ સાથે સાથે કામ કર્યું, પણ એક કડી એવી મળી કે આ રોગ છે એનો ફેલાવો થાય છે મચ્છરથી.
1: અચ્છા, ઓહો બાપરે.
0: હવે મચ્છર એડિસ અથવા તો ક્યુલક્સ પ્રકારના મચ્છર હતા. હવે એ મચ્છરથી એનો ફેલાવો થાય તો એટલી આપણને કડી મળી. પછી એ લોકોએ નોંધ્યું કે મચ્છરનો ફેલાવો ક્યારે થતો હતો, કે એ વિસ્તારમાં જ્યારે અતિવૃષ્ટિ થાય, ભયંકર પ્રમાણમાં અતિવૃષ્ટિ થાય, પાણી ભરાયેલું હોય, એટલે એને બ્રિડિંગ ગ્રાઉન્ડ મળે મચ્છર, એનું બ્રિડિંગ વધી જાય. જયારે પણ બ્રિડિંગ વધે એટલે તરત જ મચ્છરનો ફેલાવો વધ્યો, એટલે પછી એના કારણે એ વિસ્તારમાં રોગચાળાનું પ્રમાણ પણ પુષ્કળ વધે. હા, એક પછી એક લિંક જોડતા જોડતા જોડતા આગળ વધવાની વાત છે. તો એ વખતે જે જનરલ હેલ્થ સાથે સંકળાયેલા હશે કોમ્યુનિટી વર્કર્સ, એનો પણ આમાં રોલ આવ્યો. મચ્છરોનું જે સંખ્યા છે એ શોધવામાં અથવા તો એનું પ્રમાણ શોધવામાં. પછી એ નક્કી થયું કે અતિવૃષ્ટિ ક્યારે થાય, તો કે અતિવૃષ્ટિ માટે ત્યાંના ઓસેનોગ્રાફીના જે કઈ પણ નિષ્ણાતો હશે, નાસાના વૈજ્ઞાનિકોની મદદથી એ લોકોએ એ નક્કી કર્યું. કારણ કે પૂર્વ આફ્રિકાની આસપાસના જે સમુદ્રી વિસ્તારો છે, સમુદ્રી વિસ્તારોમાં સમુદ્રી જળનું તાપમાનમાં જ્યારે અસામાન્ય વધારો આવે,
2: અચ્છા,
0: જ્યારે એના તાપમાનમાં અસામાન્ય વધારો આવે એના થોડાક દિવસ પછી એની પૂર્વ આફ્રિકાના વિસ્તારોમાં ભયંકર વરસાદ પડે છે, અતિવૃષ્ટિ થાય છે. એટલે હવે બધી જ લિંક ગોઠવાઈ ગઈ. એટલે શું કર્યું કે એ લોકોએ જે વખતે નાસાના વૈજ્ઞાનિકો, પછી ઓસેનોગ્રાફીના વૈજ્ઞાનિકો, એ લોકોને એવું લાગ્યું કે ભાઈ અસામાન્ય રીતે વધારો થયો છે, એટલે બધાને એલર્ટ આપી દીધું. હ્યુમન હેલ્થમાં, વેટરનરી હેલ્થમાં બધાને એલર્ટ આપી દીધું કે ભાઈ હવે તમે, અને કોમ્યુનિટી વર્કર્સ હોય, કે ભાઈ હવે તમે સજાગ થઈ જજો, થોડા સમય અતિવૃષ્ટિ થશે અને પછી આનો રોગચાળો ફેલાવાનો ભય રહેશે. બરાબર. તો એટલે શું કર્યું, કોમ્યુનિટી વર્કર્સ હતા એમાં તરત જ રોગચાળો ન ફેલાય એના માટે વોટર લોગિંગ ન થાય એના કામગીરીઓ બધી ચાલુ કરી દીધી.
1: બરાબર.
0: એની સાથે સાથે મચ્છર ન થાય એના માટે ડિસઇન્ફેક્શન, દવાઓનો છંટકાવ, એ બધું શરૂ કરી દીધું. હ્યુમન હેલ્થ પાસે એ વખતે વેક્સિન નથી, અને એમ પણ હ્યુમનમાં વેક્સિન ડેવલપ કરવી એ ઘણું કપરું કામ હોય છે, પણ પ્રાણીઓમાં વેક્સિન લગાડવી કમ્પેરેટિવલી હ્યુમન કરતા ઇઝી હોય છે. તો સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ છે, એને વેક્સિનની શોધ કરી જે પ્રાણીઓમાં મૂકી શકાય.
1: બરાબર.
0: તો એના કારણે પ્રાણીઓમાં જે મૂકવા માટેની જે વેક્સિન શોધાઈ અને એ કમ્પેરેટિવલી સસ્તી પણ હોય, એટલે એ તો ગરીબ દેશો એટલે એ લોકોને પરવડે,
1: પોસાય,
0: તો એ પોસાય તેવી વેક્સિન તાત્કાલિક ડમ્પ કરી અને અલગ અલગ જે તે વિસ્તાર સસેપ્ટેબલ વિસ્તાર હતો એ વિસ્તારના પ્રાણીઓમાં વેક્સિનેશન સ્ટાર્ટ કરી દીધું.
1: બરાબર છે.
0: અને વેક્સિનેશન સ્ટાર્ટ થઈ ગયું અને બાય ધ ટાઈમ જયારે અતિવૃષ્ટિ થઈ ત્યાં સુધીમાં પ્રોપર ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: એટલે કોઈ કઈ બીમાર ના પડ્યું.
0: એટલે શું થયું, ઇમ્યુનિટી ડેવલપ થઈ, પ્લસ ઘણા બધા મચ્છરોના ફેલાવો વ્યાપ પણ ઓછો કરવા માટેના પ્રયત્નો કર્યા હતા,
1: એટલે બાજુ ઓછું થયું,
0: એટલે મચ્છરોનું પ્રોડક્શન ઓછું થયું, સાથે સાથે પ્રાણીઓમાં ઇમ્યુનિટી ડેવલપ થઈ ગઈ,
1: પ્રતિકારક શક્તિ વધી ગઈ,
0: રોગ પ્રતિકારક શક્તિ વધી ગઈ, એટલે પ્રાણીઓ જે છે એ ઇન્ફેક્ટ ઓછા થયા, એના થકી મનુષ્યને પણ ઓછું ઇન્ફેક્શન થયું, કારણ કે પ્રાણીઓમાંથી જે લોહી ખેંચી અને જે મચ્છર ઇન્ફેક્ટ થતા હતા, રીઇન્ફેક્શનનો ચાન્સ એ ઓછો થઈ ગયો.
2: બરાબર.
0: એટલે કમ્પેરેટિવલી આખું બધા જ એક પ્લેટફોર્મ પર આવી અને યોગ્ય સંકલિત રીતે કામ કર્યું અને એના જ કારણે આ સક્સેસ પ્રાપ્ત થયું. આ એની સૌથી સારામાં સારી સક્સેસ સ્ટોરી માનું છું કે વન હેલ્થ અભિગમથી, અને હવે તો લગભગ બધા જ અભિગમ વન હેલ્થ એપ્રોચ જ હોય છે, અને પ્રાદેશિક સ્તરે વાત કરીએ, રાજ્ય સ્તરે અને નેશનલ સ્તરે વન હેલ્થ જે છે એને આપણા

0: મોટા મોટા અધિકારીઓ જે છે એ લીડ કરે છે એ પ્રોગ્રામને, અને માનનીય પ્રધાનમંત્રીશ્રી દ્વારા પણ આ વન હેલ્થ જે છે એને ખૂબ ભાર આપવામાં આવે છે, કે
1: જેને આપણે હોલિસ્ટિક એપ્રોચ કે છે,
0: હોલિસ્ટિક એપ્રોચ આપણે કહીએ, સંપૂર્ણ સ્વાસ્થ્ય, સંપૂર્ણ એલિમેન્ટ્સનું, પર્યાવરણના તમામ એલિમેન્ટ્સ છે એનું એનું સ્વાસ્થ્ય જે છે એકબીજાની સાથે સંકળાયેલું છે, અને તમામનું સ્વાસ્થ્ય આપણે સમાન રીતે જાળવવાનું છે. માત્ર સ્વાર્થી બની અને આપણા જ સ્વાસ્થ્યની ચિંતા નથી કરવાની, પર્યાવરણની અને મનુષ્યની બધાના સ્વાસ્થ્યની ચિંતા કરવાની છે.
2: જી જી જી, બહુ સરસ માહિતી રહી, અને ખરેખર પર્યાવરણનો આ સંદેશ જ કહેવાય કે આપણે બધાના સ્વાસ્થ્યની ચિંતા સેવવાની છે.
1: એટલે તમે માત્ર તમારી નહીં બીજા બધાની પણ
2: ચિંતા કરો જ કરો. આપનો ખૂબ ખૂબ આભાર, નમસ્કાર, ધન્યવાદ.
0: ખૂબ ખૂબ આભાર આપનો પણ.
1: ખૂબ સરસ માહિતી મળી છે, ખૂબ આભાર.
0: ખૂબ આભાર, ધન્યવાદ.
2: મિત્રો, ગીર ફાઉન્ડેશન પણ એમ જ ઈચ્છે છે કે આપણે સૌ આપણી આસપાસના જીવો, વનસ્પતિ અને વાતાવરણને વધુ નિરોગી રાખીએ,
3: અને તો જ આપણે સુખી રહી શકીશું. આ બાબતે તમારું શું કહેવું છે?
2: તમારા વિચારો જણાવવા અત્યારે જ ફોન કરો
3: 94-276-065-96 આ નંબર ઉપર, અને પત્ર લખવાનું સરનામું પણ ફરી યાદ કરાવી દઉં.
2: હરિયાળુ ગુજરાત,
3: ગીર ફાઉન્ડેશન,
2: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
3: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
2: તો મિત્રો, આવતા રવિવારે આવી જ રસપ્રદ ચર્ચા લઈને ફરી મળીશું અને ગૌરવથી ગાઈશું.

0: હરિયાળું ગુજરાત આ પ્રાયોજિત કાર્યક્રમ આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા.
1: દોડકર અપને બલ્લે કો ક્રીઝ મે ટિકાને મે કામયાબ રહી થી. ઇસ અવસર પર રિચા ઘોષ ઓર વહાં પર રન આઉટ કી જો એક સંભાવના બની થી વો પૂરી તરહ સે સમાપ્ત હો ગઈ. ઇસ એક રન કી મદદ સે જિસમે જોખિમ ભરપૂર થા ભારત 132 5 વિકેટ કે નુકસાન પર. અચ્છી ફિલ્ડિંગ, અચ્છા થ્રો, લેકિન ઉતની હી અચ્છી રનિંગ બિટવીન ધ વિકેટ. રિચા ઘોષ કી તારીફ કરની હોગી ઇસ અવસર પર, જિસ રફતાર કે સાથ ઉન્હોને વો દોડ લગાઈ ઓર ઉસ એક રન કો મુકમ્મલ કિયા. દાએં હાથ કી રિચા ઘોષ તૈયાર એક બાર ફિર સે અગલી ગેંદ કા સામના કરને કે લિયે. નાશરા સંધુ કે દ્વારા અમ્પાયર ઓર સ્ટમ્પ કે બીચ મે સે નિકલતી હુઈ યે ગેંદ ઉનકે હાથો સે ઓફ સ્ટમ્પ કે કાફી બહાર થી. અપને ઘુટને કો જમીન પર ટિકાતે હુએ સ્વીપ કરના ચાહતી થી, લેકિન ગેંદ ઓર બલ્લે કે બીચ મે કિસી કિસ્મ કા કોઈ સંપર્ક નહીં થા ઓર ગેંદ કો વહાં પર આસાની કે સાથ મુનીબા અલી ને અપને દસ્તાનો મે કેદ કર લી. એક ક્ષણ કે લિયે શાયદ લગા થા કે ગેંદ ઓર બલ્લે કે બીચ મે કહીં કોઈ સંપર્ક તો નહીં હૈ, લેકિન એસા કુછ ભી નહીં થા. પવિલિયન છોર કી તરફ સે એક બાર ફિર સે નાશરા સંધુ તૈયાર હૈ અપને ઓવર કી પાંચવી ગેંદ લેકર. લેગ સ્ટમ્પ કી તરફ હટતે હુએ કટ કરને કે લિયે જગહ બનાના ચાહતી થી, લેકિન ગેંદ ઠીક તરહ સે બલ્લે પર આઈ નહીં, ગેંદ બલ્લે કે ઉપરી હિસ્સે પર જાકર લગી ઓર ગેંદ પહોંચી જરૂર કવર ક્ષેત્ર મે 30 ગજ કે દાયરે કે અંદર, લેકિન રન બનાને કા કોઈ અવસર રિચા ઘોષ કે પાસ નહીં થા. અંતિમ ગેંદ લેકર નાશરા સંધુ તૈયાર. લગાતાર 70 કિલોમીટર પ્રતિ ઘંટે કી રફતાર કી નીચે રફતાર કી ગેંદો કો કર રહી હૈ, જિસકી વજહ સે બહોત ઝ્યાદા બડા તેઝ શોટ લગાને મે ભારતીય બેટર્સ કો કોઈ અવસર નહીં મિલ રહા. અગલી ગેંદ ફિર સે લેગ સ્ટમ્પ કી તરફ કટ કરને કી કોશિશ, લેકિન ફિર સે કવર ક્ષેત્ર મે ગેંદ કો વહાં પર ફિલ્ડ કર લિયા ગયા. કોઈ રન નહીં. ઓવર કી સમાપ્તિ 18 કે બાદ ભારત 132 5 વિકેટ કે નુકસાન પર.
2: Courageous from Nashra Sandhu. Richa Ghosh is a big hitter, yet Sandhu flighted the ball, gave it air, told Ghosh, go and make your own pace. Ghosh even tried. She tried to muscle the ball. She swung her bat so hard a couple of times that the wind generated by it might have been felt in the stands at Edgbaston. However, she was early into the shot. Interesting signal from umpire Claire Polosak. Pakistan have been penalized. They have not completed their overs in time, which means for the remaining 12 balls, they need to have an extra fielder inside the 25-yard circle, which means they can now have only 3 outside the circle. Tasmia Rubab, the youngster, is going to be bowling the penultimate over. Deepthi Sharma is on strike. The keeper is up to the stumps and India need boundaries. Even in the last over, we saw 4 dot balls. They cannot afford it. Delivers this one down the leg side on a shortish length and Deepthi Sharma cashes upon. She

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.